નમસ્કાર. 228.10 એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આજે જ્યેષ્ઠ દિનાંક 4, શક સંવત 1948 અને તારીખ 25 મે 2026. અત્યારે 5:58:30 થઈ છે. પ્રથમ સભાના કાર્યક્રમોનો આરંભ કરીએ છીએ. આપ સૌનું સ્વાગત છે. આરંભ કરીએ મંગળ સ્વરથી.

0: हैं। कई क्षेत्रों में तेज गर्म हवा चलने से दिन में भीषण गर्मी पड़ रही है। आईपीएल क्रिकेट में अंतिम मैच में कोलकाता में दिल्ली कैपिटल्स ने कोलकाता नाइट राइडर्स को 40 रन से हरा दिया। कुलदीप यादव को प्लेयर ऑफ द मैच चुना गया। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: आकाशवाणी भूज अत्यारे 6:05 अने 5 सेकेंड्स थई छे। रजू करीए छीए विचार बिंदु। विषय छे ईश्वरनुं सर्जन। पठन सुरेश बुजलाणी।
2: विचार बिंदु। જીવનમાં જ્યારે સુખની અનુભૂતિ થાય છે ત્યારે મન પ્રશ્ન પૂછ્યા કરે છે, આ સુખ ટકશે, કેટલો સમય ટકશે? જીવનની યાત્રામાં એવા માણસો મળતા હોય છે જે કાનમાં મોટે મોટેથી કહેતા હોય છે, તમે કશા જ કામના નથી, તમારામાં કોઈ શક્તિ નથી। કોઈક જ એવા હોય છે જે પ્રેમથી કહે છે, તારામાં કેટલી સરસ શક્તિ ભરી છે, ઈશ્વર મહાન છે। શરમાળપણાના પડણ નીચે દટાયેલી શક્તિને એની આંખ ઊંડે ઉતરીને પકડી શકે છે, એ શક્તિને બહાર લાવી માવજત કરી શકે છે। કેટલા અજાણ્યા શરમાળ હાથને ઈશ્વરે તાકાત આપી છે। જેમ માને પોતાના બધા જ બાળકો સુંદર લાગે, તેમ ઈશ્વરને પોતાનું દરેક સર્જન વાલું લાગે છે।

સમુદાય દા વિચાર બિંદુ વિષય તો ઈશ્વરનું સર્જન પઠાન સુરેશ બિરલાની પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે રજૂ કરીએ છીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. પ્રથમ સાંભળીએ મૂળદાસની આ રચના મનુ મહારાજ ત્રિવેદીના કંઠે.

શું તમે જાણો છો કે સરકાર શ્રી ની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
1: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
2: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: ભક્તિ સંગીત નો કાર્યક્રમ અર્ચના આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. હવે સાંભળીએ વિષ્ણુ પ્રસાદ દવેના કંઠે રામાનંદની આ રચના.

શું તમે જાણો છો કે સરકાર શ્રી ની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. આજે નરસિંહ મહેતાની રચના હસન ઇસ્માઇલ સોલંકીના કંઠે.

0: જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આજના કાર્યક્રમના અંતે સાંભળીએ જગમલ બારોટના કંઠે સવા ભગતની આ રચના.

0: ભજન સાથે આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સંપન્ન કરીએ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અત્યારે 6:40 થઈ છે. રજૂ કરીએ છીએ સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી. વિષય છે પાક સંરક્ષણમાં ખેડનું મહત્વ. પ્રસ્તુતિ સીડી કરમશ્યાણી.
1: ખેડૂત મિત્રો, હું છું સીડી કરમશ્યાણી અને આજની કૃષિ માહિતીની વાત કરીએ તો કહેવાય છે કે ખેડ ખાતરને પાણી, સમૃદ્ધિને લાવે તાણી. તો ખેતી સંદર્ભે આ કહેવત ખૂબ જ ઉચિત છે. તો આજે કૃષિ માહિતીમાં પણ આજે આપણે આવો જ વિષય લઈને આવ્યા છીએ, પાક સંરક્ષણમાં ખેડની અગત્યતા. તો મિત્રો, પાક ઉત્પાદનમાં ખેડનું મહત્વ રહેલું છે. સામાન્ય રીતે જમીનને પોચી અને ભરભરી બનાવવાના હેતુથી ખેડ અને આંતરખેડ કરવામાં આવે છે, જેથી જમીનમાં હવાની અવરજવર થાય. તે ઉપરાંત પાકમાં નુકસાન કરતી કેટલીક જીવાતો અને રોગનું પ્રમાણ ઓછું કરવામાં ખેડ મદદરૂપ થાય છે. રોગ જીવાતના જીવનક્રમની નબળી કરીને ધ્યાનમાં રાખી જમીનને ખેડવામાં આવે છે. પાકમાં આંતરખેડ કરવામાં આવે તો કેટલાક રોગ અને જીવાત પર તેની નકારાત્મક અસર થતી હોય છે, જેને પરિણામે રોગ જીવાતની તીવ્રતા ઘટે છે. સામાન્ય રીતે ખેતી પાકોમાં નુકસાન કરતા કાતરા અને ધ્રેણ નો ઉપદ્રવ ચોમાસાની ઋતુમાં જોવા મળે છે. ચોમાસું ઋતુ પૂર્ણ થતા કાતરા અને ધ્રેણ અનુક્રમે કોશેટા અને ઢાલિયા અવસ્થામાં સુષુપ્ત રીતે જમીનમાં પડી રહે છે અને બીજા વર્ષે ચોમાસામાં પ્રથમ સારો વરસાદ થતા કોશેટા સક્રિય બની જમીનમાંથી બહાર નીકળી આવે છે. આવા કિસ્સામાં ઉનાળામાં જમીન ઊંડી ખેડવાથી જમીનમાં ભરાઈ રહેલ જીવાતની અવસ્થાઓ ખુલ્લી થતા સૂર્યના તાપથી પરભક્ષી પક્ષીઓ અને બીજા પ્રાણીઓ દ્વારા તેનો નાશ થાય છે. લીલી ઈયળ, પાનકોરી ખાનાર ઈયળ, થર કાપી ખાનાર ઈયળ અને લશ્કર ઈયળ મોટી થતા જમીનમાં કોશેટા બનાવે છે. તેથી જે પાકમાં આ જીવાતોનો ઉપદ્રવ રહેતો હોય ત્યાં પાક પૂર્ણ થતા જમીન ખેડી નાખવાની ભલામણ કરવામાં આવે છે. ખપેડી અને તીતીગોળા નામની જીવાતો જમીનમાં ઈંડા મૂકે છે. પાક પૂર્ણ થતા ખેડ કરવાથી તેમનો પણ નાશ થાય છે. ડાંગર, મકાઈ અને જુવાર જેવા ધાન્ય પાકમાં નુકસાન કરતી ગાભમારાની ઈયળ પાકની કાપણી બાદ જડિયામાં ભરાઈ રહે છે. આવા કિસ્સામાં ખેડૂતોને પાક પૂર્ણ થતા જમીનમાં ઊંડી ખેડ કરી જડિયા વીણી તેનો યોગ્ય રીતે નિકાલ કરવાની સલાહ આપવામાં આવે છે. આંબો, જામફળી, વેલાવાળા શાકભાજીના પાકોમાં ફળમાખીથી સારા એવા પ્રમાણમાં નુકસાન થાય છે. આ જીવાતની ઈયળો ફળની અંદર નુકસાન કરતી હોવાથી ઈયળોનું સીધું નિયંત્રણ કરવું મુશ્કેલ હોય છે. તેથી ફળમાખીની અન્ય બે અવસ્થામાં નાશ કરવાના પ્રયત્ન કરવામાં આવે છે. પ્લાસ્ટિકના પિંજરામાં ખાસ પ્રકારના રસાયણો ઉપયોગ કરી ફળમાખીના પુત્રને આકર્ષવામાં આવે છે. જ્યારે ફળમાખીના કોશેટા જમીનમાં બને છે તેથી આંબા અને જામફળની ફળવાળીમાં ઝાડ નીચેની જમીનમાં અવારનવાર ખેડ કરવાથી તથા વેલાવાળા શાકભાજીના માંડવાની નીચેની જમીનમાં અવારનવાર ખેડ કરવાથી કે ગોળ કરવાથી કોશેટા ખુલ્લા થાય છે અને તેનો નાશ થાય છે. આંબા અને સીતાફળના ઝાડ પર ચીકટો અગત્યની ચૂસિયા પ્રકારની જીવાત ગણાય છે. આ જીવાત ની માદા જમીનમાં ઈંડા મૂકે છે. ઈંડા સેવાતા તેમાંથી નીકળેલા બચ્ચા ઝાડના થડ મારફતે ઉપર ચડી કુમળા ભાગ, ખાસ કરીને પાન, ડુંખ અને ફળ પર સ્થિર થાય છે. તેથી ચોમાસું ઋતુ પૂર્ણ થયે ઝાડની નીચે ખામણામાં તથા ઝાડની આજુબાજુની જમીનમાં ખેડ કે ગોળ કરવાથી ઈંડા ખુલ્લા થતા તેનો નાશ થાય છે. તો મિત્રો, આવી રીતે ખેડ કરવાથી જે જીવાતો જમીનમાં ભરાઈ રહી છે તે ખુલ્લી થાય છે અને તડકામાં આવતા તેનો નાશ થાય છે. સુકારો નામના રોગ માટે જવાબદાર ફૂગ જમીનજન્ય હોય છે. પાકની કાપણી બાદ આ ફૂગના બીજાણુ જમીનમાં સુષુપ્ત અવસ્થામાં પડી રહે છે અને ફરી જ્યારે યોગ્ય યજમાન મળે અને વાતાવરણ અનુકૂળ હોય તો સક્રિય બને છે. રીંગણી, ટામેટી, તમાકુ, વેલાવાળા શાકભાજી, મગફળી અને તુવેર જેવા ખેતી પાકોમાં કૃમિના પ્રશ્નો રહેતા હોય છે. આ કૃમિની વિવિધ અવસ્થા જમીનમાં સુષુપ્ત અવસ્થામાં પડી રહે છે. તેથી આવા કિસ્સામાં ઉનાળામાં ઊંડી ખેડ કરી જમીનને સૂર્યના તાપમાં તપવા દેવાથી ફૂગ અને ગંઠવા કૃમિનો નાશ થાય છે. આમ જે તે વિસ્તારમાં ખેતી પાકોમાં રોગ જીવાતની પરિસ્થિતિ અને ખેડૂતોના લાંબા ગાળાના અનુભવને ધ્યાનમાં રાખી વિવેક બુદ્ધિથી ખેડ કાર્યો કરવામાં આવે તો ખૂબ જ હિતાવહ છે અને આ ખેડ કરવાથી પણ રોગનું સારું એવું નિયંત્રણ કરી શકાય છે.
0: સાંભળી રહ્યા હતા સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી. વિષય હતો પાક સંરક્ષણમાં ખેડનું મહત્વ. પ્રસ્તુતિ સીડી કરમશ્યાણી.

0: સાંભળ્યા હતા રામચરિત માનસ કાન, વ્યાખ્યાકાર હતા ઉત્તરા કેલકર અને સુરેશ વાડકર. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અત્યારે 6:55 મિનિટે સંસ્કૃતમાં સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.
1: આકાશવાણી સંપ્રતિ વાર્તા શૂયંતામ પ્રવાચકઃ

0: પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. એનસીઆરબી ક્રાઇમ ઇન્ડિયા 2024ના અહેવાલ અનુસાર રાષ્ટ્રીય સરેરાશ કરતા ગુજરાતમાં ગુનાખોરીનો દર ખૂબ ઓછો. મહિલા અને બાળ સુરક્ષામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર. રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાતના 5 સહિત દેશભરના 66 નામાંકિત વ્યક્તિઓને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવશે. અમદાવાદના ચાંદોડિયામાંથી ક્રાઇમ બ્રાન્ચે ચા, સાબુ, ઘી સહિતની વેચાતી નકલી ચીજવસ્તુઓ જપ્ત કરીને 3ની ધરપકડ કરી. એમબીએ એમસીએ પ્રવેશ પ્રક્રિયાનો આજથી પ્રારંભ. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રને હરાવ્યું. સમાચાર વિગતવાર. એનસીઆરબી ક્રાઇમ ઇન્ડિયા 2024ના જાહેર થયેલા અહેવાલ મુજબ રાષ્ટ્રીય સરેરાશ કરતા ગુજરાતમાં ગુનાખોરીનો દર ખૂબ ઓછો હોવાનું તારણ બહાર આવ્યું છે. વર્ષ 2024માં સમગ્ર ભારતનો સરેરાશ ક્રાઇમ રેટ 252.3 છે, જેની સરખામણીએ ગુજરાતનો ક્રાઇમ રેટ માત્ર 227.7 છે. દેશના કુલ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત 12મા ક્રમે આવે છે. મહિલા અને બાળ સુરક્ષામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર છે તેમ આ અહેવાલમાં પ્રસિદ્ધ થયું છે. રાજ્યમાં દારૂબંધીના કડક અમલથી ગુનાખોરી રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણી ઓછી હોવાનું ફલિત થયું છે. દેશના 36 રાજ્યો યુટીમાં મહિલા સુરક્ષા કેટેગરીમાં ગુજરાત 33મા સ્થાને, રાષ્ટ્રીય સરેરાશ 64.6 સામે રાજ્યનો ક્રાઇમ રેટ માત્ર 22.0 રહ્યો છે. ગંભીર ગુનાઓના રેટમાં 16.5 સાથે ગુજરાતનું 31મું સ્થાન છે, જ્યારે શરીર વિરૂદ્ધના ગુનામાં દેશના 62.1 સામે ગુજરાત 24.7ના ક્રાઇમ રેટ સાથે 31મા ક્રમે છે. ખૂન અને બળાત્કાર જેવા ગંભીર ગુનાના ઇન્ડેક્સમાં દેશના 36 રાજ્યોમાં ગુજરાતના 29મા ક્રમે રહેતા સૌથી સુરક્ષિત રાજ્યોમાં મોખરે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે 66 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને વર્ષ 2026 માટે પદ્મ પુરસ્કારો એનાયત કરશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવો આ સમારોહમાં ઉપસ્થિત રહેશે. આજે 2 પદ્મવિભૂષણ, 6 પદ્મભૂષણ અને 58 પદ્મશ્રી પુરસ્કારો એનાયત કરાશે. વર્ષ 2026 માટેના 131 પદ્મ પુરસ્કારો માંથી બાકીના પદ્મ પુરસ્કારો સમારોહના બીજા તબક્કામાં એનાયત થશે. ગુજરાતમાંથી સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે રતિલાલ બોરીસાગર, કળા ક્ષેત્રે ઢોલવાદક મીર હાજી કાસિમ, અભિનેતા અરવિંદ વૈદ્ય અને આખ્યાનકાર ધાર્મિકલાલ પંડ્યાને પદ્મશ્રી એનાયત કરાશે. આ ઉપરાંત સમાજ સેવા ક્ષેત્રે નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને પણ પદ્મશ્રીથી સન્માનિત કરાશે. પદ્મશ્રી પુરસ્કાર વિજેતા વરિષ્ઠ ગુજરાતી કલાકાર અરવિંદ વૈદ્યે કહ્યું કે તેમને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો છે તેનાથી તેમને આનંદ થયો છે. પુરસ્કાર મળવા પાછળનું કારણ અંગે તેમણે કહ્યું કે તેમની મહેનતને લોકોએ નિહાળી છે અને સરકારે પણ તેમની મહેનતને જોઈને તેની કદર કરીને પુરસ્કાર એનાયત કર્યો છે.
1: રંગભૂમિ પે જો મેં કામ કિયા હૈ ઉસકે લિયે મુઝે પદ્મ એવોર્ડ મિલા હૈ પદ્મશ્રી. બહુ અચ્છા લગા કે કિસી ને તો દેખા મુઝે. જબ પ્રેક્ષક મેં કહા પ્રેક્ષક મિલતા હૈ તો બહુ અચ્છા લગતા હૈ, પ્રેક્ષક હી હૈ. તો એસા હુઆ કે સરકાર, ભારત સરકાર મેરા પ્રેક્ષક રહા, ઉન્હોને મુઝે મેરા કામ દેખા હોગા તભી તો મુઝે બુલાયા હૈ. બહુ બહુ બહુ અચ્છા લગા.
0: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ જિલ્લા અને તાલુકા પંચાયત માટે પ્રમુખ અને ઉપપ્રમુખ તથા નગરપાલિકા અને મહાનગરપાલિકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની આજે વરણી થશે. ગઈકાલે પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારે ઉમેદવારીપત્રો ભર્યા હતા. આજે જિલ્લા કલેક્ટર ઓમપ્રકાશની અધ્યક્ષતામાં સામાન્ય સભાની પ્રથમ બેઠક મળશે, જેમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાશે. જામનગર જિલ્લાની ધ્રોલ અને જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ગઈકાલે બિનહરીફ વરણી થઈ હતી. બીજી તરફ વાપી મનપાની પ્રથમ બોર્ડ બેઠક 28 મે યોજાશે, જેમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી અને સ્થાયી સમિતિના 12 સભ્યોની પસંદગી કરાશે. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડી સિગારેટ, અમૂલ અને સાગર ઘી તથા અન્ય ઘરેલુ વપરાશની ચીજવસ્તુઓનો ડુપ્લિકેટ જથ્થો ઝડપી પાડ્યો. દરોડા દરમિયાન પોલીસે શહેરના ચાંદોડિયા વિસ્તારના 2 ગોડાઉનમાંથી ડુપ્લિકેટ ચીજવસ્તુઓનો જથ્થો પકડી પાડ્યો. આ ઘટનામાં 3 શખ્સની ધરપકડ કરવામાં આવી હોવાનું ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી ભરત પટેલે જણાવ્યું હતું.
2: જસવંત છાપ બીડી, ફેવિક્વિક, ગોલ્ડ ફ્લેક, માલબોરો, એરિયલ વોશિંગ પાવડર, હાઇડ, સર્ફ એક્સેલ, ક્લિનિક શેમ્પુ, વાઘ બકરી ચા, હાર્પિકની બોટલ્સ, એવરેસ્ટના અલગ અલગ વેજ નોનવેજ ફૂડ બનાવવાના મસાલા, અમૂલ ઘી અને સાગર ઘી 2 ગોડાઉન ચેક કરતા બંને ગોડાઉનમાંથી અંદાજે 12.5 લાખની કિંમતનો બનાવટી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હાલ 3 આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહેલી છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું

0: જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jeeu અને અમારા એક્સ હેન્ડલ @eirnews_abadને ફોલો કરશો. એમબીએ અને એમસીએમાં પ્રવેશ પ્રક્રિયાનો આજથી આરંભ થઈ રહ્યો છે. એડમિશન કમિટી દ્વારા જાહેર થયેલા કાર્યક્રમ મુજબ આજથી 30 જૂન સુધી ઓનલાઈન નોંધણી કરી શકાશે, જ્યારે 6 જુલાઈના રોજ કોલેજો અને બેઠકોની યાદી જાહેર કરાશે, જ્યારે 9 જુલાઈના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાશે અને 12 જુલાઈ સુધી મોક રાઉન્ડ ચોઇસ ફિલિંગ થશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 14 જુલાઈના રોજ મોક રાઉન્ડની બેઠકોની ફાળવણીની જાહેરાત થશે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ 28 મેના રોજ યોજાનારી સંયુક્ત યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા સીયુઈટી યુજી 2026 મુલતવી રાખી છે. સરકારની સૂચના મુજબ ઈદ ઉલ અઝા બકરી ઈદની તારીખમાં ફેરફારને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. સુધારેલી પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓની અદ્યતન માહિતી માટે એનટીએની સત્તાવાર વેબસાઇટ જોતા રહેવાની સલાહ આપવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી દ્વારા ગ્રેજ્યુએશન શો 2026 યોજાયો. બેચલર ઓફ ટેક્સટાઇલ ડિઝાઇન 2022-2026 પ્રથમ બેચના 21 વિદ્યાર્થીઓ અને માસ્ટર ઓફ ફેશન મેનેજમેન્ટના ત્રીજા બેચના 20 વિદ્યાર્થીઓ સ્નાતક થયા હોવાનું નિફ્ટના નિદેશક સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું.
1: ये जो कार्यक्रम हुआ है उस टेक्सटाइल डिजाइन के कुछ 21 स्टूडेंट्स ग्रेजुएट कर रहे हैं और फैशन मैनेजमेंट स्टूडेंट्स से 20 स्टूडेंट्स ग्रेजुएट कर रहे हैं. ये निफ्ट दमन से आज टेक्सटाइल डिजाइन डिपार्टमेंट का पहला बैच है और ये बहुत गर्व की बात है कि दमन जैसे शहर में निफ्ट अपना अच्छा स्वरूप क्रिएट कर चुका है.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગ જિલ્લાના પીપલદાહ ગામની શ્રી ગણેશ સખી મંડળની બહેનોને તેમની સર્જનાત્મકતા, આત્મનિર્ભરતા અને મહિલા સશક્તિકરણ માટેના પ્રયાસોને બિરદાવતા અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં નારી શક્તિને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે અને આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા દ્વારા આગવી ઓળખ ઉભી કરી રહી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહીવત છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે તેમજ હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું.
2: और जो सर्वाधिक मैक्सिमम टेम्परेचर रहा है 42.7 डिग्री सेल्सियस राजकोट में दर्ज किया गया है. अगर बीच की बात करें कोस्टल की तो कोस्टल में थोड़ी सी क्योंकि डी प्रेशर ग्रेडिएंट है हल्की भी स्ट्रॉन्ग चल रही है. जो कोस्टल में है पश्चिमी से उत्तर पश्चिमी हवाएं आती है. इधर साउथ गुजरात में भी हमने उत्तर पश्चिम से साउथ वेस्ट डायरेक्शन से वेस्टर्न विंड्स रखती है और उनकी जो स्पीड दी गई है वो हमने 15 से 20 25 नॉट के आसपास की.
0: પોરબંદર જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત કેનાલ, ડિસિલ્ટિંગ, ડેમ રિપેરિંગ, તળાવ અને ચેકડેમ ઊંડા કરવા વધુ 106 કામોને મંજૂરી અપાતા આ કામગીરી ધમધમી રહી છે. કુલ 263 જેટલા કામો હાથ ધરવામાં આવ્યા હોવાનું નોડલ ઓફિસર અને ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર R.A. ઓડેદરાએ જણાવ્યું હતું.
3: આની અંદર કેનાલ સાફ સફાઈ, તળાવ ઊંડા, અહિયાં તળાવ ઊંડા ઉતારવા, ચેકડેમ ઊંડા ઉતારવા, જળાશયોનું ડિસિલ્ટિંગ, કેનાલ સાફ સફાઈ, તળાવ ચેકડેમ રિપેરિંગ, ખેત તલાવડી, માટીપાડા વગેરે કામગીરી કરાવવામાં આવે છે. જેનાથી 197.55 કિલોમીટર જેટલી કેનાલ સાફ સફાઈ પણ કામગીરી સમાવેશ કરવામાં આવેલ છે.
0: આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે 2 મેચ રમાઈ હતી. ગતરાત્રે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રનથી હરાવ્યું. દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને જીતવા માટે 204 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં કોલકાતા નાઇટ રાઇડર્સ 18.4 ઓવરમાં માત્ર 163 રન જ બનાવી શક્યું. અન્ય એક મેચમાં વાનખેડે સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સે યજમાન મુંબઈ ઇન્ડિયન્સને 30 રનથી હરાવ્યું. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. એનસીઆરબી ક્રાઇમ ઇન્ડિયા 2024ના અહેવાલ અનુસાર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ગુજરાતમાં ગુનાખોરીનો દર ખૂબ ઓછો. મહિલા અને બાળ સુરક્ષામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર. રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાતના 5 સહિત દેશભરના 66 નામાંકિત વ્યક્તિઓને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવશે. અમદાવાદના ચાંદોડિયામાંથી ક્રાઇમ બ્રાન્ચે 4 સાબુ, ગીર સહિતની વેચાતી નકલી ચીજવસ્તુઓ જપ્ત કરીને 3ની ધરપકડ કરી. એમબીએ એમસીએમાં પ્રવેશ પ્રક્રિયાનો આજથી આરંભ. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રને હરાવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

હર્ટ્ઝ એટલે કે 1314 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. અત્યારે 7:20 થઈ છે. રજૂ કરીએ છીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. પ્રથમ સાંભળીએ યશુદાસને.

0: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
1: વંદના કાર્યક્રમના અંતે સાંભળીએ અનુપ જલોટાને.

અનુપ ચલોટાના કંઠે ગવાયેલા ભજન સાથે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના અહીં સંપન્ન કરીએ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અત્યારે 7:35 થઈ છે. રજૂ કરીએ છીએ આજનો પ્રાસંગિક વિષય છે વિશ્વ થાઇરોઇડ દિવસ. સંપાદન પરેશ મારું, પઠન તૌસિફ સમા.

0: ગરદનમાં પતંગિયા આકારની ગ્રંથિ છે, જેને થાઇરોઇડ ગ્રંથિ કહેવામાં આવે છે. કદમાં નાની હોવા છતાં પણ આ ગ્રંથિ આપણા શરીરમાં ઉર્જા, વજન, ચામડી, વાળ, હૃદયના ધબકારા અને મનોદશા સુધી બધું નિયંત્રિત કરે છે. એટલે દર વર્ષે 25મીના રોજ વિશ્વ થાઇરોઇડ દિવસ ઉજવવામાં આવે છે, જેથી લોકોમાં થાઇરોઇડ ગ્રંથિ અને થાઇરોઇડ ગ્રંથિના રોગો વિશે માહિતી અને જાગૃતિ વધે. થાઇરોઇડના રોગોની વાત કરીએ તો મુખ્યત્વે હાઇપોથાઇરોઇડિઝમ, જેને વિનો થાઇરોઇડ કહેવામાં આવે છે, જેમાં થાઇરોઇડના હોર્મોન ટ્રાયઆયરોડોથાઇરોઇડનું પ્રમાણ ઓછું બને છે અને TSH અતિ વધારે પ્રમાણમાં હોય છે. હોર્મોન ઓછા બનવાને કારણે શરીરનું વજન વધે છે, શરીર ફૂલે છે, વાળ ખરવા લાગે છે અને સ્ત્રીઓમાં માસિકની અનિયમિતતા જણાય છે. જ્યારે કે હાઇપરથાઇરોઇડિઝમની અંદર હોર્મોન્સનું પ્રમાણ વધે છે અને TSHનું પ્રમાણ ઘટે છે, જેના પરિણામે વજનમાં ઘટાડો થાય છે, વ્યક્તિ ચિંતાતુર રહે છે, ઊંઘ નથી આવતી. થાઇરોઇડના બીજા રોગોની અંદર થાઇરોઇડાઇટિસ એટલે કે થાઇરોઇડ ગ્રંથિનો સોજો અને થાઇરોઇડ કેન્સર મુખ્ય છે. થાઇરોઇડના રોગોને તપાસતા થાઇરોઇડના લક્ષણ જોતા હાઇપોથાઇરોઇડિઝમની અંદર અચાનક વજન વધે છે, ચામડી સૂકી થાય છે, વાળ ખરવા લાગે છે, ઉત્સાહમાં હાનિ જોવાય છે અને માસિક અનિયમિત આવે છે. જો આ લક્ષણ જણાય તો ચિકિત્સકના પરામર્શ લઈ અને થાઇરોઇડની હોર્મોન્સની તપાસ કરાવવી જોઈએ, જેમાં T3, T4, TSH, ફ્રી T3, ફ્રી T4 હોર્મોનને સંતુલન રાખવા માટે કેમિકલ સપ્લિમેન્ટ્સ આપવામાં આવે છે. જ્યારે કે આયુર્વેદમાં અલગ અલગ ચિકિત્સા ઉપલબ્ધ છે, જેમાં દવાઓથી સારવાર થાય છે, પંચકર્મથી સારવાર થાય છે. દવાઓમાં મુખ્યત્વે ત્રિફળા ગુગળ, ત્રિફળા આરોગ્યવર્ધિની, વાયવડંગ, પીપળી મૂળ, પીપર, લીંડી પીપર મુખ્ય છે. બંને પદ્ધતિઓનો જો સંકલિત ઉપયોગ કરવામાં આવે તો થાઇરોઇડને કારણે થતા ઉપદ્રવો, કોમ્પ્લિકેશન જેમ કે હાર્ટ ડિઝીઝ, નર્વ સિસ્ટમ રિલેટેડ પ્રોબ્લેમ, પ્રજનન ક્ષમતાની હાનિ, બાળકો ન થવા, માસિકની અનિયમિતતા, PCOD અને PCOS જેવી ગંભીર સમસ્યાઓથી રાહત થઈ શકે છે. થાઇરોઇડના રોગોની અંદર ઓટોઇમ્યુનિટી, જેમાં શરીર પોતે પોતાને નુકસાન કરે છે, તેમજ ગટ ડિસ્બાયોસિસ, શરીરની અંદર ગટ્સ એટલે કે આપણા નાતરડાની અંદર શરીરને સ્વસ્થ રાખતા બેક્ટેરિયા અને રોગોત્પાદક બેક્ટેરિયાના બેલેન્સની અંદર કમી આવવાના કારણે અને શરીરને જે સ્વસ્થ રાખતા બેક્ટેરિયા છે એનું પ્રમાણ ઘટવાના કારણે હોર્મોન્સ રિલેટેડ પ્રોબ્લેમ થતા જોવા મળે છે. માટે આયુર્વેદની દવા જો થાઇરોઇડના રોગીઓમાં કરવામાં આવે તો થાઇરોઇડને કંટ્રોલ કરવાની સાથે સાથે થાઇરોઇડના કોમ્પ્લિકેશન્સમાં રાહત આપી શકાય છે, તેમજ સ્વસ્થ જીવન માટે આપણે એક યોગ્ય ઉપાય કરી શકીએ છીએ. આયુર્વેદ તેની હોલિસ્ટિક એપ્રોચથી અને ઔષધ ચિકિત્સા, પંચકર્મ ચિકિત્સા, ધ્યાન ચિકિત્સા વડે વ્યક્તિને સ્વસ્થ જીવન પ્રદાન કરી શકે છે અને કોમ્પ્લિકેશન્સને અટકાવી શકે છે. આ વિશે થોડીક વધારે ખાસ ધ્યાન દોરતી બાબતોમાં ઓટોઇમ્યુન રોગો, જેમાં કે સાંધાને પેટની તકલીફ હોય, એમાં હોલિસ્ટિક એપ્રોચ, હોલિસ્ટિક મેડિસિનની જરૂરિયાત વધારે રહે છે. આંતરડાના હેલ્ધી બેક્ટેરિયાને સુધારવાથી થાઇરોઇડમાં લાભ થતો જોવા મળે છે. માટે આયુર્વેદ ચિકિત્સાનો ઉપયોગ અચૂક કરવો જોઈએ એવી ભલામણ આયુર્વેદ ચિકિત્સક આપતા હોય છે. થાઇરોઇડ ગ્રંથિ નાની પણ અસર મોટી કરે છે. સમયસર તપાસ, યોગ્ય દવા, આયુર્વેદિક જીવનશૈલી અને જાગૃતિ ચારે સાથે મળીને આપણે થાઇરોઇડને હરાવી શકીએ છીએ.
1: આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક વિષય હતો વિશ્વ થાઇરોઇડ દિવસ. સંકલન અને રજૂઆત ડોક્ટર નિશાંત શુક્લ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનમાં 2026 વર્ષના પદ્મ પુરસ્કાર એનાયત કરશે અને સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. આજે 2 પદ્મ વિભૂષણ, 6 પદ્મ ભૂષણ અને 58 પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાશે. રાષ્ટ્રપતિએ 2026 વર્ષ માટે 131 પદ્મ પુરસ્કારોને સ્વીકૃતિ આપી છે. બાકીના પદ્મ પુરસ્કારો સમારોહના બીજા ચરણમાં એનાયત થશે. ગુજરાતમાંથી સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે રતિલાલ બોરીસાગર, કળા ક્ષેત્રે ઢોલવાદક મીર હાજી કાસીમ, અભિનેતા અરવિંદ વૈદ્ય અને આખ્યાનકાર ધાર્મિકલાલ પંડ્યાને પદ્મશ્રી એનાયત કરાશે. આ ઉપરાંત સમાજસેવા ક્ષેત્રે નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને પણ પદ્મશ્રીથી સન્માનિત કરાશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ ગઈકાલે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય મુદ્દે વ્યાપક ચર્ચાઓ કરી. બંને નેતાઓએ ભારત અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીની મજબૂતાઈની પુનઃપુષ્ટિ કરી અને વેપાર, ઉર્જા, ગતિશીલતા અને પ્રાદેશિક સુરક્ષા સહિત સહયોગના મુખ્ય ક્ષેત્રોની રૂપરેખા આપી. પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો પછી એક પત્રકાર પરિષદને સંબોધતા ડોક્ટર જયશંકરે વહેલી તકે વેપાર કરાર પૂર્ણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. મધ્ય પૂર્વના ઘટનાક્રમ અંગે બોલતા તેમણે પુનરોચ્ચાર કર્યો કે ભારત આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા ઇચ્છે છે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ ભાગીદારીના વ્યૂહાત્મક પરિણામ પર ભાર મૂક્યો. ભારતને અમેરિકાના સૌથી મહત્વપૂર્ણ ભાગીદારોમાંના એક તરીકે વર્ણવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી સુરત સુધીની અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી હતી. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા પણ તેમની સાથે જોડાયા હતા. મુખ્યમંત્રીએ મુસાફરો સાથે તેમના પ્રવાસના અનુભવો વિશે પૂછપરછ કરી. તેમણે જણાવ્યું કે રેલવે જેવા જાહેર પરિવહન માધ્યમો ફક્ત સલામત, અનુકૂળ અને પર્યાવરણને અનુકૂળ જ નથી પરંતુ સમય અને શક્તિનો પણ મોટો બચાવ કરે છે. તેમણે નાગરિકોને દેશની પ્રગતિ અને પર્યાવરણ સંરક્ષણ માટે જાહેર પરિવહનનો વધુને વધુ ઉપયોગ કરવા વિનંતી કરી. એમબીએ અને એમસીએમાં પ્રવેશ પ્રક્રિયાનો આજથી આરંભ થઈ રહ્યો છે. એડમિશન કમિટી દ્વારા જાહેર થયેલા કાર્યક્રમ મુજબ આજથી 30 જૂન સુધી ઓનલાઈન નોંધણી કરી શકાશે, જ્યારે 6 જુલાઈના રોજ કોલેજો અને બેઠકોની યાદી જાહેર કરાશે. 9 જુલાઈના પ્રોવિઝન મેરિટ લિસ્ટ જાહેર કરાશે અને 12 જુલાઈ સુધી મોક રાઉન્ડ ચોઇસ ફિલિંગ થશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 14 જુલાઈએ મોક રાઉન્ડની બેઠકોની ફાળવણીની જાહેરાત કરાશે. ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા 2026 કાર્યક્રમમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ નાયબ મામલતદાર, મહેસૂલી કારકુન તથા મહેસૂલી તલાટી સંવર્ગના કર્મચારીઓ માટે 25 મેથી 30 મે સુધી ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ સામાન્ય વહીવટ વિભાગ તરફથી બકરી ઈદની જાહેર રજા 27 મેના બદલે 28 મે ગુરૂવારે જાહેર થતાં આ પરીક્ષા કાર્યક્રમમાં આંશિક ફેરફાર કરાયો છે. જે અનુસાર 25, 26, 27, 29 અને 30 મે પરીક્ષા યોજાશે. પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીધામ રેલવેના 4 કર્મચારીને સમજદારી, કર્તવ્યનિષ્ઠા અને ત્વરિત નિર્ણય ક્ષમતાના કારણે મેન ઓફ ધ મંથ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. 4 કર્મચારીની તકેદારી, સમજદારી અને તાત્કાલિક કાર્યવાહીને કારણે સંભવિત જોખમ સમયસર ટાળી શકાયા હતા, જેના પગલે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડે દ્વારા 4 કર્મચારીને સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સરકારે ઇબોલા ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને આફ્રિકન દેશો, કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી છે. સરકારે આ દેશોમાં રહેલા ભારતીય નાગરિકોને સ્થાનિક આરોગ્ય માર્ગદર્શિકાનું કડક પાલન કરવા અને સાવચેતી રાખવાની સૂચના પણ આપી છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહીવત છે. સાથે જ તાપમાનમાં પણ ખાસ ફેરફારની શક્યતા ન હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું. ગઈકાલે પવનની ઝડપ વધતા જિલ્લામાં તાપમાનથી થોડી રાહત મળવા છતાં ઊંચા લઘુત્તમ ઉષ્ણતામાન અને ભેજના પ્રમાણને લીધે અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો. અંજાર ગાંધીધામમાં 41 ડિગ્રી મહત્તમ ઉષ્ણતા તાપમાન સાથે ગરમીનો પ્રભાવ વધુ જોવા મળ્યો હતો. જિલ્લા મથક ભુજમાં મહત્તમ ઉષ્ણતામાન 39.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: પેટ્રોલના ભાવમાં આજે પ્રતિ લિટર 2 રૂપિયા 61 પૈસાનો જ્યારે ડીઝલના ભાવમાં 2 રૂપિયા 71 પૈસાનો વધારો કરાયો છે. 2 અઠવાડિયામાં આ 4થો વધારો છે. આ સાથે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 102 રૂપિયા 12 પૈસા પ્રતિ લિટર જ્યારે ડીઝલનો ભાવ 95 રૂપિયા 20 પૈસા પ્રતિ લિટર થયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર વર્ષ 2026 માટેના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો પ્રદાન કરશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ 2 પદ્મ વિભૂષણ, 6 પદ્મભૂષણ અને 58 પદ્મશ્રી પુરસ્કારો એનાયત કરશે. વર્ષ 2026 માટે રાષ્ટ્રપતિએ 131 પદ્મ પુરસ્કારોની મંજૂરી આપી છે, જેમાં 5 પદ્મ વિભૂષણ, 13 પદ્મભૂષણ અને 113 પદ્મશ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી સાહિત્યના શિક્ષણ ક્ષેત્રે રતિલાલ બોરીસાગર, કળા ક્ષેત્રે ઢોલવાદક મીર હાજી કાસમ, અભિનેતા અરવિંદ વૈદ્ય અને આખ્યાનકાર ધાર્મિકલાલ પંડ્યાને પદ્મશ્રી એનાયત કરાશે. આ ઉપરાંત સમાજસેવા ક્ષેત્રે નિલેશ વિનોદચંદ્ર મંડેલવાલાને પણ પદ્મશ્રીથી સન્માનિત કરાશે. દર વર્ષે પ્રજાસત્તાક દિવસે આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને ઇજનેરી, વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય, શિક્ષણ, રમતગમત, નાગરિક સેવા વગેરે વિવિધ ક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત નાગરિક સન્માન આપવામાં આવે છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. તેઓ પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. સચિવ રૂબિયો ગઈકાલે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે 4 દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા હતા. તેઓએ ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં સતત પ્રગતિ વિશે માહિતી આપી હતી. સચિવ રૂબિયોએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ સહિત વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર અમેરિકાનો દ્રષ્ટિકોણ શેર કર્યો. તેમણે ભારતને અમેરિકાનો મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યું. શ્રી રૂબિયોની 4 દિવસની ભારત મુલાકાત દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિની આ પ્રતિક્રિયા આવી હતી. શ્રી રૂબિયોએ શનિવારે પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા. ત્યારબાદ ગઈકાલે વિદેશ પ્રધાન એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે તેમની મુલાકાત થઈ હતી.
1: ભારત ઓર અમેરિકા કે બીચ રાજનૈતિક સમજ કે બારે મેં હમારે બીચ એક રાજનૈતિક સાચેદારી હૈ. યે સાચેદારી કઈ ક્ષેત્રોં મેં દોનો પક્ષોં કે રાષ્ટ્રીય હિતો સે બનતી હૈ. બેઠક મેં હમને પશ્ચિમ એશિયા, મધ્ય પૂર્વ, ભારતીય ઉપમહાદ્વીપ ઓર પૂર્વી એશિયા સે સંબંધિત ઘટનાક્રમો પર ચર્ચા કી.
0: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલ અને અન્ય સહયોગીઓ સાથે વાતચીત કર્યા પછી હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા સહિત ઇરાન સાથેના સોદા પર મોટાભાગે વાટાઘાટો કરવામાં આવી છે. તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર પ્રગતિની જાહેરાત કરી છે. સાંભળીએ એક અહેવાલ.
2: શ્રી ટ્રમ્પને કહ્યું કે સમજૌતે કે અંતિમ પહેલુઓ ઓર વિવરણો પર ચર્ચા જારી હૈ, શીઘ્ર ઇસકી ઘોષણા કી જાયેગી, લેકિન ઉન્હોને સમજૌતે કી સમય સીમા કે બારે મેં કોઈ સ્પષ્ટ જાણકારી નહીં દી. રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહ્યું કે સમજૌતે કે બારે મેં ઇઝરાયલ કે સાથ સઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત, કતર, પાકિસ્તાન, તુર્કીએ, મિસ્ર, જોર્ડન ઓર બહરીન સે બાત કી ગઈ હૈ. ઇરાન કે વિદેશ મંત્રાલય કે પ્રવક્તા ઇસ્માઇલ બાકરીને અમરીકીઓ પર વિરોધાભાસી બયાન દેને કા આરોપ લગાયા. અમરીકા ઓર ઇરાન કે બીચ 8 અપ્રેલ કો યુદ્ધ વિરામ પર સહમતિ બની થી ઓર તબ સે દીર્ઘકાલિક શાંતિ સમજૌતે કે લીએ બાતચીત જારી હૈ. અમેરિકા દ્વારા ઇરાન કે બંદરગાહો કી નાકેબંદી કે કારણ ઇરાન ને હોર્મુઝ જળ ડમરૂ મધ્ય કો બંધ કર દિયા હૈ. સમાચાર કક્ષ સે ચંદ્રશેખર શર્મા.
0: ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સરકારે સમાન નાગરિક સંહિતાના કાર્યક્ષેત્રમાંથી તમામ આદિવાસી સમુદાયોને બાકાત રાખવા માટે ખાસ જોગવાઈઓ કરી છે. તેનો ઉદ્દેશ્ય તેમના અધિકારોનું સંપૂર્ણ રક્ષણ કરવાનો છે. નવી દિલ્હીમાં એક આદિવાસી સાંસ્કૃતિક મેળાવડાને સંબોધતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે
3: નરેન્દ્ર મોદી સરકાર કે ગૃહમંત્રી નાતે સ્પષ્ટ કર દેના ચાહતા હું, યુસીસી કી કોઈ પાબંદી વનવાસી જગત પર, વનવાસી વ્યક્તિ પર લગને વાલી નહીં. યુસીસી સે કોઈ વનવાસી અધિકારો કા અતિક્રમણ નહીં હોને વાલા હૈ.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gov અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.

0: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં બોઇંગ કંપનીના વૈશ્વિક નિયમો અને પોલિસી સંચાલન કરનાર નાયબ મુખ્ય પ્રધાન જેફ શોકીને મળ્યા હતા. શ્રી ગોયલે જણાવ્યું કે બેઠક દરમિયાન બંને પક્ષોએ ઉડ્ડયન અને એરોસ્પેસ ઉત્પાદનમાં ભારત અમેરિકા સહયોગને આગળ વધારવાની સાથે આ બેઠકમાં જાળવણી, સમારકામ અને અનેક તકો વિકસાવવા, કૌશલ્ય, સપ્લાય ચેઇન, નવીનતા અને વિશ્વસનીય વૈશ્વિક ઉત્પાદન એન્જિનિયરિંગ હબ તરીકે ભારતની ભૂમિકા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરતી ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે વીબીજી રામજી અધિનિયમ 2025 હેઠળ ડ્રાફ્ટ નિયમો પ્રકાશિત કર્યા છે. સાંભળીએ એક અહેવાલ.
1: ભારત જીરામજી એક્ટને 20 સાલ પુરાની મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગારંટી અધિનિયમ 2005 કી જગહ લી હૈ. નયે કાનૂન કે તહત અબ એક વિત્તીય વર્ષ મેં રોજગાર કી ગારંટી 100 દિનો સે બઢાકર 125 દિન કર દી ગઈ હૈ. મંત્રાલય ને બતાયા કી મસૌદા નિયમો કો જનતા સે સુઝાવ ઓર રાય લેને કે લિયે સાર્વજનિક કિયા ગયા હૈ. નયે કાનૂન મેં મજદૂરી કા ભુગતાન સમય પર પારદર્શી ઓર જવાબદેહી કે સાથ કરને પર વિશેષ જોર દિયા ગયા હૈ. ઇસકે અલાવા તય સમય કે ભીતર કામ નહીં મિલને પર બેરોજગારી ભત્તા દેને કા ભી પ્રાવધાન કિયા ગયા હૈ. વીબી જીરામજી એક્ટ 1 જુલાઈ से सभी राज्यों और केंद्र शासित प्रदेशों में लागू होगा. अक्षित कादियान, आकाशवाणी समाचार, दिल्ली.
0: ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ, હિસ્સેદાર, સંગઠન અથવા સંસ્થા આવતા મહિનાની 21 તારીખ સુધીમાં વિચારણા માટે ડ્રાફ્ટ નિયમો પર વાંધા અને સૂચનો સબમિટ કરી શકે છે. મહારાષ્ટ્ર શહેરમાં TCS સુવિધા સાથે જોડાયેલા કથિત જાતીય શોષણ અને ધર્મ પરિવર્તનના પ્રયાસના કેસના સંદર્ભમાં નાસિકની કોર્ટમાં 1500 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. એસઆઈટી ચીફ સંદીપ મિટકના જણાવ્યા અનુસાર ગઈકાલે 4 આરોપીઓ હતીમ પટેલ, નિરા ખાન, દાનિશ શેખ અને તોસીફ અત્તાર સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ગુનાઓ સાથે જોડાયેલા 7-8 વ્યક્તિઓને લગતી વધારાની ચાર્જશીટ આગામી 3-4 દિવસમાં દાખલ થવાની અપેક્ષા છે. બાંગ્લાદેશના ભારતીય હાઈ કમિશનર પ્રણવ વર્માએ ગઈકાલે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહેમાનને વિદાય આપી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશન દ્વારા પોસ્ટ કરાયેલી માહિતી મુજબ પ્રધાનમંત્રીએ ભારત બાંગ્લાદેશ સંબંધોને મજબૂત બનાવવામાં યોગદાન આપવા બદલ શ્રી વર્માનો આભાર માન્યો હતો અને તેમની આગામી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે 2 મેચ રમાઈ હતી. ગત રાત્રે કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રનથી હરાવ્યું. દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને જીતવા માટે 204 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં KKR 18.4 ઓવરમાં માત્ર 163 રન જ બનાવી શક્યું. બેટિંગમાં ઉતરતા દિલ્હી કેપિટલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. અગાઉ કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. કુલદીપ યાદવને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. અને આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી કરણ મકવાણા.
2: આજના મોટાભાગના અખબારોમાં ઈરાન અમેરિકા યુદ્ધ અંગેના સમાચાર હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. સંદેશની હેડલાઇન છે, ઈરાન યુદ્ધનો અંત નજીક, હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલશે. નવગુજરાત સમય લખે છે, ડીલનો તખતો તૈયાર, અમેરિકા ઈરાન યુદ્ધનો અંત નજીક. દિવ્ય ભાસ્કર લખે છે, ડીલ પર વાટાઘાટો અંતિમ તબક્કામાં, ટ્રમ્પ, હોર્મુઝ પુનઃસ્થાપન 30 દિવસ પછી ઈરાન.
0: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વર્ષ 2026ના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. ડોક્ટર એસ જયશંકર આજે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. અમેરિકા, ઇઝરાયેલ અને અન્ય સહયોગીઓ સાથે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે વાટાઘાટો કરી. અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રને હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: મીટર્સ એટલે કે 1314 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. અત્યારે 7:55 થઈ છે. રજૂ કરીએ છીએ તમારા આજે હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા.

અત્યારે 8:30 સમાચાર હેડલાઇન્સ બાદ 8:32 કચ્છી કાર્યક્રમ હલો કરિયમ ગાલ. આ કાર્યક્રમમાં આપ સાંભળશો ભારત જે

દસ વાગે રજૂ થશે કાર્યક્રમ મનોરંજન, જેમાં આપ સાંભળશો અભિનેતા સુનિલ દત્તની પુણ્યતિથિ પર વિશેષ ફિલ્મી ગીતો. આપને સંભળાવીશું ફિલ્મ છાયા, હમરાજ, ચિરાગ, મધર ઇન્ડિયા, એક હી રાસ્તા, પડોસન, ગબન, હમ હિન્દુસ્તાની, ગૌરી, ખાનદાન, મેરા સાયા અને સાધના ફિલ્મોમાંથી લેવાયેલ કેટલાક ગીતો.

સમય 45 મિનિટે આપ સાંભળશો લોક સંગીત. અને 11 વાગ્યાથી બધા જ કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું. વાહતી માહિતી અમારા આજે હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની. હવે જોઈએ સ્થાનિક હવામાન. વધુમાં વધુ ઉષ્ણતામાન 37 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે ઓછામાં ઓછું ઉષ્ણતામાન 28 ડિગ્રી સેલ્સિયસ ભુજ ખાતે નોંધાયું. હવામાન અંગેની માહિતી આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી.

આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે બરાબર 8 વાગે સમાચાર પ્રભાત દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.

ઓનલાઈન ફોર્મ ભરાશે. દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ તક. ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા 2026 ના કાર્યક્રમમાં આંશિક ફેરફાર, જે અનુસાર 25, 26, 27, 29 અને 30 પરીક્ષા યોજાશે. રાજ્ય સરકાર દ્વારા પ્રવેશોત્સવ અંતર્ગત ICDS કટક ભુજ 1 માં 3-5 વર્ષના 293 બાળકોની નોંધણી કરાઈ. પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીધામ રેલવેના 4 કર્મચારીને સમજદારી, કર્તવ્યનિષ્ઠા અને ત્વરિત નિર્ણય ક્ષમતાના કારણે મેન ઓફ ધ મંથ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરના જણાવ્યા અનુસાર ભચાઉ નજીક 3.1 તીવ્રતાનું કંપન અનુભવાયું. અબડાસા તાલુકાના સંવેદનશીલ ખિદરત ટાપુ પરથી ગઈકાલે વધુ 1 ડ્રોનનું પાખ્યું મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની. ભુજની માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવરને સમાજ સેવા ક્ષેત્રે તથા હિરલબા ચૌહાણને રમતગમત ક્ષેત્રે ગાંધીધામ ખાતે સન્માનિત કરાયા. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની આગાહી. IPL ક્રિકેટમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રને હરાવ્યું. હવે પછીના મુખ્ય સમાચાર 9:30 વાગ્યે.

સભા સ્થાપના ક્યાં 1825 ને કલકત્તા મેં વેદાંત કોલેજ ની સ્થાપના ક્યાં અને રાજા રામમોહન રાય એકેશ્વરવાદ જો પ્રચાર ક્યાં સાધારણ બ્રહ્મ સમાજ ની સ્થાપના શિવનાથ શાસ્ત્રી અને આનંદ મોહન બોઝ ક્યાં અને રાજા રામમોહન રાય એકલા સમાજ સુધારક શ્રેષ્ઠ રહ્યા અને પછી ગાલ કરણીય દયાનંદ સરસ્વતીજી અને જો મૂળ નામ મૂળ શંકર મોરબીજી ટંકારા મેં 1824 મે એની જન્મ અને પૂર્ણાનંદ સ્વામી એની કે સ્વામી દયાનંદ સરસ્વતી જો ના ડેના મથુરા મેં પ્રજ્ઞાચક્ષુ સ્વામી વિરજાનંદ કે ગુરુ બનાયા અને 1846 મે ગ્રહ ત્યાગ કરીને સામાજિક સુધારણા મેં લગી ગયા દયાનંદ સરસ્વતી કે કટ્ટર રાષ્ટ્રવાદી નેતા ગણી મેં આયા અને દયાનંદ સરસ્વતી મૂર્તિ પૂજા જા વિરુદ્ધ દિવા દયાનંદ સરસ્વતી ગૌરક્ષા આંદોલન ક્યાં ગૌરક્ષક સમિતિ જી સ્થાપના ક્યાં અને એની જે ખૂબ જ પ્રખ્યાત ગ્રંથ થાય સત્યાર્થ પ્રકાશ જો 1875 મેં પ્રસિદ્ધ થયો વાળવા મેં શુદ્ધિ આંદોલન શરૂ ક્યાં અને એક સૂત્ર ડેના વેદો તરફ પાછા વળો 1883 મેં સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી જો અવસાન થયો અને કાંગડી ગુરુકુલજી સ્થાપના પણ સ્વામી શ્રદ્ધાનંદ સાથે મળીને દયાનંદ સરસ્વતી ક્યાં આવ્યા અને ગાલ કરણીય સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ મિશનજી સ્વામી વિવેકાનંદ જો જન્મ 12 જાન્યુઆરી 1863 મે કોલકાતા મેં થયો મૂળ નામ નરેન્દ્રનાથ વિશ્વનાથ દત્ત ગુરુ રામકૃષ્ણ પરમહંસ પરમ સાધક અને ચિંતક અને જે એકડી માન્યતા હડી કે અહીં મૂર્તિ પૂજા જા હિમાયતી થયો અમેરિકા મેં વિવેકાનંદ વેદાંત સમાજ થી સ્થાપના ક્યાં અને 1900 સાલ ની જો ધર્મ પરિષદ પેરિસ ની યોજાણી એમને ભારત જો પ્રતિનિધિત્વ ક્યાં માનવ સેવા એ જ પ્રભુ સેવા છે એનો એકડો ઉલ્લેખ કરતો વાક્ય લેના રામકૃષ્ણ મિશન થી રામકૃષ્ણ પરમહંસ જા વિચાર પ્રબુદ્ધ ભારત અને ઉદ્બોધન નામ જે પત્રિકાઓ શરૂ ક્યાં અને વિચાર ગામો ગામ ઘરો ઘર ફેલાયા સુભાષચંદ્ર બોઝ સ્વામી વિવેકાનંદ કે આધુનિક રાષ્ટ્રીય આંદોલન આધ્યાત્મિક ચા પિતા છું હારે ગાલ કરણીય થિયોસોફિકલ સોસાયટી અને ડોક્ટર એની બેસંટજી ભારતીય ધર્મ અને સંસ્કૃતિ જે અસર હેઠળ એ સંસ્થા જે સ્થાપના 1875 મે અમેરિકા જે ન્યુયોર્ક મે રશિયન મહિલા બ્લેવસ્ટી અને કર્નર આલકોટ ક્યાં ભારતીય ધર્મ જા ગૂઢ રહસ્ય જો અધ્યયન એમ સંસ્થા જો મૂળ હેતુ ઈસવીસન 1889 મે આયરિશ મહિલા ડોક્ટર એની બેસન્ટ એમ સંસ્થા સાથે જોડાયા અને એની બેસન્ટ બનારસ મે સેન્ટ્રલ હિન્દુ કોલેજ થી સ્થાપના ક્યાં એકડી શિક્ષણ જો પાયો વેતા જો આગળ વંદે 1916 મે મદન મોહન માલવીયા જે પ્રયત્ન થી બનારસ હિન્દુ યુનિવર્સિટી તરીકે ઓળખાણી 1916 મે મદ્રાસ મે અડિયાર ખાતે હોમ રૂલ લીગ જે સ્થાપના ક્યાં એની બેસન્ટ સ્કાઉટ ગાઈડ અને ગર્લ્સ ગાઈડ જે પ્રવૃત્તિ શરૂ ક્યાં હાર ગાલ કર્યું મુસ્લિમ સમાજ જે સુધારાય છે 19મી સદી મે મુસ્લિમ સમાજ ની બુરખા પ્રથા બાળ લગ્ન શિક્ષણ જો અભાવ મે ખૂબ જ વ્યાપક વો અને એનથી જ સમાજ જી પ્રગતિ રૂંધા દેવી ભારત ને રાય બેરેલી જે વતની સર સૈયદ અહમદ ખાન અરબસ્તાન મે થયેલી વહાબી આંદોલન જી પ્રેરણા થી મુસ્લિમ સમાજ સામાજિક સુધારણા જો બીડો ઝડપ્યા સર સૈયદ અહમદ ખાન જો જન્મ 17 ઓક્ટોબર 1870 જો રોજ થયો અને એ પણ અંગ્રેજી શિક્ષણ જા હિમાયતી સર ખાન અલીગઢ મે 1875 મે મોહમ્મદન એંગ્લો ઓરિએન્ટલ કોલેજ ની સ્થાપના ક્યાં અને એનો જ પ્રયત્ન થી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ને એ કોલેજ પરિવર્તિત થઈ સર સૈયદ અહમદ ખાન 1877 મે તઝીબી ઉલ અલખાક નામ જો સામાયિક શરૂ ક્યાં હાલ ગાલ કર્યું પારસી સમાજ જે સુધારણા જી પારસી સમાજ મે સુધારણેલા કેટલાક શિક્ષિત પારસી 1851 મે રહેમાન મઝદાયસ્ત સભા ધાર્મિક સુધારણા મંડળ જી સ્થાપના ક્યું અને જે અગ્રણી નેતાવા દાદાભાઈ નવરોજી રહેમાન મઝદાયસ્ત સભા બેટા રાસ્ત ખોફતર નામજી પત્રિકા શરૂ થઈ અને 19મી સદી મે પારસી સમાજ દાદાભાઈ ઉપરાંત કે આર કામા અને બહેરામજી મલજીબારી નામજા સુધારક થઈ ગયા અને જે પ્રયત્ન થી 1891 મે લગ્નજી પુખ્ત વયજો કાયદો પસાર કરી મે આવ્યો શીખ સમાજ જા સુધારણા જી ગાલ કર્યું અમૃતસર મે શીખ સાડાય મે શરૂઆત થઈ હેન સુધારણા જી અકાલી આંદોલન થી અમૃતસર મે ખાલસા કોલેજ જી સ્થાપના થઈ શીખ ધર્મ અને સમાજ મે વ્યાપેલા અનિષ્ટ દૂર શીખ મટા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ જી રચના થઈ અને નામધારી આંદોલન શરૂ કરાયા ઈસવીસન 1877 મે સિંહ સભા આંદોલન જો પણ પ્રારંભ થયો હાલ ગાલ કર્યું પ્રાર્થના સમાજ જી ઈસવીસન 1867 મે મુંબઈ ખાતે ડોક્ટર આત્મારંગ પાંડુરંગ પ્રાર્થના સમાજ જી સ્થાપનો કર્યો ડોક્ટર રામકૃષ્ણ ભંડારકર નારાયણ રાવ ચંદારકર મહાદેવ ગોવિંદ રાનડે અને બે

સભ્યવા. મહાદેવ ગોવિંદ રાનડે શ્રી વિષ્ણુ શાસ્ત્રી ચિપલુકર પુના ખાતે ડેક્કન એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કર્યા અને એની જે પ્રયત્નથી મુંબઈ ખાતે વિધવા લગ્ન મંડળની સ્થાપના થઈ, જેજા તેઓ ન્યાયાધીશવા. મહાદેવ ગોવિંદ રાનડેના પત્ની એટલે કે રમાબેન રાનડે દ્વારા આર્ય મહિલા સમાજની પણ સ્થાપના થઈ. અને ગાલ કરી મહર્ષિ અરવિંદ, જો કોપડા સમાજ સુધારકમાં એની જી. મહર્ષિ અરવિંદનો જન્મ 15 ઓગસ્ટ 1872 માં પશ્ચિમ બંગાળ જે કલકત્તામાં થયો. મહર્ષિ અરવિંદ ઇંગ્લેન્ડને કિંગ્સ કોલેજમાં સિવિલ સર્વિસીસ જો અભ્યાસ કરી ગાયકવાડ સ્ટેટમાં નોકરી કરી દેવા. અરવિંદ વંદે માતરમ નામ જો વર્તમાન પત્ર શરૂ કર્યું. અરવિંદ પ્રખર ચિંતક અને ક્રાંતિકારી હોવા સાથે સાથે ગુજરાત મેં સહસ્ત્ર ક્રાંતિના જનક તરીકે પણ મહર્ષિ અરવિંદ કે ઓળખે મેં અચેતો. મુઝફ્ફરપુર બોમ્બ ઘટના મેં ભાગ ઘણા અને એની જે લીધે મહર્ષિ અરવિંદજી ધરપકડ થઈ અને 1926 મેં અરવિંદ આશ્રમની સ્થાપના ક્યાં અને 5 ડિસેમ્બર જો 1950 દેહત્યાગ કરી અને સ્વધામ સિધાયા. હાલ ગાલ કરણીયા સત્યશોધક સમાજ અને જ્યોતિબા ફુલેજી. જ્યોતિબા ફુલેજી જન્મ 11 એપ્રિલ 1827 જો મહારાષ્ટ્ર જે સતારા ગામે થયો અને મહારાષ્ટ્રની દલિત અને સ્ત્રી ઉદ્ધારક પ્રવૃત્તિઓ ક્યાં થઈ. સત્યશોધક સમાજની સ્થાપના કરી વિધવા પુનઃલગ્ન અસ્પૃશ્યતા નિવારક અને કળ્યા કેળવણી જેવા કમેની જો યોગદાન દેનેલું હોય. બાબા સાહેબ આંબેડકર અને મહર્ષિ કવિ ભારત સમાજ મેં સમાનતા કરીને કમ ક્યાં

સલામી આવી. નેટિવ મેરેજ એક્ટ જે સ્થાપના થઈ, સંમતિ ઉંમર અધિનિયમ આવ્યો અને બાળ વિવાહ પ્રતિબંધિત ધારો 1829 ને લાગુ થયો. મહારાષ્ટ્રમાં વિધવા પુનર્વિવાહ આંદોલન જો નેતૃત્વ વિષ્ણુ પરશુરામ પંડિત ઘણા અને 1850 વિડો મેરેજ સોસાયટી જે સ્થાપના થયા. તેઓએ બાળકી કે જો કોઈ દૂધ પેટી પ્રતિબંધિત કાયદો હોય 1795 લાગુ પ્યો અને 1804 એ બાળકી કે દૂધ પીતી કે પ્રતિબંધિત કરો એની ઘાલ કરે મેં આવી. તો ભાભીનું હિ ઘાલ કઈ ભારત જે ઇતિહાસ મેં સામાજિક સુધારણા જી કાણિયા વિષ્ણુ ગોર હરા કર્યું ઘાલ મેં પમેલ ધરબો અને મિલધાજ હોતા શિક્ષણ સાહિત્ય સ્થાપત્ય ઓઠા ચોઠા કહેવાય તેજી ઘાલ્યું કરધેર હોતા કે હિ ઘાલ કેડી લગી સે જરૂરથી મુકે જોજા ત્યાં સુધી આંજે અને આંજે પરિવાર જો ધ્યાન રખજા આજે જા.

મેં સાંભળી રહ્યા હતા કાર્યક્રમ હલો કર્યું ગાલ, પ્રસ્તુતિ વિષ્ણુ ગોળ, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ. અત્યારે બરાબર 8:45 થવા જઈ રહી છે. રજૂ કરીશું કાર્યક્રમ ગીત સુધા. પ્રથમ સાંભળીએ ભારતેન્દુ માંકડની રચના છે અનિલ જોશીની.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો

0: બેટા તારી સ્કૂલમાં ફાયર સેફટી છે કે નહીં?
1: ખબર નહીં પપ્પા.
0: તો આગ લાગશે ત્યારે શું કરશો? આવી જ લાપરવાહીના લીધે આગ લાગે ત્યારે સૌથી વધારે જીવ ગુમણામણ અને દાજવાતી થાય છે. એટલે જ અગ્નિશામક ઉપકરણો હોવા જરૂરી છે. આગ લાગે ત્યારે 101 પર જાણ કરો. લિફ્ટ નહીં પણ ગાદરા અથવા આપાતકાલીન બારનો ઉપયોગ કરવો. કોઈ બંધ રૂમમાં જવું નહીં, તરત જ ખુલ્લી જગ્યામાં પહોંચી જવું અને મોબાઈલથી ફોટા પાડવાનો આગ્રહ રાખવો નહીં. આપણી થોડી સાવચેતી મોટી ઘટના ટાળી શકે છે.
1: ચોક્કસ પપ્પા, હું કાલે સ્કૂલમાં ફાયર સેફટી છે કે નહીં એની વિગત લેતો આવીશ.
2: બાળકો આજે જણાવો કઈ વાત સાચી અને કઈ ખોટી. રસ્તો ઓળંગવા ઝેબ્રા ક્રોસિંગ નો વપરાશ અને પહેલા ડાબે પછી જમણે જોવું, ફૂટપાથ પર ન ચાલવું અને વાહન ચલાવતા હેલ્મેટ ના પહેરવી, લાયસન્સ વગર ગાડી ના ચલાવી, રસ્તા પર ના રમવું અને ગતિ મર્યાદાનું પાલન કરવું, ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ નો ઉપયોગ ના કરવો અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું. બાળકો પણ જાણે છે માર્ગ સલામતી ના પાઠ. GSDMA ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં.

આ રચનાને કંઠ આપ્યો હતો સાધનામાં કડે. કાર્યક્રમ ગીત સુધા અહીં સંપન્ન કરીએ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અત્યારે બરાબર 9 થયા છે. રજૂ કરીએ છીએ પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

आप सामने रहा था प्रायोजित कार्यक्रम उमंग। कार्यक्रम ना प्रायोजक NCERT प्रसारण आकाशवाणी ना भूज केंद्र पर करवामां आव्युं। આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વર્ષ 2026ના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે। રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાતના 5 નામાંકિત વ્યક્તિઓને પદ્મ પુરસ્કારોથી નવાજવામાં આવશે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 2 રૂપિયાથી વધુનો વધારો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનના શાંગશી પ્રાંતમાં ખાણકામ દુર્ઘટનામાં થયેલી જાનહાની પર દુઃખ વ્યક્ત કર્યું। ડોક્ટર એસ જયશંકર આજે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે। અમેરિકા ઇઝરાયલ અને અન્ય સહયોગીઓ સાથે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે વાટાઘાટો કરી। રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTAએ 28મી મેના રોજ યોજાનારી સંયુક્ત યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા મુલતવી રાખી। સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે VBG રામજી અધિનિયમ 2025 હેઠળ ડ્રાફ્ટ નિયમો પ્રકાશિત કર્યા। NCERB ક્રાઇમ ઇન ઇન્ડિયા 2024ના અહેવાલ અનુસાર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ગુજરાતમાં ગુનાખોરીનો દર ખૂબ ઓછો। મહિલા અને બાળ સુરક્ષામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર। MBA MCAમાં પ્રવેશ પ્રક્રિયાનો આજથી આરંભ। ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા 2026ના કાર્યક્રમમાં આંશિક ફેરફાર, જે અનુસાર 25, 26, 27, 29 અને 30મી મેએ

0: પરીક્ષા યોજાશે. રાજ્ય સરકાર દ્વારા પ્રવેશોત્સવ અંતર્ગત આઈડીએસ ઘટક ભુજ 1માં 3-5 વર્ષના 293 બાળકની નોંધણી કરાઈ. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરના જણાવ્યા અનુસાર ભચાઉ નજીક 3.1ની તીવ્રતાનું કંપન અનુભવાયું. અબડાસા તાલુકાના સંવેદનશીલ ખિદરત ટાપુ પરથી ગઈકાલે વધુ એક ડ્રોનનું પાંખિયું મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રને હરાવ્યું. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 5:10 અપાશે.
1: કાર્યક્રમ સંત વાણી આજે આપ સાંભળશો દુલા ભગતના કંઠે કેટલાક ભજનો.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ

0: પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
3: સંતવાણી કાર્યક્રમમાં હવે સાંભળીએ હંસા રાજા રાહીના કંઠે આ ભજન.

કાર્યક્રમ સંતવાણીમાં આપ સાંભળી રહ્યા હતા દુલા ભગતને. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અત્યારે બરાબર 10 થયા છે. રજૂ કરીએ છીએ કાર્યક્રમ મનોરંજન. આજે આપ સાંભળશો અભિનેતા સુનિલ દત્તની પુણ્યતિથિ પર વિશેષ ફિલ્મી ગીતો. આરંભ કરીએ તલત અઝીઝના કંઠે ગવાયેલ ફિલ્મ છાયાના આ ગીત સાથે.

0: કેમ થઈ આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ હમરાઝનું આ ગીત. મનોરંજન કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો અભિનેતા સુનિલ દત્તની પુણ્યતિથિ પર વિશેષ ફિલ્મી ગીતો. હવે પછીનું ગીત મોહમ્મદ રફીના કંઠે ફિલ્મ ચિરાગ. તે પહેલા સાંભળીએ આ સંદેશ.
1: સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
3: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
4: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
5: RBI કહે છે
4: જાણકાર બનો, સતર્ક રહો.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: ના સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: શ્રોતા મિત્રો, મનોરંજન કાર્યક્રમ આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આજે અમે આપને સંભળાવી રહ્યા છીએ અભિનેતા સુનિલ દત્તની પુણ્યતિથિ પર વિશેષ ફિલ્મી ગીતો. શ્રોતા મિત્રો, સુનિલ દત્તની વાત થતી હોય અને પડોસન ફિલ્મ આપણને યાદ ના આવે તેવું બને જ નહીં. પડોસનનું એ ગીત કિશોર કુમારના કંઠે ગવાયેલ, આવું આપને સંભળાવીએ.

머리 펴는 사람이 바로 사람이 사람 펴는 아기. 나 따라가는 것처럼 슬로우님 호흡을 피.

શું તમે જાણો છો કે સરકાર શ્રી રેલવે ભાવી દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને નોંધપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 232 5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અને કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 232 5890.

ಪ್ರತಿ ಅಂತ್ಯೋದಯ ರೇಷನ್ ಕಾರ್ಡ್ಗಳನ್ನು ಅಗ್ನಿ ಭಾರತ ಕುಟುಂಬಗಳು ಮರಣಪಾತ್ರ ಅನುಭವಿಸಿದಂತೆ ಸಂಬಂಧಿತ ಜಿಲ್ಲಾ ನಿವಾಸಿ ಅಗ್ನಿ ಎಲೆಕ್ಟ್ರಿಷಿಯನ್ ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન નંબર એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો અધિકારીના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 5409. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નોંધાયેલ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 5409. શું તમે જાણો છો કે સરકારશ્રી વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 5409. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નોંધાયેલ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 5409.

પ્રતિ લીટર 2 રૂપિયાથી વધુનો વધારો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વર્ષ 2026ના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે ભારત અને અમેરિકા દરેક પ્રકારના આતંકવાદનો સામનો કરવા માટે તૈયાર. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ 28 મેના રોજ યોજાનારી સંયુક્ત યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા ક્યુએટ યુજી 2026 મુલતવી રાખી. એનસીઆરબી ક્રાઇમ ઇન ઇન્ડિયા 2024ના અહેવાલ અનુસાર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ગુજરાતમાં ગુનાખોરીનો દર ખૂબ ઓછો. મહિલા અને બાળ સુરક્ષામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર. અમદાવાદના ચાંદલોડિયામાંથી ક્રાઇમ બ્રાન્ચે ચા, સાબુ, ઘી સહિતની વેચાતી નકલી ચીજવસ્તુઓ જપ્ત કરીને 3ની ધરપકડ કરી અને એમબીએ એમસીએમાં પ્રવેશ પ્રક્રિયાનો આજથી આરંભ. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

સ્ટુડિયો ટોકમાં 11 વાગીને 2 મિનિટ થઈ છે. માફ કરશો, આવી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. હવે પ્રસ્તુત છે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. સૌપ્રથમ સાંભળીશું પ્યાર હૈ તો હૈ ફિલ્મનું આ ગીત અરિજિત સિંઘ અને ઈશિતા વિશ્વકર્માના અવાજોમાં.

0: શૈલી સામંતના સ્વરમાં.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતઝાર, વિંધ્યાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 31 મઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મેં અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન સે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મેં અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે રવિવાર 31 મઈ સુબહ 11 બજે મન કી બાત.

0: શ્રેયા ઘોષાલ અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું પુષ્પા ટુ.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતઝાર, મહિયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 31 મઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન સે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મેં અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે રવિવાર 31 મઈ સુબહ 11 બજે મન કી બાત.

0: જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજનો જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 4090. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રીમાતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 4090.
1: मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, संघर्षों के कुछ किस्से, कहानी कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की. महीने के आखिरी रविवार का रहता है इंतजार मैयाचल के आंचल से विंध्याचल के आंगन तक, ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ. तो सुनिए इस महीने 31 मई सुबह 11 बजे मन की बात आकाशवाणी दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर. माननीय प्रधानमंत्री के प्रसारण के तुरंत बाद मन की बात का प्रादेशिक भाषाओं में अनुवाद आप सुन सकते हैं आकाशवाणी और दूरदर्शन से संबद्ध प्रादेशिक चैनलों पर. मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण आप सुन सकते हैं रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक चैनलों पर. तो याद रखें रविवार 31 मई सुबह 11 बजे मन की बात.

0: वजन नाम में अपसली रहता है।
1: શું તમે જાણો છો કે સરકાર શ્રી લાગુ ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને ભરવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0709 232 5849। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0709 232 5849।
2: मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, संघर्षों के कुछ किस्से, कहानी कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की। महीने के आखिरी रविवार का रहता है इंतजार मलयाचल के आंचल से विंध्याचल के आंगन तक, ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ। तो सुनिए इस महीने 31 मई सुबह 11 बजे मन की बात आकाशवाणी दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर। माननीय प्रधानमंत्री के प्रसारण के तुरंत बाद मन की बात का प्रादेशिक भाषाओं में अनुवाद आप सुन सकते हैं आकाशवाणी और दूरदर्शन से संबद्ध प्रादेशिक चैनलों पर। मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण आप सुन सकते हैं रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक चैनलों पर। तो याद रखें रविवार 31 मई सुबह 11 बजे मन की बात।

શ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07922 58449.

બ્લર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. 3 મહિનાથી ચાલતું યુદ્ધ અટકવાની આશા ધૂંધળી લાગતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પ્રતિનિધિઓને ઇરાન સાથે કોઈપણ સોદામાં ઉતાવળ ન કરવા કહ્યું. પશ્ચિમ એશિયામાં શાંતિની શક્યતા પર કાચા તેલના ભાવમાં ઘટાડો. ચાલુ મહિનામાં પહેલીવાર ભાવ $100 નીચે આવ્યા. ભારતીય શેરબજારમાં તેજી. સેન્સેક્સમાં 925 અને નિફટીમાં 260 અંકોનો ઉછાળો. તુર્કીમાં પોલીસે મુખ્ય વિપક્ષી પાર્ટીના મુખ્યાલયમાં જઈને તેમના પદભ્રષ્ટ નેતાઓને બહાર લાવવા માટે ટીયર ગેસ છોડ્યો. મેઘાલયના ઉમરોઈ ખાતે ચાલી રહેલી પ્રથમ બહુરાષ્ટ્રીય સંયુક્ત સૈન્ય કવાયતમાં 12 મિત્ર દેશોના 400થી વધુ સૈનિકો ભાગ લઈ રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારાના કારણે જનતા પર આર્થિક બોજ નાખવાનો આરોપ લગાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકારે તમામ આદિવાસી સમુદાયોને યુસીસીના દાયરામાંથી બહાર રાખ્યા છે. યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીની કોઈપણ જોગવાઈ આદિવાસી સમુદાયો અથવા વ્યક્તિઓ પર કોઈ પ્રતિબંધ નહીં લાદે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ જિલ્લા પંચાયત ગાંધીનગરના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે પદ ગ્રહણ કર્યા. ભાવનગરના તળાજાના સરતાનપર ગામે દરિયામાં ડૂબી જતા 2 બાળકોના મોત, 1 બાળકીનો બચાવ. આતંકી ફંડિંગ મામલે કાશ્મીર ઘાટીમાં અનેક સ્થળો પર એનઆઈએના દરોડા. અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના 12 સભ્યો માટે આજે સાંજે 5 વાગ્યા સુધી ફોર્મ ભરાશે. રાજ્યમાં શિક્ષકોની 3,966 જગ્યા પર 1 જૂનથી ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરાશે. દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ તક. અને પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે 5 દિવસની હજયાત્રા આજથી શરૂ. ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી મુસ્લિમ સમુદાયના 10 લાખથી વધુ લોકો મક્કાથી હજયાત્રા શરૂ કરશે. હવે પછી આપ બપોરે 1 વાગીને 20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાથ આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર સંગાથ. આકાશવાણી અમદાવાદના ખાસ સંગીત સંવાદ કાર્યક્રમ સુર સંગાથમાં આપનું સ્વાગત છે. સંગીત ફક્ત સુરોની દુનિયા નથી, પરંતુ ભક્તિ, સંવેદનશીલતા અને મૂલ્યોનો સફર છે જે પેઢીઓને જોડે છે. આજે અમારા ખાસ મહેમાન એવા જ એક અસાધારણ સંગીતકાર છે જેમણે ગુજરાતી સુગમ સંગીત, ભક્તિ સંગીત અને આકાશવાણીની સમૃદ્ધ પરંપરાને તેમની રચનાઓથી નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે. તો ચાલો સુરો, સાહિત્ય, ભક્તિ અને યાદોથી ભરેલી આ ખાસ સંગીતમય વાતચીત શરૂ કરીએ. આજે આપણી સાથે છે ટોપ ગ્રેડ કમ્પોઝર અને એ ગ્રેડ ગાયક શ્રી હસમુખ પાટડિયા. સ્વાગત છે આપનું.
1: નમસ્કાર ઉત્કર્ષભાઈ, આકાશવાણીનો હું ખૂબ ખૂબ આભારી છું. હું તો આમ તો આ જ ફેમિલીનો માણસ છું,
0: બરાબર,
1: પણ છતાંય આ મારી વાત મૂકવાનો તમે આ મને એક ચાન્સ આપ્યો છે, એક મોકો આપ્યો છે, એના માટે આભાર.
0: તો હસુભાઈ, તમારી સફર બાળ કલાકાર તરીકે રાજકોટમાં શ્રી બાબુભાઈ અંધારિયા, કાંતિભાઈ સોનછત્રા અને ચંદુભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ શરૂ થઈ હતી. તમારા ગુરુઓ પાસેથી તમને પહેલી તાલીમ એવી કઈ મળી કે જે તમે હજુ પણ દરેક રચના પહેલા અનુસરો છો?
1: આ ત્રણ જે ગુરુ છે એમની પાસે મેં પદ્ધતિસરની તાલીમ લીધેલી, પણ સૌથી પહેલા મારા ગુરુ મારા મોટા બાપુ, એટલે અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં ભાઈજી કીએ, તો એ મારા ફાધરથી મોટા નાનુભાઈ સોની, એમની પાસે હું પહેલું વહેલું સંગીત એમની પાસે સાંભળ્યું અને પહેલું વહેલું એમની પાસે શીખ્યું.
0: બરાબર.
1: હું જયારે ગામડામાં રહેતો ત્યારે લગભગ 9 વર્ષનો થયો ત્યાં સુધી ગામડામાં હતો અને હું ત્યાં જ રહેતો. ત્યાં લાઇટ બી નહોતી એવા ગામમાં હું રહેતો, અને મારા મોટા બાપુ સવારે પૂજા કરવા બેસે ત્યારે અમને બધા ભાઈઓને સામે બેસાડીને સંગીત સંભળાવે અને શીખવાડે.
0: બરાબર.
1: આ જુદા જુદા કીર્તનો અને છંદ ને આ બધી રચનાઓ શીખવાડે એમને. પહેલો પહેલો મને હાર્મોનિયમમાં ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, આ ટ્યુન શીખવાડી.
0: શું વાત છે.
1: અને છંદ શીખવાડ્યા. તો શરૂઆત મારી એવી રીતે થઈ.
0: તો એ અમારા શ્રોતા મિત્રો માટે
1: એ એકચ્યુઅલી ધૂન છે, આપણે બધા ગાતા હોય છે.

0: આકાશવાણી અમદાવાદમાં ટોપ ગ્રેડ સંગીતકાર અને એ ગ્રેડ ગાયક તરીકે તમે રેડિયોના સુવર્ણ યુગને નજીકથી જોયો છે, તો આકાશવાણી અમદાવાદ ગુજરાતી સુગમ સંગીત માટે આટલું શક્તિશાળી એક નર્સરી એટલે કે તાલીમ કેન્દ્ર જેવું છે?
1: ના, જરૂરથી, કારણ કે મારો પહેલો નાતો જ આકાશવાણીથી છે. રાજકોટમાં હું જયારે લગભગ 12-13 વર્ષનો હતો ત્યારે બાળ કલાકાર તરીકે ગાતો હતો.
0: બરાબર.
1: આકાશવાણી રાજકોટમાં એક ખૂબ જ જાણીતો પ્રોગ્રામ આવતો બાળ ગીતનો, બાલ સભા કાર્યક્રમ, અને રવિવારે એ 9:30 વાગે આવતો. અને આકાશવાણીના બે એનાઉન્સરો, નાનીબેન અને મોટીબેન, એ આ કાર્યક્રમ ચલાવતા. નાનીબેન એટલે રેણુબેન, રેણુબેન યાજ્ઞી. તો આ કાર્યક્રમમાં હું ગાવા જતો, બધા બાળકો ગાવા આવતા, અને એમને એમ લાગ્યું કે આ છોકરો વધારે સારું ગાય છે, એટલે મારી પાસે લીડિંગ લાઇન ગવડાવતા બાળગીતોમાં.
0: તો કોઈ બાળગીત તમને યાદ હોય તો?
1: એ વખતે જે મેં ગાયા હતા બાળગીતો, એમાંથી એક બે લાઇન હું ગાઉં છું.
0: ચોક્કસ.
1: અને આ ગીતો અમને ચંદુભાઈ રાઠોડ અને જયંતિભાઈ પટેલ,
0: ઓકે,
1: એ વખતે ત્યાં કમ્પોઝર તરીકે હતા,
0: ઓકે,
1: તો એમની પાસેથી અમે આ બાળગીતો શીખતા.
0: ખૂબ સરસ.
1: અને આકાશવાણી જે ગીતોનું પ્રોડક્શન કરતા,
0: ઓકે,
1: એટલે એ ગીતમાં મને ગાવાનો મોકો મળ્યો છે. એ બે લાઇન સંભળાવું.
0: ચોક્કસ.

વાહ વાહ હસમુખભાઈ, તમે તો તમારા બાળપણનું ગીત હજુ પણ સાચવીને રાખ્યું છે. ખૂબ જ આનંદ થયો આ સાંભળીને. તમે તો ખૂબ સરસ સંગીતમય શરૂઆત કરી. આ થઈ વાત

0: તમારા બાળપણની. તો અમારા શ્રોતા મિત્રોને રસ પડશે જો તમે તમારી સુગમ સંગીતની યાત્રા વિશે એ શરૂઆતના દિવસોની પણ થોડી વાત કહેશો.
1: મારી સુગમ સંગીતની જો શરૂઆત થઈ હોય તો ભદ્રાયુભાઈ ધોળકિયા એમનું એક કમ્પોઝિશન હતું, શબ્દ ક્યાં મારો કે તમારો છે, આ ગઝલ હું ગાતો. અમે ને ભદ્રાયુભાઈ એમની ઘેરે શનિવારે બેસીને ગાતા વગાડતા હું એમની પાસે પહેલી વખત આ રચના શીખ્યો. અને પછી તો હું બધે કોલેજમાં અને એમાં હરીફાઈમાં ભાગ લેતો, ત્યાં યુનિવર્સિટીમાં પણ સતત 3 વર્ષ મને પ્રાઇઝ મળ્યું. એવી રીતે અમદાવાદમાં પણ એક એ વખતે ફર્સ્ટ ટાઈમ રિયાલિટી શો એ અમદાવાદમાં થયો હતો, જે અત્યારે ટીવી ઉપર આવે છે એવા શોમાંનો આ એક શો હતો. અને એ શોનું નામ હતું મહેફિલ. ઇસરો દ્વારા જે આ શો થયો એમાં પણ મને પ્રાઇઝ મળેલું. અમદાવાદમાં બીજી એક હરીફાઈ થતી અને એ શેખાદમ આબુવાલા ટ્રોફી, અને આ પંકજ ઉદાસ દ્વારા આ આયોજન થતું અને એમાં પણ મને પ્રાઇઝ મળેલું. એવી રીતે ગુજરાત સરકાર દ્વારા જે દર વર્ષે કોમ્પિટિશન થતી હોય એમાં એક પરેશ ભટ્ટ ટ્રોફી, એ સુગમ સંગીતની ટ્રોફી પણ મને મળેલી છે.
0: પરેશ ભટ્ટની કોઈ રચના તમને યાદ હોય તો અમારા શ્રોતા મિત્રો માટે આપ એ સંભળાવશો?
1: મને જે સ્વરાંકનો જેમના ગમે છે એવા સ્વરકારોમાં આ પરેશ ભટ્ટનું આ સુંદર સ્વરાંકન છે.

0: આકાશવાણી સાથેની પણ તમારી જે યાત્રા શરૂ થઈ એ શરૂઆતના દિવસોની પણ થોડી વાત કહેશો?
1: આકાશવાણીમાં હું યુવાવાણીમાં હું સુગમ સંગીત ગાતો, પછી મેં બી ગ્રેડની પરીક્ષા આપી, પછી બી હાઈ થયો અને અત્યારે એ ગ્રેડના માન્ય ગાયક તરીકે હું આકાશવાણીમાં ગાઉં છું. આકાશવાણીમાં હું ટોપ ગ્રેડના કમ્પોઝર તરીકે પણ અત્યારે સેવા આપી રહ્યો છું અને એનું જો શ્રેય કોઈને જતું હોય તો સ્ટેશન ડિરેક્ટર, જે એ વખતે રાજકોટમાં ઋષિકુમાર શાસ્ત્રી સાહેબ એ આવેલા અને એને મને સાંભળીને સલાહ આપી કે તું કમ્પોઝિશન સરસ કરસ તો તું એની ઓડિશન આપ અને ભવિષ્યમાં તને આકાશવાણીમાં નોકરી

પછી મેં બી ગ્રેડની પરીક્ષા આપી, પછી બી હાઈ થયો અને અત્યારે એ ગ્રેડના માન્ય ગાયક તરીકે હું આકાશવાણીમાં ગાઉં છું. આકાશવાણીમાં હું ટોપ ગ્રેડના કમ્પોઝર તરીકે પણ અત્યારે સેવા આપી રહ્યો છું. અને એનું જો શ્રેય કોઈને જતું હોય તો સ્ટેશન ડિરેક્ટર જે એ વખતે રાજકોટમાં ઋષિકુમાર

0: રમેશ ભટ્ટ.
1: બરોબર.
0: અને આવતા જ બીજે દિવસે મને એમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક કરવાનો તક મળી. અને લખેલી એ વખતે એક સિરિયલ આવતી હતી, હિન્દી સિરિયલ ચાણક્ય.
1: ઓકે.
0: અને એમાં મ્યુઝિક નાસિક દેસાઈએ કરેલું અને એ હું સાંભળતો, એટલે એમાંથી મને થોડું શીખવા એ મળ્યું કે ઐતિહાસિક સિરિયલ હોય, ઐતિહાસિક નાટક હોય તો એમાં કઈ રીતનું મ્યુઝિક આવે. પેલું એનું મ્યુઝિક એ આપ્યું.
1: અશુભાઈ, આપણે હમણાં વાત કરી ચાણક્યના મ્યુઝિક વિશે, તો આશિષભાઈને તો આપ ગુરુ સમાન માનો છો, એમની કોઈ સ્વરચના હોય જે તમને ખૂબ ગમતી હોય તે સંભળાવશો?
0: એમની એ વખતની એક સુંદર રચના ટોળાની શૂન્યતા છે.

0: ખૂબ સરસ સંગીતમય વાતાવરણ બનાવી દીધું તમે તો સ્ટુડિયોનું.
1: અને પછી આગળ જતા એક અમે અહીંયા કાર્યક્રમ કરેલો કાગળ પર ચોમાસુ, તુષારભાઈ તુષાર શુક્લે આ એક પ્રોગ્રામ કરેલો અને એક બીજો પ્રોગ્રામ કરેલો વાસંતી પત્ર. તો આ બે પ્રોગ્રામમાં મોસ્ટ ઓફ બધા ગીતો વરસાદના હતા અને વસંતના ગીતો હતા. તો એમાં લગભગ 8 થી 9 ગીતો મેં કમ્પોઝ કરેલા.
0: તો એમાંનું કોઈ એક ગીત યાદ હોય તો તમને?
1: તુષાર શુક્લની એક રચના છે.
0: ચોક્કસ.

0: खूबसूरत खूबसूरत। असू भाई आप निष्कोळानंद स्वामी ने जो भक्त चिंतामणि पुस्तक नो 800 पेजिस नो जो कम्पोजिशन कर्यु छे ते खरेखर एक एवं काम छे जे आजे तो याद रहेशे ज पण भविष्य में पण लोकोने खूब उपयोगी अने याद पण रहेशे, तो एना विषय थोड़ी बात करशो।
1: અત્યારે જે રીતે બધા એ સાંભળે છે અને અત્યારે રીલ્સ નો જમાનો છે એટલે એમાંથી એ લગભગ એ કાવ્યમાંથી દરરોજ 5-10 રીલ તો બનીને મુકાતી હોય છે।
0: અચ્છા, તો મારે તમને પૂછવું હતું કે એના માટે તમે રાગ તાલ કયા આધારે પસંદ કરેલા?
1: આજે કાવ્યનો જે રાગ છે આમ તો એ પરંપરાગત જે સંતો ગાતા હોય
0: બરાબર
1: એમાંથી હું રાગ શીખ્યો, પણ અમારે મનનગર ગુરુકુલના બાલકૃષ્ણ સ્વામી છે એટલે મારી પાસે એકદમ પરફેક્ટ લય અને પરફેક્ટ રાગ થી એમને ગવડાવ્યું કે આપણે આ જ રાગ થી આટલી લયમાં આ રીતે આપણે જોઈએ છીએ।

0: સરસ. હસમુખભાઈ, સ્વામિનારાયણ સંપ્રદાયના લગભગ 2000થી વધુ કીર્તન આપે કોમ્પોઝ કર્યા છે અને ઘણા કલાકારોએ તમારા કોમ્પોઝિશન ગાયા પણ છે, તો એવાનું કોઈ એક કીર્તન જો યાદ હોય તો અત્યારે અમારા શ્રોતા મિત્રોને સંભળાવશો?
1: મારા સ્વામિનારાયણ સંપ્રદાયના જે કીર્તનના કોમ્પોઝિશનો છે એમાં ઘણા બધા કીર્તનો, જે એડી એડી આજ રંગ મહલ, મધ્ય બેઠે મોહન પિયા, પછી બીજું છે આવો પાડોશી પાકડિયા, એવા અનેક કમ્પોઝિશનો છે. એમાં એક માવા તારી મૂર્તિમાં એ કમ્પોઝિશન એવું છે કે લગભગ બધા સત્સંગીઓની ઘેરે આ કીર્તન દરરોજ સવારે એક વખત તો વાગતું જ હશે. આપણે આ કીર્તન સંભળાવું.

0: ખૂબ સરસ. હસમુભાઈ, સુરેશ વાડકર, હેમંત ચૌહાણ, કરસન સાગઠીયા, અનેક કલાકારો સાથે તમે કામ કર્યું છે, તેમણે તમારી રચનાઓ પણ ગાઈ છે, તો એક ચોક્કસ ગાયકના અવાજ માટે તમે કેવી રીતે સુર પસંદ કરો છો?
1: તો જયારે આ કમ્પોઝિશન કરેલા ત્યારે એવું નક્કી નથી હોતું કે કોની પાસે જવડાવું, પણ કમ્પોઝિશન જે રીતે બને એ રીતે કલાકારની પસંદગી કરતા કે ભાઈ આ ફોક સ્ટાઇલનું છે તો પરસુમભાઈ ગાશે, આ સુગમ સ્ટાઇલનું છે તો પ્રાર્થના ટાઈપનું છે તો એ સુરેશ વાડકરના અવાજમાં એકદમ સરસ લાગશે, કે પછી કવાલી ટાઈપનું હોય તો ઓસમાન મીર પાસે બી મેં કવાલી ગવડાવી હતી. એટલે કલાકાર પછીથી નક્કી થાય, પેલા કમ્પોઝિશન છે એ બને, અથવા તો એવો કોઈ પ્રોજેક્ટ હોય કે એમાં કવાલી જ બનાવવાની છે, એમની પાસે જ ગવડાવવાની છે, તો કમ્પોઝિશન એના હિસાબથી બનતું હોય.
2: અને શોરીમાં હાજરમાં ડિજિટલ ઓર્કેસ્ટ્રાઇઝેશન જે થયું છે તો એમાં શું નવું છે?
1: પેલા આપણે સ્પૂરમાં રેકોર્ડિંગ કરતા, તમને ખબર છે કે પેલા સ્પૂરમાં રેકોર્ડિંગ થતા ત્યારે રિટેક કરવાનો પ્રોબ્લેમ બહુ થતો, એટલે રિટેક કરો તો કોઈ ને કોઈ ભૂલ રહી જતી. અત્યારે ડિજિટલાઇઝેશનમાં તમે અડધા ગીત પછી કોઈ ભૂલ આવે તો એમાં તમે એટલી ભૂલ સુધારીને ફરીથી બાકીનો અંતરો કે બાકીનું ગીત કરી શકો છો.
0: બિલકુલ,
1: આ વસ્તુ પેલા થતી નથી, પણ હવે ડિજિટલમાં અમને વધારે મજા આવે છે, એટલે મોકળાશ છે. આપણે ડિજિટલ જે રેકોર્ડિંગ છે એને સાચવવું પણ અત્યારે સરળ છે, એટલે વખતે આપણી પાસે લગભગ 40-50 ટેપો આપણને આપી હોય મ્યુઝિક સેક્શનને,
0: બરાબર,
1: એટલે મ્યુઝિક સેક્શનની 50 ટેપની રેકોર્ડિંગ પૂરું થાય એટલે પાછી પેલા નંબરની ટેપને ભૂસી નાખવી પડે.
0: બરાબર,
2: આપણે મ્યુઝિક સેક્શનની વાત કરી, આટલા વર્ષોથી આકાશવાણી અમદાવાદના મ્યુઝિક સેક્શન જોડે જોડાયેલા છો, તો એવી કોઈ યાદો હોય મ્યુઝિક સેક્શન જોડે તમારી, એવો કોઈ યાદ વાત યાદ આવતી હોય તમને?
1: આકાશવાણીની જો વાત કરીએ તો 92 થી શરૂ કરીને અત્યાર સુધી આકાશવાણીમાં ઘણી બધી કોન્સર્ટો, ઘણા બધા રેકોર્ડિંગ એની અમારી યાદ છે, કારણ કે જયારે જયારે મોટા પ્રોગ્રામ હોય

0: પ્રોગ્રામ ઓફ મ્યુઝિક રહ્યો છે. અમને એવું યાદ છે કે એક નેશનલ પ્રોગ્રામ મ્યુઝિકમાં કોન્સર્ટ પૂરી થઈ ત્યારે જે રેકોર્ડિંગ હતું એ વગાડવા લાયક નહોતું થયું. બહાર હોલમાં જે પ્રોગ્રામ હતો ત્યાં અમે રેકોર્ડિંગ કરેલું. હવે એ લાઈવ પ્રોગ્રામનું રેકોર્ડિંગ બરાબર નહોતું થયું,
1: બ્રોડકાસ્ટ લાયક નહોતું.
0: હા, એટલે બ્રોડકાસ્ટ લાયક નહોતું. એટલે ફરીથી રાત્રે 12 વાગે 12 થી 2-2.5 વાગ્યા સુધી એનું ફરીથી રેકોર્ડિંગ કરવામાં આવ્યું. ઓહો. અને પછી એને બ્રોડકાસ્ટ કરવામાં આવ્યું. એ પહેલા આપણે જોઈએ તો મનોજ સાહેબ હતા. અને મનોજ સાહેબ ના સ્વભાવ પ્રમાણે અમે કોન્સર્ટ બહુ ગમતી. તો અમને એવું યાદ છે કે એક અમારે સ્ટેજ ઉપર પહેરવાનો જબ્બો અને ગાવા માટેની એક બુક હું અહીંયા જ રાખતો. કારણ કે મનોજ સાહેબ સવારે એમ કે હવે બપોરે 4 વાગે આપણે કોન્સર્ટ છે. અને એમનો આગ્રહ એવો હતો કે આકાશવાણીના કલાકારથી જ આ કોન્સર્ટ શરૂ થાય.
1: બરાબર.
0: એટલે બહારના કલાકારો તો ગાવામાં હોય, પણ આકાશવાણીના કલાકારો છે તો મારા કલાકારો પેલી રચના શરૂ કરે. સાથે સાથે આકાશવાણીમાં 10-15 દિવસે એક આ માસનું ગીત વાગતું.
1: ઓકે.
0: એનું અલગથી બજેટ ફાળવવામાં આવતું અને 10-15 દિવસે નવું કોરલ ગીત.
1: ઓકે.
0: એની રચના થતી અને આ માસના ગીત તરીકે એ વાગતી.
1: અચ્છા. એ બધી યાદો તમારા સ્મૃતિ ને હજી પણ છે.
0: હા, એ વખતે હું આ કોરલ ગીતો કરાવતો અને એ 6 વાગે છૂટીને પછી 2 રિહર્સલ પછી 3 દિવસે રેકોર્ડિંગ કરતા.
1: બરાબર છે. એટલે લાંબી મંઝિલ તમે કાપેલી છે અમદાવાદ સાથે. ખુબ સરસ. તો તમે જે શાસ્ત્રીય સંગીતના ઊંડાણ અને લોકસંગીતની સફળતા વચ્ચે સફળતાપૂર્વક એક સેતુ બાંધેલું છે.
0: હા.
1: તો સુગમ સંગીત વિશે લોકોની સૌથી મોટી ગેરસમજ શું છે?
0: સુગમ સંગીતની સૌથી મોટી ગેરસમજ એ છે કે એ સહેલું છે. નામ સુગમ સંગીત છે પણ સુગમ સંગીત એ સુગમ નથી. ફોક મ્યુઝિક છે એ દર્થથી મળેલું હોય. કોઈ બી ફોક મ્યુઝિક ગાતો હોય તો એને જન્મથી આવડતું હોય. શાસ્ત્રીય સંગીત એવું છે કે તમે ક્લાસિકલ શીખ્યા હો અને પછી ગાઓ તો એ શીખેલું સંગીત છે.
1: બરાબર.
0: પણ સુગમ સંગીત છે એ થોડું શાસ્ત્રીય શીખ્યા હોય, થોડી તમારામાં કમ્પોઝિશન કરવાની આવડત હોય અથવા તો થોડી ગાવાની આવડત હોય,
1: બિલકુલ,
0: તો ફોક અને ક્લાસિકલના મિશ્રણથી તમે સુગમ સંગીતના ગીતને કમ્પોઝ કરી શકો. પણ એના માટે તમારે શબ્દોને પહેલા સમજવા જરૂરી છે કે આ શબ્દો શું કહેવા માંગે છે. એ પ્રમાણે રાગને સિલેક્શન કરીને પછી તમે કમ્પોઝિશન કરી શકો. અર્થસભર કરવું પડે.
1: બરાબર છે. તો છેલ્લા 4-5 દાયકામાં તમે ગુજરાતી શ્રોતાઓના સ્વાદમાં ફેરફાર કેવી રીતે જોયો છે? રેડિયોના યુગથી લઈને કેસેટ, સીડી, ટીવી અને આજે યુટ્યુબ ને રીલ્સ ની આપણે વાત કરીએ તો
0: રેડિયોના માધ્યમથી લોકોએ બધા ગીતોનો, લોકસંગીતનો અને શાસ્ત્રીય સંગીતનો સ્વાદ માણેલો છે. અને તમને ખબર હોય તો કે દિલીપ ધોળકિયા છે, અવિનાશભાઈ છે, પુરુષોત્તમભાઈ, ગુજરાતી ફિલ્મના ગીતો કે સુગમ સંગીતના ગીતો કે ફોક મ્યુઝિકના ગીતો, એ ગીતો એટલા બધા સંભળાયા કારણ કે રેડિયો સિવાય બીજું કોઈ માધ્યમ નહોતું. એટલે લોકોને એ એકદમ યાદ રહી ગયા અને એ ગીતો કાયમી ગવાતા અને હજી પણ ગવાય છે. પણ અત્યારે તમે કીધું એમ યુટ્યુબ નો જમાનો આવી ગયો. કોઈ બી કલાકાર પોતાનું રેકોર્ડિંગ કરીને મૂકી શકે અને આખી દુનિયા એમને સાંભળે.
1: બરાબર.
0: એટલે રેડિયોમાં જે આપણી એક રેન્જ હતી કે આટલામાં સંભળાય. અત્યારે તો કે રેડિયો તો બધે વિદેશમાં પણ સાંભળી શકાય છે, પણ યુટ્યુબ માધ્યમથી લોકોને બધા સુધી પહોંચવાનો એક મોકો મળે છે. એટલે આ ઘણો ફેરફાર છે.
1: લોકો પાસે સમય નથી એટલે
0: રીલ્સમાં
1: યુટ્યુબ કે એના પરથી રેડિયો પરથી રીલ્સ ઉપર આવી ગયા.
0: અને એક બીજી વાત કરું તો જે શાસ્ત્રીય સંગીત જેને શીખવું છે તો એ વારંવાર એકમેક રાત સાંભળશે.
1: બરાબર છે.
0: એવી રીતે જે વિદ્યાર્થી છે એને જયારે શીખવું હોય એ રાગને તૈયાર કરવામાં એને બહુ સરળતા રહે છે અને એકમેક રાગ છે એ અનેક કલાકારથી એ સાંભળીને શીખી શકે છે. પહેલા જમાનામાં એવું નતું, કલાકારને એના ગુરુ જે શીખવાડે એ એક વખતમાં શીખી લેવું પડતું.
1: બરાબર છે.
0: આ છે વારંવાર સાંભળી અને તૈયારી કરી શકે.
1: એટલે મારી જયારે
0: એટલે બહુ ફ્રીડમ.
1: હસુભાઈ, આકાશવાણીની 90 વર્ષની ઐતિહાસિક સફરને આપણે નજીકથી જોઈ છે અને જીવ્યા છો, તમારા મતે આકાશવાણીની સૌથી મોટી તાકાત શું રહી છે?
0: આકાશવાણીની મોટી તાકાત એ છે કે એની પાસે વૈવિધ્યસભર કાર્યક્રમો છે, રેકોર્ડિંગ્સ છે.
1: બિલકુલ.
0: તમે અત્યારે જોશો કે એફએમ સ્ટુડિયો ઘણા બધા થઈ છે, પણ એફએમ સ્ટુડિયો પાસે કે રેડિયો પાસે ફિલ્મી ગીતો એ સિવાય બીજું કોઈ મટીરિયલ નથી, અથવા તો કોઈ કંપની વાળા જે આપેલું હોય એ મટીરિયલ છે. આકાશવાણી પાસે છેલ્લા 50 વર્ષનું પોતાનું મટીરિયલ છે, એક સમૃદ્ધ લાઇબ્રેરી છે કે જે કોઈની પાસે રેકોર્ડિંગ નહીં હોય એ આકાશવાણી પાસે છે. અને વિજ્ઞાનની વાત હોય, કૃષિ વિકાસની કે બાળકોની હોય કે બહેનોની વાત હોય કે સુગમ સંગીત, શાસ્ત્રીય લોક સંગીત, આ બધું જ આપણી પાસે છે.
1: તો આજે જયારે આકાશવાણી અમદાવાદ 90 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે, તો શું તમને લાગે છે કે આકાશવાણીએ માત્ર કલાકારો જ નહીં પણ સંસ્કૃતિ અને સંગીત પરંપરાને પણ વિકસાવી છે?
0: સવાલ જ નથી, કારણ કે જેમ કોઈ સંસ્કૃતિ કોઈની પાસે હોય એ સંસ્કૃતિને આધારે એ દેશ કે એ રાષ્ટ્ર આગળ વધતું હોય. એમ આ સંસ્થા એવી છે, એની પાસે જે રીતે સમૃદ્ધિ છે રેકોર્ડિંગ્સની, એ રીતે એને કોઈ બીટ કરી શકે એવું નથી.
1: હવે વાત એ છે કે મને ખબર છે કે સપ્ટેમ્બર મહિનામાં આપ નિવૃત્ત થવાના છો,
0: અને
1: હસમુખભાઈ પછી એમનો વારસો જે છે એ આગળ કોણ ચલાવવાનું છે?
0: હવે અહીંયા આકાશવાણીમાં તો કોઈ ને કોઈ ચલાવશે, કારણ કે મને એક દોહો યાદ આવે છે, માનવી માને કે મારા વિના હાલે નહીં સંસાર, પણ હે મૂર્ખા વિચાર કરી લે કે રામકૃષ્ણ જેવા હાલ્યા ગયા તોય આ હાલે છે સંસાર. એટલે કોઈના આગળ ક્યાંય કોઈ વસ્તુ અટકશે નહીં,
1: એ તો અમને લાગશે જ, પણ તમારી જે પ્રવૃત્તિ છે તે કોણ આગળ ચલાવવાનું છે?
0: મારા ઘરની વાત કરું તો મારો દીકરો પણ સરસ ગાય છે, આકાશવાણીનું એક ગ્રેડેડ આર્ટિસ્ટ છે, એ ગ્રેડ આર્ટિસ્ટ છે, અને મારી દીકરી પણ ગાય છે, એ આકાશવાણીની બી હાઈ ગ્રેડની સુગમ સંગીતની આર્ટ.
1: તમને લાગે છે કે અર્ચિત પાટડિયા અને કાવ્યા પાટડિયા જે છે તમારો સમૃદ્ધ વારસો આગળ દપાવશે?
0: હા, અત્યારે તો એ ગાય છે એટલે મને એટલો સંતોષ છે કે આપણું મ્યુઝિક છે એ જાળવી રાખશે.
1: બિલકુલ, ખુબ સરસ. આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી અવસરે આપ જેવા સંગીત સાધકોનું યોગદાન હંમેશા પ્રેરણારૂપ રહેશે. આપનો સ્વર અને સર્જન આવનારી પેઢીઓને પ્રેરિત કરતી રહેશે. ધન્યવાદ.
0: આકાશવાણીના સ્લોગન એટલે કે બહુજન હિતાય બહુજન સુખાય, આ સ્લોગન સાથે હું મારી વાતને વિરામ આપીશ. આભાર.
1: આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ.
2: શ્રોતા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા સુર સંગાત કાર્યક્રમ અંતર્ગત શ્રી હસમુખ પાટડિયા સાથેની વાતચીત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયારા.

0: गुजराती, मेरी मातृभाषा मैं गुजराती। बहनों बहनों हमारी वाली वाली सखी अने वाला सौ श्रोता मित्रों, अपना सहयोगना कार्यक्रम में कवि श्री उमाशंकर जोशी ने आ पंक्तियों सह लिपि त्रिवेदी अने अल्पेश आपनु स्वागत करे छे। श्रोता मित्रों, आ सहयोग में श्रवण मंच पर अपने अगाउ सौराष्ट्र मीठो लहको मसाया निखारस अंदाज अने कच्छनी आगवी बोली मानी चुक्या छे। अने आज एज सफर ने आगे वधारता चालो जोईए गुजरात ना दक्षिण छेड़े तापी किनारे वसेला मस्तेला जीवंत अने खाई पीणीना शौकीन एवा सूरत तरफ। कारण के सूरत नी ओळख मात्र हीरा अने साड़ीथी नथी, सूरत नी ओळख छे त्यांना लोकोनी मौजेली बोलीथी पण। सूरती लहेको एटले पूरपाट झड़पी भागती ट्रेन थोड़ी मस्ती अने घणी बधी दिलथी कराती बातो। आम तो श्रोता मित्रों, जनरली सूरत नु नाम आवे ने एटले आपणने याद आवे त्यानु खावा पीवानु, लोचो घारी पोक अने प्रख्यात वात, सूरत नु जलन अने काशी नु मरण। वही सूरत साथे याद आवे ए सूरत जे हीरा नो शहर छे। तो हवे थोड़ी सूरती भाषा मारीए अने जो अमारथी सूरती में थोड़ी भूल थी जाए तो सूरत ना श्रोता मित्रों जरा प्रेम थी माफ करी देजो, हो ने? तो हूँ शू कहू छु, मैं सूरती बोलचाली भाषा में थी जाए मैं हूँ के पीटी ए नहीं माने, एनु सूरती थाय ए नहीं माने, जमवानु नहीं माने, खावानु नहीं माने। आना ऊपर थी कविता याद आई छे, सर सर लखवा अने गावानु तार सुधी तो ठीक होतु, पण ज्यारे बे एनु दिल तूटी जाए तो कहे की आज खावानु नहीं माने। कविता बहु आगाड़ी चलावानी पण हिम्मत नहीं हारे, नहीं तो चलावी दे है बाय अने कहे के आज खावानु नहीं माने। श्रोता मित्रों, सूरती वाक्य ने अंत हा जा के नी जेवा अनेक अक्षरो नो विशेष उपयोग करे छे, अने माटे जे सूरती भाषा सूरती लेखो अलग बने छे। जेम के आवजो ने एना बदले के छे आवजो नी, अथवा जाऊ छु ने बदले के छे जाओ, आ भाषा में शब्द ने टूंका ने बोलवा चलन है। हम के लोकप्रिय सूरती शब्द जो है हालो एटले के चालो, जमीए एटले के जमीए, हड़ी मारी ने एटले के साथ मारी ने, बफारो एटले के भीड़ वाली गर्मी अथवा बफारो। अने बात करिए संस्कृति अने इतिहास विषय तो सूरत वेपार कापड़ अने हीरा उद्योग नु मोटू केन्द्र होवाथी आ बोली पर मराठी हिंदी अने उर्दू भाषा नी थोड़ी असर जोवा मळे छे। सूरतीओ खाणी पीणी ना खूब शौकीन होवाथी तेमनी भाषा मां पण एज उत्साह अने हुंस देखाय छे। कहेवाय छे कि सूरत ना लोको पण पोताना स्वभाव प्रकृति मुजब सूरती नहीं पण होती भाषा विकसावे छे। सानी जग्याए ह अने अणानी जग्याए मानो उपयोग करता सूरतीओनी भाषा पण अनोखी छे। दाखला तरीके बारा चना ने दाना चना अने सारो ने हारो कहता सूरतीओ ज्या जाए त्या खबर पड़े ज जाए कि सूरत थी आवे। भाषा ए एक समूह नी ओळख होय छे अने सूरतीओ पोतानी जीवन शैली नी साथे बोली थी पण ओळखाय छे। કેટલાક સુરતી ભાષામાં બોલાતા શબ્દો સાંભળે ને તો શ્રોતા મિત્રો મારા લાગે, નવી પેઢીના લોકોને તો કદાચ ખબર પણ નહીં હોય કે બટાકાના અસલ સુરતીઓ આરબીઓ દાળ ભાત ને દખુ ચોખા અને છીકડી ને તપખીર કહે છે, તો દરોડ ને પલંગડી અને છોકરી ને પૂરી કહેતા હતા। પિતા ને ડોગો કહેવાની હિંમત સુરતીઓ જ કરી શકે છે। હું તો ચાલ્યો એવું કહેવાની જગ્યાએ હું તો ચાલ્યો આવ્યો ને આવ્યો પૈસા ને ચીચો રાખે છે અત્યારના સુરતીઓ। આખા ગુજરાત માં ચવાણું પ્રખ્યાત પણ જ્યાંનું ફરસાણ જગ વિખ્યાત છે એ સુરત ના લોકો તેને ભૂસું કહે છે। ઊંધી જવને બદલે ઊંધાઈ જવું અને નાનું ને નાનું કહે છે। સુરત અને આસપાસના કેટલાક ઐતિહાસિક સ્મારકો છે મિત્રો। મુખ્ય આકર્ષણોમાં દાંડી, ડુમસ, હાજીરા, તિથલ અને ઉભરાઈટ છે। દાંડી એક એવું સ્થળ છે જે ઐતિહાસિક છે, તે ખૂબ મહત્વનું છે। દાંડી એ એવી જગ્યા છે જ્યાં મહાત્મા ગાંધીએ દાંડી માર્ચ 1930માં શરૂ કરી હતી। સુરત શહેરથી 16 કિલોમીટર દૂર ડુમસ એક બીચ છે, હજીરા એક વધુ સુંદર બીચ છે જે શહેરથી 28 કિલોમીટર દૂર છે, ઉભરાટ શહેરથી 42 કિલોમીટર દૂર એક સુંદર બીચ છે। હવે વાત કરીએ સુરતની કળા અને સંસ્કૃતિ વિશે તો એ પણ બહુ જ વૈવિધ્યપૂર્ણ છે અને એના લોકો સામાન્ય રીતે નરમ સ્વભાવના હોય છે। સુરતની ખુશીવાળા લોકોનો ખૂબ સ્ટાઇલિશ અને જુસ્સેદાર દ્રષ્ટિકોણ ધરાવે છે। સુરત શહેરમાં મોટાભાગે બોલાતી ભાષા સુરતી ગુજરાતી ભાષા જ છે, પણ એક અલગ ગાયા લોકો સુરતી સંસ્કૃતિ તરીકે સુરતની અનન્ય સંસ્કૃતિનો ઉલ્લેખ કરતા હોય છે. તેના સ્વાદમાં અલગ હોવા છતાં સુરત સંસ્કૃતિ હજુ પણ ભારતીય સંસ્કૃતિમાં મુખ્ય સાર જાળવી રાખે છે. મોટાભાગના રહેવાસીઓ હિન્દુ છે, જોકે મુસ્લિમ્સ અને ખ્રિસ્તીઓ પણ અન્ય લઘુમતી સમુદાયોના અહીંના રહેવાસીઓ છે. અહીં મોટાભાગના મોટા હિન્દુ તહેવારો ઉજવવામાં આવે છે, પરંતુ ખાસ કરીને મકર સંક્રાંતિ સાથે નવરાત્રિ અને દિવાળીના તહેવારોને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. અને સુરતી માંજો તો જગ વિખ્યાત છે જ, અને સુરતનો પોક શિયાળામાં લોકો પોક પાર્ટીની રાહ જોતા હોય, જાણે એ પણ એક ઉત્સવ હોય. અને સુરતના લોકો એકદમ જીવંત, મોજીલા અને મહેમાનાને આજે દિલ ખૂન અને આવકાર આપનારા. સુરત એટલે એક મિજાજ, ઝડપી જીવન પણ દિલથી જીવતા લોકો. અને હવે સુરત થી સીધા આવીએ પાછા અમદાવાદમાં, એટલે કે એક સરસ મજાની વાતચીત સાંભળવાનો સમય થઈ ગયો છે. શ્રોતા મિત્રો, આપ સૌને જાણે છે જ કે આકાશવાણી પોતાની પ્રસારણ યાત્રાના 90 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. એવામાં આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોમાં આકાશવાણી અમદાવાદ સ્ટુડિયો સાથેની પોતાની યાદ અને લાંબી સફરની વાતચીત આપણા સૌ સાથે શેર કરવા માટે, આપણા સૌ સાથે વાગોળવા માટે મહેશભાઈ શાહ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. મહેશભાઈ શાહ સાથેની હિતેશ માવાણીની વાતચીત આવો સાંભળીએ.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, આપ જાણો છો તેમ આકાશવાણી પ્રસારણના 90 વર્ષની અત્યારે ઉજવણી

0: सब बता तो आपने बात करिए तो आकाशवाणी में एक नियमित श्रोता रुद्रा पोखरा अने आकाशवाणी साथे ઘણા વર્ષો થી લગભગ 4 દાયકા જેટલા વધુ સમયથી આકાશવાણી અમદાવાદ સાથે જોડાયેલા છે. મહેશભાઈ, આકાશવાણી અમદાવાદ સ્ટુડિયો માં આપનું હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે.
1: ખુબ ખુબ આભાર આકાશવાણી પરિવાર નો અને હિતેશભાઈ આપનું.
0: મહેશભાઈ, સૌપ્રથમ તો આપણા શ્રોતા મિત્રો ને જણાવે કે આપનો એક જે આકાશવાણી સાથે નો કનેક્શન જે જોડાણ છે તે આપણે કેવી રીતે જણાવીએ.
1: દરેક સંતાન ની કેવાય માં કે એના કારકિર્દી માં એના માતા પિતા નું બહુ મૂલ્ય પ્રદાન હોય. એ મારા કિસ્સામાં પણ છે. મારા માતા નું નામ શારદાબેન શાહ છે. એ સાહિત્યના શોખીન અને સંગીતના શોખીન. રેડિયો સાંભળે એટલે એમના કારણે હું રેડિયો સાંભળતો થયો. બીજું લખવાનો જે મને વારસો મળ્યો એ પિતા પાસેથી મળ્યો. પિતા માતા શાહ એ દેશી નામો લખે, એ ધોળામાં કાળું કરે એટલે હું પણ ધોળામાં કાળું કરતો થયો. ફરક કેટલો, એ દેશી નામો લખવા માંડ્યા અને હું પત્રકાર હતો અને સાહિત્ય અને કલા.
0: ખુબ સુંદર વાત કરે. શ્રોતા તરીકે આકાશવાણી સાથે આપણે સંસ્મરણ ખુબ જ યાદગાર છે. આકાશવાણી અમદાવાદ સાથે પ્રત્યક્ષ રીતે કેવી રીતે જોડાય અને કઈ સમય જોડાયા?
1: વાત એવી બની કે અમારા ઘરમાં અમે રાયપુર રહેતો હતો. એક રૂમ રસોડામાં અમે ઘરમાં તિજોરી પર અમે રેડિયો મૂકી રાખતા હતા. મને ગુજરાતી ગીતો સાંભળવાનું, સુગમ સંગીતો સાંભળવાનો બહુ જ શોખ. અમુક ગીતો મને એટલા બધા ફેવરેટ, ખાસ કરીને ભૂપેન્દ્રસિંહ એના ગીતો બહુ સાંભળો ગુજરાતી ગીતો ને. અને એ ટ્રાન્ઝિસ્ટર રેડિયો હતો, અત્યારે નોટ અને પેન મૂકી રાખે એટલે ગીત આવે તો એ જ વખતે નોટ ને પેન ખોલીને ગીતના શબ્દો ઉતારતો હતો. એટલે ઘણી વખત હું બહુ સ્વીકારું છું. 5 કે 6 વખત એ ગીત સાંભળું જયારે ત્યારે ત્યારે એ ગીતના શબ્દો હું ચેક કરું કે વસ્તુ ઉચ્ચારણ ખોટું લખાયું હોય, સાંભળવું ખોટું હોય. એમ કરીને 5-6 વખત એ ગીત સાંભળવામાં આવે એ 1 મહિનો થઈ ગયો અને 1 વર્ષ પણ થાય. અને એ રીતે આખું ગીત લખાતું એટલે એ જે ગીત સાંભળીને લખવાને કહેવાનું હોય છે ને એ મને પત્રકાર હતો અને દોરી ગયા લખવા માંડ્યું. પછી મને કહ્યું મને લખતા આવડે છે તો મારે આકાશવાણીનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે અહીંયા એ વખતે બીજી ભણસાળી સાહેબ યુવાની કાર્યક્રમના પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ હતા. એ જમાની નવું હતું કે પહેલા તમને સ્ક્રિપ્ટ આપવી પડે, સ્ક્રિપ્ટ મંજૂર થાય પછી તમારે ઘેર કોન્ટ્રાક્ટ આવે. એટલે મારે મંજૂર થઈ ગયું. એક દિવસ મારા ઘેર દિવાળીના થોડા દિવસ પહેલા ભરતભાઈ ચૌહાણ, ભરતકુમાર ચૌહાણ છે, એ મારા ઘેર આવ્યા. અને મારા કાર્યક્રમનું નામ હતું યુવાનમાં મારી હાસ્યરસની પસંદગી. તમારી વાત છે આકાશવાણીમાં 9 વર્ષમાં પહેલો કાર્યક્રમ તમારો થઈ રહેવાનો છે અને કુરિયર માં મોકલી પોસ્ટ માં તો સમયસર ન મળે એટલે હું જાતે. એટલે મને તો એટલો બધો આનંદ થાય કે કોઈ આકાશવાણીના અધિકારી આપણા ઘેર આવ્યા અને એક આકાશવાણીના પ્રતિનિધિ તરીકે આમંત્રણ આપવા કોન્ટ્રાક્ટ. અને પછી એવું બન્યું કે 11 નવેમ્બર 1980 હતું, બપોરે મારું 12-1 વાગે રેકોર્ડિંગ થયું. એ જ સાંજે 8-5 પ્રોગ્રામ પ્રસારિત થયો. 25 મિનિટનો પ્રોગ્રામ હતો, 15 રૂપિયાનો કોન્ટ્રાક્ટ હતો. એટલે 1980 એ મારો કોન્ટ્રાક્ટ હતો. એ કોન્ટ્રાક્ટ આજે પણ સાચો અને ત્યારથી આજ સુધી હું આકાશવાણી સાથે જોડાયેલો. બહુ આનંદ છે. બીજી એક બહુ જ મોટી આનંદની વસ્તુ એવું છે કે આકાશવાણીની જન્મ તારીખ સ્થાપના દિવસ 16 એપ્રિલ છે અને મારી પણ જન્મ તારીખ 16 એપ્રિલ છે. મારા માટે તો બહુ જીવનનું બહુ મોટું સૌભાગ્ય છે કે આકાશવાણીથી મારી પત્રકારિતાની કારકિર્દી થઈ અને એની મારી જન્મ તારીખ 1 છે. ત્યાર પછી આ પ્રસાર યાત્રા કેવી રીતે આગળ વધ્યા?

0: से अंडरग्राउंड जगत में जो कई घटना बनी हो બધું છાપામાંથી શોધીને સંકલિત કરીને રેડિયોની પરિભાષામાં લખવાનું અને લખવાનું કે બધા વિષયમાં આવે અને એ આપણે જ લખવાનું અને આપણે કેમ કે પ્રાદેશિક સમાચાર એ રાજ્યભરમાં કે રાષ્ટ્રભરમાં આવે આ માત્ર ખેલકૂદના સમાચાર આવે ગુજરાતની બધું છાપામાંથી શોધીને કર્યું એમને એવી રીતે યુવા જગતના સમાચાર અને રમત જગતના સમાચાર એટલે એ સંકલન કરીને લખવાનું મારે અને એ વાંચતો પછી એ ધીમે ધીમે બધું થતું બધું જેમ જેમ પ્રોડ્યુસરો આવતા જાય મને કોઈ જુદા જુદા કોઈક નવા વિષય આપે કે તમે આની પર કરશો આની પર કરશો એટલે કઈ બહુ અખૂટ કહી શકાય એટલા બધા વિષયો પર એ લોકો મારી પાસે કામ કરાવ્યું એટલે હું માનું કે મારી ક્ષમતા એમાં કોઈ ચકાસી અને હા એમને મને લાગ્યો કે આની પાસે આ કામ કરી શકાય એવું છે એટલે એ રીતે હું લખતો હતો આજ સુધી
1: ભરતભાઈ ચૌહાણ સતીશભાઈ સક્સેના અને ખાસ કરીને યુવાળાને એસાઇનમેન્ટ મળતા અને
0: પછી બહુ જ ચાલુ હું એમાં બે વાત કહી કે મેં ધારો કે વિષય વાંચી તમે કહ્યું કે બધા જુદા જુદા પ્રોડ્યુસર આપણી પાસે કામ લે એટલે અથવા અથવા એમની પાસે હોય કે મારી પાસે આ ક્ષેત્રમાં તમે શું કરશો હું તમને ધારો કે પાંચ સાત વિષય તો ધારો કે મેં હાસ્ય રસી લીધો મારો ગમતો વિષય હું પત્રકાર તો છું પણ મને હાસ્ય લેખક કરવાનું બહુ જ ગમે અને એ હોય તો હું ઉભી કરી પણ સૌથી પહેલા એનો આભાર માનીશ કે જે કહેવાય ને કે સૌથી પહેલી હાસ્ય લેખક તરીકે મારી ઓળખ બનાવી હોય એટલે ઓન રેકોર્ડ કહી શકાય છે કે અમને હાસ્ય રસની પસંદગી એટલે હું કહું કે હાસ્ય લેખક તરીકે બે પુસ્તકો તો મને પાંચેક વર્ષમાં જ પ્રકાશિત પણ એ જયારે પહેલો મારો લેખનની શક્તિ જે વિકસાવી કે અમે પ્લેટફોર્મ આપી આકાશવાણી આપી જે 1980માં પછી મેં ધારો કે હાસ્ય રસિક વાર્તા અહીં આપે જેમ કે સાસરીમાં પહેલી હોળી તમને ગમશે આ નવું વર્ષ મારા નવા વર્ષનો સંકલ્પો સાસરીમાં પહેલી હોળી કામ પડે તો જરૂર કહેજો આવું બધું હાસ્યની વાર્તાલાપ કર્યા પછી ભરતભાઈ ચૌહાણ એ વખતે વાટે ઘાટે એક સરસ કાર્યક્રમ ચલાવતો એટલે એમાં સાંપ્રત ઘટના હોય અને એમાં હું પત્રકાર હતો એટલે હું એ બધું કરું કે છાપામાંથી તો બીજો બધી લેટરની રિપોર્ટિંગ કરતો હતો હું ફોનથી કરીએ રૂબરૂ એ બધી વાત કરીને લખીએ અને એવા લોકોને અહીંયા ઇન્ટરવ્યુ થાય ફોન ઇન કરીને એ લોકો કરે અને વાટે ઘાટે 25 મિનિટનો કાર્યક્રમ હતો એ વાટે ઘાટે મને ક્યારેક આખો આપતા હતા પછી પ્રાસંગિકો વાર્તાલાપો આપે જે મારી ચોઈસ ગઈકાલે હતી અને આજે બી છે એ છે એ ફીચર રાઇટિંગ મને ફીચર રાઇટિંગ બહુ જ ગમે અને હું બહુ જ કરું અહીંયા જયેશ પંડ્યા હતા એમણે મારી પાસે બહુ સરસ કામો લીધા એટલે હું જયેશભાઈ બહુ આભાર માન એમને એમની સાથે ઝંખે છે સથવારો કર્યું એની અંદર મોટી ઉંમરના લોકો હોય એક વાળું જીવન જોતા હોય અને પછી મોટી ઉંમર એ લોકો લગ્ન કરે છે લગ્ન એટલે એક જીવનમાં એમને એકબીજાના સથવારો એ રદ કર્યું પછી અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલય છે એની અંદર કૃત્રિમ વાતાવરણ કર્યું હતું એનું એક પ્રોગ્રામનું નામ હતું પિંજરમાં વન હતું પછી ભૂકંપ થયો હતો ત્યારે એક અમદાવાદના પ્રોફેસર હતા શ્રેણિક શાહ હતા જેની પત્ની અને બંને દીકરી અને ઘર આખું ગુમાવી દીધું એક એકલવાર થઈ ગયા હતા તો અમદાવાદમાં ભૂકંપ વિસ્થાપિત હતા ત્યાં જઈને પોતે આપતા હતા કે દીકરી મેં જીવનમાં બધું જ ગુમાવી દીધું પણ હવે હું સશક્ત થઈને એકલો છું અને બહાર આવીશ અને જીવન સામે લડાયક બનીશ એટલે બીજા લોકોને પ્રેરણા આપી રહ્યા માટે અને બીજું એક મને જીવનમાં સૌથી યાદગાર જે ફીચર છે એ સાદિક ભાઈ મારી પાસે કરેલું સાદિકનું પઠાણ હતા ગટરમાં મરજી આમ તો આપણે સાગરમાં મરજી વાગે જે મોતી લાવે એ સાગર સુધી પણ આ ગટર કામદારો વિશેનું હતું કે ગટર કામદારો આપણને બી ખબર કે ઓનલી ગટર હોય કે ગંદો પાણી હોય તો આપણે પસાર નથી થઈ ગયું તો એવા સમયમાં ગટર કામદારો આજે પણ ગટરમાં રૂબરૂ પોતે ઉતરીને એ સફાઈ કરે છે ગંદકીને બધી દૂર કરે છે અને એ ન કરે તો આપણું જીવન મુશ્કેલ થઈ જાય સ્વાસ્થ્યની રીતે કે બીજી તો એ ગટરના મરજીમાં મેં કર્યું હતું અને એ બહુ જ સરસ હતું એ મને બહુ જ યાદગાર છે વેશભાઈ આપણે જેમ વાત કરે કે નાનપણથી જ ઘરમાં રેડિયો સતત ચાલુ રહેતો આજે પણ કશ્મીરીનું કોઈ ગીત મારો ફેવરિટ સિંગર ભૂપેન્દ્ર સિંહ છે એટલે હું બહુ સરસ મોગા માટે તો એ સ્મરણ છે કે હું જે ત્રીજો રિપોર્ટ નોટ મૂકીને જે ગીતો લખતો હતો એ ભૂપેન્દ્ર સિંહના મને બહુ ગમતા હતા પછી નસીબ એટલું બધું છે કે જે માણસનો અવાજ રેડિયો પર સાંભળ્યો અને આકાશવાણીમાં છ એક મહિના કેઝ્યુઅલ તરીકે એક કામ મને પ્રોજેક્ટ આપ્યો હતો વસુભાઈ ભટ્ટ હતા અને ભરતભાઈ ચૌહાણના મારફતે મળ્યો હતો તો એ દિવસોમાં અહીંયા આકાશવાણીની કોન્સર્ટ થવાની હતી શુભમ સંગીતની હતી અને અવિનાશ વ્યાસની હતી તો એ વખતે ભૂપેન્દ્રસિંહ એ કોન્સર્ટમાં ગાવાના હતા એટલે અમદાવાદ આકાશવાણીમાં રેકોર્ડિંગની બધી મીટિંગ માટે એ આવતા હતા રસિકલાલ ભોજક સાહેબ પાસે એટલે એ વખતે ભૂપેન્દ્રસિંહને પહેલી વાર જોયા અને કોન્સર્ટમાં સાંભળ્યા એટલે જે માણસનો અવાજ તમે રેડિયો પર સાંભળતા આપણો પ્રિય ગાયક તરીકે જે સાંભળ્યા અને એને રૂબરૂ જોયો એની સાથે હાથ મિલાવ એ ભૂપેન્દ્રસિંહ આજે પણ મારા ફેવરેટ એટલે એનું જ ગીત કરીશું મારી આંખે કંકુના સૂરજ આત્મા જે કેસેટનું ટાઇટલ પણ છે અને એ ગીત પણ ભૂપેન્દ્રસિંહે ગાયેલું છે
2: મારી આંખે કંકુના સૂરજ આત્મા ગીતમાં એક દિવસ લગ્ન કરીનું જે કલ્યાણ કંકુને થાપામાં રહ્યું છે તે કરુણતાથી ભૂસાઈ જતાની કલ્પના છે. સુવાસ અજવાળા પહેરીને ઉભા શ્વાસ જેવાની અભિવ્યક્તિ ગુજરાતી કવિતાના શિખર પર બેઠી છે. મૃત્યુની તીવ્ર સંવેદના અને અભિવ્યક્તિની ફૂલ સહજ કોમળતા આ ગીતને વાગીશ્વરીનું કરણ ફૂલ બનાવી રહે છે.

0: ભૂપેન્દ્ર સિંહના અવાજમાં અને મહેશભાઈ શાહની પસંદગી નું વાગીત સાંભળ્યા પછી મહેશભાઈ તમે આકાશવાણીમાં જે વાત કરી કેઝ્યુઅલ અસાઇન તરીકે આવતા તો કયા કયા વિભાગોમાં કામ કરવા માટે તક મળી?
1: એકચ્યુઅલી એવું થયું કે મારે અક્ષર બહુ સરસ હતા અને આજે પણ છે અક્ષર તો બહુ સરસ છે. અમારે હાથે લખેલી વખતે હાથે લખેલી સ્ક્રિપ્ટ જ આપવી પડતી તો એ ભરત કુમાર ચૌહાણ સાહેબે જોયું જેમને મારા પહેલો કાર્યક્રમ આપ્યો હતો કે અક્ષર સાહેબ એમ કે મોસ્ટલી તમારે અક્ષર બહુ સરસ નહીં આકાશવાણીમાં કામ કરશો એટલે એ ના કરવાની કોઈ ઈચ્છા જ ના થાય એટલે મેં કોઈ સાહેબ હાથથી કરીશ તમે કહો તો એ જ દિવસે મને અહીંયા બેસાડી દીધું. એકચ્યુઅલી એવું હતું કે આકાશવાણીની ગ્રામોફોન રેકોર્ડમાં રહેલી લાઇબ્રેરી છે તો ત્યાં મને લઈ ગયા નહીં. મારી પાસે કામ એ સરસ કર્યું કે ગ્રામોફોન રેકોર્ડ હું એક રજીસ્ટર તૈયાર કરું જયારે પહેલા નહોતું એ વખતે અને એમાં એવું કે મેં લાઇબ્રેરી સાયન્સનો કોઈ અભ્યાસ પણ નથી કર્યો મને સૈદ્ધાંતિક

0: સવારમાં જ પણ મારી જે કોકસ હતી મને કે આમાં આનું રજીસ્ટર પર તમે શું આપી શકો તમે હવે મારી કસોટી કરતા હતા કે મારી પાસે શું સમજ છે એટલે મેં કહું આપણે આમાં લખ્યા એટલે પછી ફોર્મેટ એમને ઓકે બી કર્યું એટલે જેમાં પહેલા ક્રમ આવ્યો પછી ગ્રાહક પણ રાખવાનું રજીસ્ટર નંબર જે આપણી લાઇબ્રેરીમાં શું હોય છે પછી અમે પ્રોડક્શન માંડી કે આર કે ફિલ્મ્સ કે ફલાના ફિલ્મ્સ હોય પછી અમે એ સાઈડમાં કયા ગીતો છે ગીતોનો ક્રમ એક બે પછી મેં ગીતકાર સંગીતકાર ગાયક પછી એપ્રુવ છે કે નોટ એપ્રુવ અને રિમાર્ક શું કોઈ કહેવું તો એટલે ઘણી બધી વાર હતી કે આ હમણાં વગાડવી ના વગાડવી કે કોઈ કહેવાય એ બધી જ વિગતો મેં અહીંયા લગભગ છ મહિના રહીને એ ગ્રામોફોન રેકોર્ડ મારા હાથેથી અને ફાઉન્ટેન પેનથી કાળી તેનાથી બનાવ્યા હતા એ અક્ષરો અને મારું કામ હજી આજે આકાશવાણીની લાઇબ્રેરીમાં છે
1: એટલે મહેશભાઈ આપણે અત્યારે જો આધુનિક ભાષામાં લાઇબ્રેરી માટે જેને મેટા ડેટા કહે છે તો એ તમે એ જમાનામાં કરેલું
0: કર્યા હતા કર્યું હતું
1: ત્યાર પછી અન્ય કોઈ વિભાગોમાં આપણે કામ
0: પછી બીજું એક સરસ એ કહ્યું કે એ દિવસોમાં છે ને આકાશવાણીનો એક સરસ વિભાગ ચાલતો હતો એનું નામ છે એ આર યુ એટલે ઓડિયન્સ રિસર્ચ યુનિટ
1: હજુ પણ ચાલે છે
0: એટલે એ મારા માટે તો એ બહુ જ ઉપકારક મારી ઘડતરમાં બી એ થયું એટલે એમાં એવું હતું કે નાટ્ય સંગીતનો સુગમ સંગીતનો શાસ્ત્રીય સંગીત એ બધા કાર્યક્રમ હોય તો એ પહેલા એના જે કલાકારો કે ચાહકો એની રીતે આકાશવાણી એક પત્ર થાય કે આ દિવસે આ દિવસોમાં એક દિવસ હોય કે ત્રીજ દિવસ સમારંભ છે કે એ મહોત્સવ છે રેડિયો પર અને એ પછી એ કાર્યક્રમ અને બીજા કાર્યક્રમો જે નિયમિત સંભાળ થાય એ શ્રોતાઓ શું કહેવા માંગે છે એ કામ ઓડિયન્સ રિસર્ચ હોય અને એ દ્વારા જાણતા હતા કે આપણે કાર્યક્રમની રીતનેસ કેવી છે લોકોની પસંદગી શું સુધારો શું કરવો એ બધું તો એ વખતે એ સાઈ પ્રસાદ સાહેબ હતા એને ડિરેક્ટર હતા કે પોતાની એક્ઝેક્ટ યાદ નથી પણ એટલે એમને તમને ફોન આપે અને ફોન ભરવા જવાનું કેન્સલ લઈને કરવાનું એડ્રેસ પણ એ લોકો આપે કે તમારે આ જગ્યાએ એટલે અમદાવાદના ઘણા વિસ્તારમાં સાયકલ લઈને પડે છે એ ફોનમાં મને લાગે છે કદાચ 7-1 રૂપિયા આપતા હતા પણ એ દિવસમાં 5-6 જગ્યા જઈને ફરી એટલે 25-30 રૂપિયા જે મળી જાય ને એ ફસેવાની આવક હતી એટલે હું કેવા તમારું નામ સરનામું ઉંમર અભ્યાસ આવક એ બધું લખે કેટલા વર્ષે પછી આ ફલાણો પ્રોગ્રામ સાંભળે તો આપણું સાંભળ્યું શું સારું લાગે શું સૂચન આવ્યું આવ્યું એ બધા સાંભળવાની હોય પણ એક વાર એક ફોન ધરવો તો નાટક અંગેનું હતું એટલે મને ક્યાં લખે એટલે હું પૂછું કે આ હું સવાલ પૂછો તમે નાટક સાંભળેલું પછી ત્યારથી મને એ કહેવાનું થઈ કે હું ફોર્મ ભરવા દઉં છું કામ કરું છું પહેલા જેને ફોર્મ ભરવાનો છે તે પ્રોગ્રામ મને સાંભળવા દે અને મેં એને સાંભળતો એ થયો એટલે એના કારણે મને એક એનું વધારે સારું સમજણ રહેતું પછી ઘણી વાર કેવું થાય કે જે આપણે સવાલ એક પૂછવા ને તો એમાં ડીપમાં બી વધારે થાય એટલે કોઈક વધારે વાત કરવાની થાય ને ભલે મારે જવાબ તો એક લીટીમાં જ લખવાનું મને આ ગમી ના આમાં આમ થયું તો સારું હતું પણ એના હિસાબે મારી કેળવણી વધી ગઈ અને જર્નાલિઝમ ભાષામાં કહું ને તો ઇન્ટરવ્યુ લેવાની કળા
1: પ્રસારણની 90 વર્ષની ગૌરવશાળી યાત્રાના સંદર્ભમાં જે વાત કરી તમને માટે શ્રોતા મિત્રો વતી આપનો ખૂબ ખૂબ આભાર મહેશભાઈ ખૂબ ખૂબ આભાર
2: શ્રોતા મિત્રો આપ સાંભળી રહ્યા હતા મહેશભાઈ શાહ સાથેની હિતેશ મોવાણીની વાતચીત આશા રાખીએ છીએ કે આ વાતચીત સાંભળીને આપને પણ આકાશવાણીના જૂના દિવસો અને આપની આકાશવાણી સાથેની યાદો તરત તાજા થઈ ગઈ હશે બસ તો શ્રોતા મિત્રો આજનો કાર્યક્રમ અહીં જ પૂરો કરીએ છીએ લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને રજા આપશો આવજો ફરી મળીશું આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો નિયામક શ્રી સહયર કાર્યક્રમ વિભાગ આકાશવાણી કેન્દ્ર નવરંગપુરા આશ્રમ રોડ અમદાવાદ 3800009 ઈમેલ આઈડી પણ ફરી એક વાર યાદ કરાવી દઉં abadsahyar@gmail.com

બુધવારે અરવિંદમાં આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. એક વાગ્યાના વેસ્ટ મુર્ગે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલાપરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વર્ષ 2026ના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. નવી દિલ્હીમાં આવતીકાલે ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક યોજાશે. નીટ પરીક્ષાના સંચાલનમાં વારંવાર થતી ભૂલો પર સર્વોચ્ચ અદાલતે ચિંતા વ્યક્ત કરી. યુદ્ધ અટકવાની આશા ધૂંધળી જણાતા ટ્રમ્પે તેમના પ્રતિનિધિઓને ઈરાન સાથેના પ્રસ્તાવમાં કોઈ ઉતાવળ ન કરવા સૂચના આપી. આમાં વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેર બજારમાં તેજી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર વર્ષ 2026 માટેના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો પ્રદાન કરશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.
1: સરકારે ઇસ વર્ષ કુલ 131 પદ્મ પુરસ્કારો કી ઘોષણા કી હૈ. ઇનમે 5 પદ્મ વિભૂષણ, 13 પદ્મ ભૂષણ ઓર 113 પદ્મશ્રી પુરસ્કાર શામિલ હૈ. પુરસ્કાર પાને વાલામાં 19 મહિલાએ હૈ, જબકિ 16 લોગો કો મરણોપરાંત સમ્માનિત કિયા જાયેગા. પદ્મ ભૂષણ ઓર પદ્મશ્રી દેશ કે સર્વોચ્ચ નાગરિક સન્માનો મેં શામિલ હૈ. ઇન પુરસ્કારો કી શરૂઆત વર્ષ 1954 હુઈ થી. પ્રતિવર્ષ ગણતંત્ર દિવસ પર ઇન પુરસ્કારો કી ઘોષણા કી જાતી હૈ. કલા, સાહિત્ય, શિક્ષા, ખેલ, ચિકિત્સા, સમાજ સેવા, વિજ્ઞાન, અભિયાંત્રિકી, જનસેવા, વ્યાપાર ઓર ઉદ્યોગ સહિત વિભિન્ન ક્ષેત્રો મેં ઉત્કૃષ્ટ ઓર વિશિષ્ટ યોગદાન કે લિયે યે પુરસ્કાર દિયે જાતે હૈ. સૌમ્ય શરણ કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે મેં રાજ વાજપેયી.
0: નવી દિલ્હીમાં આવતીકાલે ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક યોજાશે. ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશમંત્રી અને અમેરિકાના રાજ્ય સચિવ માર્કો રૂબિયો આ બેઠકમાં ભાગ લેશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર બેઠકની અધ્યક્ષતા કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે નેતાઓ પ્રાથમિક ક્ષેત્રોમાં ક્વાડ સહયોગને આગળ વધારવા, ચાલુ પહેલા પર પ્રગતિની સમીક્ષા કરવા અને પરસ્પરના અન્ય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે. સર્વોચ્ચ અદાલતે આજે નીટ પરીક્ષાના સંચાલનમાં વારંવાર થતી ભૂલો પર ચિંતા વ્યક્ત કરી છે. ન્યાયાધીશ પી એસ નરસિંહા અને આલોક આરાધ્યની બેન્ચે મેડિકલ પ્રવેશ પરીક્ષાનું સંચાલન કરવા માટે ટેસ્ટિંગ એજન્સીને વધુ મજબૂત અને સ્વાયત્ત સંસ્થા સાથે બદલવાની માંગ કરતી અરજીઓ પર કેન્દ્ર, નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને સીબીઆઈ પાસેથી જવાબ માંગ્યો છે. અદાલતે એનટીએને ગુરૂવાર સુધીમાં એક સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે, જેમાં ગયા વર્ષે ઇસરોના ભૂતપૂર્વ વડા કે રાધાકૃષ્ણનની આગેવાની હેઠળની સમિતિ દ્વારા એજન્સીની કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવા માટે કરવામાં આવેલી ભલામણોનું પાલન કરવાની વિગતો આપવામાં આવી હતી. અરજીઓમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે વારંવાર પેપર લીક થવાથી 22 લાખથી વધુ વિદ્યાર્થીઓના અધિકારોને અસર થઈ છે. અરજીમાં ભવિષ્યની પરીક્ષાઓની દેખરેખ માટે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળ ઉચ્ચ દેખરેખ સમિતિની રચના કરવાની પણ માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પેપર લીકના આરોપો બાદ આ મહિનાની 3 તારીખે લેવાયેલી નીટ યુજી પરીક્ષા રદ કરવામાં આવી હતી. પેટ્રોલના ભાવમાં આજે પ્રતિ લીટર 2.61 રૂપિયાનો જ્યારે ડીઝલના ભાવમાં 2.71 રૂપિયાનો વધારો કરાયો છે. 2 અઠવાડિયામાં આ ચોથો વધારો છે. આ સાથે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 102.12 રૂપિયા પ્રતિ લીટર, જ્યારે ડીઝલનો ભાવ 95.20 રૂપિયા પ્રતિ લીટર થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમણે તેમના પ્રતિનિધિઓને ઈરાન સાથે કોઈપણ સોદામાં ઉતાવળ ન કરવા કહ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રને 3 મહિનાથી ચાલતું યુદ્ધ અટકવાની આશા ધૂંધળી લાગે છે. શ્રી ટ્રમ્પે વધુમાં કહ્યું કે તેમના વહીવટ હેઠળ ઈરાન સાથેના કોઈપણ ભવિષ્યના સોદામાં કોઈ નાણાકીય છૂટછાટોનો સમાવેશ થશે નહીં અને તે અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન થયેલા કરારથી મૂળભૂત રીતે અલગ હશે. તેમણે ઓબામા યુગના ઈરાન પરમાણુ કરારની પણ ટીકા કરી હતી અને દાવો કર્યો કે તેમનો પ્રસ્તાવિત કરાર તહેરાનને પરમાણુ શસ્ત્રો મેળવવાથી અટકાવશે અને આ કરાર ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ બરાક ઓબામા દ્વારા ઘડવામાં આવેલા કરારથી અલગ હશે. અમેરિકન મીડિયાના જણાવ્યા અનુસાર ચર્ચા હેઠળના કરારમાં 60 દિવસના યુદ્ધ વિરામનો વધારો, હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાનો અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર વધુ વાટાઘાટોનો સમાવેશ થાય છે. જો કે પ્રસ્તાવિત કરારના કારણે રિપબ્લિકનોમાં પણ ભેગલા પડ્યા છે.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonline.gov.in/ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ
0: અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો. વાર્ષિક 5 દિવસીય હજ યાત્રા આજથી શરૂ થઈ રહી છે. ભારત સહિત વિશ્વભરના મુસ્લિમ સમુદાયના 10,60,000થી વધુ લોકો પવિત્ર શહેર મક્કાથી હજ યાત્રા શરૂ કરશે અને સાઉદી અરેબિયાના મીનામાં એકત્ર થશે. તેઓ મીનામાં રાત્રિ રોકાણ કરી આવતીકાલે પિરોડીએ હજ નમાઝની મુખ્ય વિધિ માટે આરાફતના મેદાન તરફ પ્રયાણ કરશે. આ વર્ષની હજ યાત્રામાં ભારતમાંથી લગભગ 1,75,000 હજીઓ ભાગ લઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીરની લાલ ચેરી મુંબઈના બજારમાં પહોંચશે. રેલવે મારફતે 966 બોક્સમાં આશરે 12 ટન ચેરી મુંબઈ લઈ જવાય છે. ચેરીની તાજગીને ધ્યાનમાં રાખીને રેલવેએ ખાસ વ્યવસ્થા કરી છે. આ પાર્સલ વાહન ફક્ત 33 કલાકના રેકોર્ડ સમયમાં જમ્મુથી બાંદ્રા ટર્મિનસ પહોંચશે. સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજરે જણાવ્યું કે ચેરી ખૂબ જ નાજુક ફળ છે અને તેને થોડા કલાકમાં બજારમાં પહોંચાડવી એક પડકાર છે. તેમણે વધુમાં કહ્યું કે રેલવે પાસે આ સિઝનમાં વેપારીઓની દરેક માંગને પૂર્ણ કરવા માટે પૂરતા પાર્સલ વાહનો અને પૂરતા સંસાધનો ઉપલબ્ધ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહાન ક્રાંતિકારી રાસબિહારી બોઝની જન્મજયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે કહ્યું કે રાસબિહારી બોઝે તેમના અસાધારણ સંગઠનાત્મક કૌશલ્ય દ્વારા સ્વતંત્રતા સંગ્રામમાં નવી ઉર્જાનો સંચાર કર્યો હતો. ગૃહમંત્રીએ કહ્યું કે શ્રી બોઝે આઝાદ હિંદ ફોજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરી અને ગદર ચળવળ દ્વારા વિદેશી ધરતી પર પણ ભારતીયોને સંગઠિત કરીને સ્વતંત્રતાની જ્યોતને અવિરતપણે પ્રજ્વલિત રાખી હતી. શ્રી શાહે કહ્યું કે રાષ્ટ્ર હંમેશા આદર સાથે રાસબિહારી બોઝની માતૃભૂમિ પ્રત્યેની અદમ્ય હિંમત અને સમર્પણને યાદ રાખશે. છેલ્લા 3 મહિનાથી ચાલતા ઈરાન અમેરિકા વચ્ચેના યુદ્ધને અટકાવવા માટે રજૂ થયેલા પ્રસ્તાવની ચર્ચાની સકારાત્મક અસરોને પગલે વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેર બજારમાં પણ તેજીનો માહોલ સર્જાયો છે. નવા સપ્તાહના આરંભે 800 અંકોના ઉછાળા સાથે કારોબાર કરી રહેલું શેર બજાર અત્યારે પણ 850 કરતા વધુ અંકોના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે. છેલ્લા નિફ્ટીમાં 240 અંકોનો વધારો જોવા મળી રહ્યો છે. મોટાભાગના ક્ષેત્રોમાં લેવાલી જ નીકળી હતી, જેને કારણે શેર બજારમાં તેજીનો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ અને પંજાબના કેટલાક વિસ્તારોમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, દરિયાકાંઠાના વિસ્તારો, ઝારખંડ, ઓડિશા અને તેલંગાણાના કેટલાક સ્થળોએ પણ દિવસ દરમિયાન ગરમીનું મોજું ફરી વળવાની શક્યતા છે. દરમિયાન આજે ઉત્તર પૂર્વ ભારત, ઉપ હિમાલયન, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, કેરળ, માહે, તમિલનાડુ અને પુડુચેરીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીર, આંદામાન અને નિકોબાર ટાપુઓ, આસામ, મેઘાલય, બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને લક્ષદ્વીપના કેટલાક સ્થળોએ આજે વીજળી અને વાવાઝોડું થવાની શક્યતા છે. ફિલિપાઈન્સના એન્જલ્સ શહેરમાં એક ઇમારત ધરાશાયી થતા 4 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. બચાવ દળ દ્વારા ગુમ થયેલા 70 લોકોની શોધ ચાલી રહી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કાટમાળમાંથી 26 લોકોને બચાવી લેવાયા છે. અહીં ભારે વરસાદ અને પવન ફૂંકાયા બાદ શનિવારે રાત્રે ઇમારત ધરાશાયી થતા આ દુર્ઘટના સર્જાઈ હતી. અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયા એરોસ્પેસ સુવિધાના પ્લાસ્ટિકના ભાગો બનાવવા માટે વપરાતા જોખમી રસાયણ ધરાવતી ટાંકી ક્ષતિગ્રસ્ત થઈ હોવાથી અધિકારીઓએ આ આપત્તિનો ઉકેલ શોધવા માટે પ્રયાસ શરૂ કર્યા છે. સ્થાનિકોને સ્થળાંતરનો આદેશ આપવામાં આવ્યો હતો, જેના કારણે હજારો રહેવાસીઓ પ્રભાવિત થયા હતા. જીકેએન એરોસ્પેસ ખાતે સ્ટોરેજ ટાંકીમાં લગભગ 22,713 થી 26,498 લીટર મિથાઇલ મેથાકાઇલેટ હતું, જે ગયા અઠવાડિયે વધુ ગરમ થઈ જતા લીક થયું હતું. અધિકારીઓએ વિસ્ફોટની પણ આશંકા વ્યક્ત કરી હતી. આ પદાર્થ લીક થવાને કારણે ફેફસાને નુકસાન થવાની ભીતિ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વર્ષ 2026ના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. નવી દિલ્હીમાં આવતીકાલે ક્વોડ વિદેશમંત્રીઓની બેઠક યોજાશે. નીટ પરીક્ષાના સંચાલનમાં વારંવાર થતી ભૂલો પર સર્વોચ્ચ અદાલતે ચિંતા વ્યક્ત કરી. યુદ્ધ અટકવાની આશા ધૂંધળી જણાતા ટ્રમ્પે તેમના પ્રતિનિધિઓને ઈરાન સાથેના પ્રસ્તાવમાં કોઈ ઉતાવળ ન કરવા સૂચના આપી અને વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેર બજારમાં તેજી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 12:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: અ આકાશવાણી કઈ અમદાવાદ વડોદરા રાજકોટ ભુજ કેન્દ્ર હૈ.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રથમ નાગરિક સન્માન સમારોહમાં પદ્મ પુરસ્કારો એનાયત કરશે. સમારોહમાં રાષ્ટ્રપતિ 2 પદ્મવિભૂષણ, 6 પદ્મભૂષણ અને 58 પદ્મશ્રી સહિત 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. બાકીના પદ્મ પુરસ્કારો પછીથી યોજાનાર નાગરિક સન્માન સમારોહમાં બીજા તબક્કામાં અપાશે. આ વર્ષે ગુજરાતી કલાકાર અરવિંદ વૈદ, નિલેશ માંડલેવાલા, રતનલાલ બોરીસાગર, ધાર્મિકલાલ પંડ્યા, મીર હાજી કાસમ સહિતના ગુજરાતના મહાનુભાવોની પદ્મશ્રી માટે પસંદગી કરાઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે. આજે ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રાજેશકુમાર પટેલની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે ભરત ચૌધરીએ પદ ગ્રહણ કર્યું. દરમિયાન આજે અમદાવાદ મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિના સભ્યો માટે ઉમેદવારી પત્રો ભરાશે. ભાજપ દ્વારા 30 સભ્યોને ફોર્મ ભરવા માટે ટેલિફોનિક સૂચના આપવામાં આવી છે. જે 30 સભ્યો ફોર્મ ભરશે તેમાંથી સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 12 સભ્યો નક્કી કરવામાં આવશે. મેયર સહિતના પદાધિકારીઓની ચૂંટણી માટે આવતીકાલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સામાન્ય સભા બોલાવવામાં આવી છે. પેટ્રોલના ભાવમાં આજે પ્રતિ લીટર 2.61 રૂપિયા, જ્યારે ડીઝલના ભાવમાં 2.71 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. બે અઠવાડિયામાં આ ચોથો વધારો છે. આ વધારા

અધિકારીઓની ચૂંટણી માટે આવતીકાલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સામાન્ય સભા બોલાવવામાં આવી છે. પેટ્રોલના ભાવમાં આજે પ્રતિ લીટર 2 રૂપિયા 61 પૈસા જ્યારે ડીઝલના ભાવમાં 2 રૂપિયા 71 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. બે અઠવાડિયામાં આ ચોથો વધારો છે. આ વધારા

0: ગંભીર ના મોત થયા હતા. આ અંગેની જાણ થતા વારાકોટના અને દેવચરી ગામના યુવાનો, ગોંડલ નગરપાલિકા અને સામાજિક સંસ્થાની એમ્બ્યુલન્સના કાફલાએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી નિફ્ટ દ્વારા ગ્રેજ્યુએશન શો યોજાયો. આ પ્રસંગે યોજાયેલી પ્રદર્શનીમાં ટેક્સટાઇલ ડિઝાઇનના વિદ્યાર્થીઓએ ગત 6 મહિનામાં તૈયાર કરેલા વિકસિત ડિઝાઇન સંગ્રહ રજૂ કર્યા, જ્યારે એમએફએમના વિદ્યાર્થીઓએ માર્કેટિંગ, રિટેલ વ્યૂહરચના અને આંતરરાષ્ટ્રીય વેપાર પર કેન્દ્રિત ઉદ્યોગ અને સંબંધિત પરિયોજનાઓનું પ્રદર્શન કર્યું હતું. આ અંગે નિફ્ટ દમણના ડિરેક્ટર સંજય શ્રીવાસ્તવે વધુ માહિતી આપી હતી.
1: ये नेक्स्ट दमन से आज टेक्सटाइल डिजाइन डिपार्टमेंट का पहला बैच है और ये बहुत गर्व की बात है कि दमन जैसे शहर में नेफ्ट अपना अच्छा स्वरूप क्रिएट कर चुका है, जिसके चलते आज यहाँ पे जितने इंडस्ट्रीज हैं वो नेफ्ट के साथ जुड़ के नए मुकाम पर दमन को, दमन की जो अपैरल इंडस्ट्री है उसको ले जाने के लिए सक्षम है.
0: રાજ્યમાં આગામી 4 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના છે. ત્યારબાદ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. જો કે આ સમયગાળામાં હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે. દરમિયાન ગત 24 કલાકમાં સૌથી વધુ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદ, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં નોંધાયું, જ્યારે કંડલા વિમાન મથક, અમરેલી, ભાવનગર, રાજકોટ અને વલ્લભ વિદ્યાનગરમાં 41 ડિગ્રી સેલ્સિયસ તેમજ આ સિવાયના શહેર અને જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને તેનાથી ઓછું રહ્યાના અહેવાલ છે. મહેસાણા જિલ્લાની ઊંઝા માર્કેટ યાર્ડના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. આજે જીરુને 12,000 બોરીની આવક નોંધાઈ હતી, જેનો ભાવ 3,600 થી 4,000 રૂપિયા સુધીનો રહ્યો હતો, જ્યારે વરિયાળાની આવક 4,000 બોરીની નોંધાઈ, જેનો ભાવ 2,000 થી 7,000 રૂપિયા સુધીનો રહ્યો હતો. ઇસબગોળનો ભાવ 2,500 થી 2,900 રૂપિયા સુધી રહેતા તેની 8,000 બોરીની આવક નોંધાઈ હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abd ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે આશિષ પંચાલ. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહીવત છે. આ સાથે તાપમાનમાં પણ ખાસ ફેરફાર થવાની કોઈ સંભાવના નથી. અમદાવાદ શહેરમાં હાલ મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ રહ્યું છે અને આગામી દિવસોમાં પણ આવી જ સ્થિતિ યથાવત રહી શકે છે. વલસાડમાં સિવિલ હોસ્પિટલ ખાતે હીટ સ્ટ્રોક એટલે કે લો લાગવાના કેસને ધ્યાનમાં રાખી ખાસ વોર્ડ તૈયાર કરાયો. તેમાં 25થી વધુ પથારી સાથે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જે 15થી વધુ નર્સિંગ સ્ટાફ અને તબીબોને જવાબદારી સોંપાઈ છે. લો લાગવાના કેસ આવે તો દર્દીને તાત્કાલિક સારવાર મળશે. જરૂરી દવાઓ અને સાધનોની સંપૂર્ણ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 24 કલાક મોનિટરિંગ માટે ટીમ સજ્જ છે અને જરૂરી દવાઓ તથા ઉપકરણ પણ તૈયાર રખાયા છે. મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોના દિવસો બાદ મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક કરાશે. મહાનગરપાલિકાના સેક્રેટરી દ્વારા સત્તાવાર રીતે આવતીકાલે એટલે કે 26 મેના રોજ સવારે 11 વાગે મહાનગરપાલિકાના મહાત્મા ગાંધી ખંડમાં મેયર નાયબ મેયરની ચૂંટણી તેમજ સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિત 12 સભ્ય અને પરિવહન સમિતિના અધ્યક્ષ સહિત 8 સભ્યોની નિમણૂંક માટે એજન્ડા બહાર પડાયો છે. અનુસ્નાતક વ્યાવસાયિક અભ્યાસક્રમમાં પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ એટલે કે એસીપીસી દ્વારા એમઈ, એમફાર્મ, એમપ્લાન અને એમઆર્ક અભ્યાસક્રમ માટે વર્ષ 2026ની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી. રાજ્યભરના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરાયું છે. એમઈ માટે રાજ્યની 82 સંસ્થાઓ અને એમફાર્મ માટે 74 સંસ્થાઓમાં પ્રવેશ અપાશે. વિદ્યાર્થીઓ એસીપીસીની સત્તાવાર વેબસાઇટ પરથી આગામી 30 મે સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. રાજ્યના સૌથી મોટા આર્થિક પાટનગર અમદાવાદ શહેરમાં ગગનચુંબી ઇમારત બની રહી છે. તેવામાં આર્થિક રીતે નબળા લોકોને પોતાનું ઘર

0: સરકાર દ્વારા આવાસ યોજનાના મકાન બનાવવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત 7825 જેટલા 1 BHK ફ્લેટ બનાવાશે. શહેરના નિકોલ, બોપલ, મોટેરા અને મકરબા વિસ્તારમાં ઓછી આવક ધરાવતા લોકો માટે આર્થિક રીતે પછાત એટલે કે EWS આવાસ યોજનાના મકાનો તૈયાર કરાશે. 3,30,000 રૂપિયામાં ફ્લેટોને મેન્ટેનન્સ સાથે આ મકાન ફાળવાશે. આ માટે મહાનગરપાલિકાની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકાશે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ GSRTC દ્વારા મુસાફરોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો. નવા રાજમાર્ગ અને એક્સપ્રેસ રૂટ તૈયાર થતાં મુસાફરીનો અંતરઘટતા ભાડામાં ઘટાડો કરાયો છે. અમદાવાદથી ભાવનગર વચ્ચે નવા રાજમાર્ગના કારણે અંતર ઓછું થતાં અગાઉ 351 રૂપિયા રહેલું ભાડું હવે 337 રૂપિયા કરાયું છે, એટલે કે મુસાફરોને 14 રૂપિયાનો સીધો લાભ થશે. એ જ રીતે નહેરુનગરથી સુરત વચ્ચે નવા એક્સપ્રેસ હાઇવેથી મુસાફરી વધુ ઝડપી અને ટૂંકી બનતા ભાડામાં પણ નોંધપાત્ર ઘટાડો કરાયો. અગાઉ 748 રૂપિયાના ભાડાને હવે 687 રૂપિયા કરાતા મુસાફરોને 61 રૂપિયાનો લાભ થશે. અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલા અવિનાશ મસાલાના વખારમાંથી મહાનગરપાલિકાના ખાદ્ય વિભાગ દ્વારા અંદાજે 2,500 કિલો હળદર અને અંદાજે 1,400 કિલો ટુકડા કાજુનો જથ્થો જપ્ત કરાયો. દરમિયાન હળદરનો જથ્થો ભેળસેળવાળો હોવાનું જણાતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. અમદાવાદ વિમાન મથક પરથી થાઇ એરવેઝમાં આવતા મુસાફર પાસેથી 20 કિલોથી વધુના કેફી પદાર્થ કસ્ટમ વિભાગે પકડી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે ગાંજાના 1 કિલોની 1 કરોડ કિંમત આંકવામાં આવી હતી, જેથી 20 કિલોથી વધુના જથ્થાની કિંમત 20 કરોડ રૂપિયાથી વધુ હોવાનું મનાય છે. અમદાવાદ શહેરમાં આ વખતે 46,667 અને ગ્રામ્યમાં 39,361 વિદ્યાર્થીઓ ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપી હતી. આ વખતે શહેરનું 79.99% અને ગ્રામ્યનું 82.52% પરિણામ રહ્યું છે. હમણાં જ આ અમદાવાદ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા આશીષ પંચાલ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આજે આકાશવાણીનો અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પ્રસ્તુત છે.

0: see everybody's standing.
1: राष्ट्रपति जी इस वक्त धीरे धीरे दरबार इस गणतंत्र मंडप से प्रस्थान करती हुई सबका अभिवादन करती हुई उनके ठीक पीछे उपराष्ट्रपति जी और प्रधानमंत्री जी अभिवादन करते हुए ठीक पीछे अमित शाह जी और मनसुख मांडविया जी ये तमाम और अब आ रहे हैं ओम बिरला जी पीछे श्री वेंकैया नायडू जी तमाम गणमान्य अतिथि धीरे धीरे सबका अभिवादन करते हुए गणतंत्र मंडप से बाहर जाते हुए
0: There was a palpable excitement in the hall, which was jam-packed with the awardees and their relatives who had come to receive the prestigious Padma Awards. It is indeed a moment of pride.
2: Please pay attention, please. Yeah. Right, please, all the award winners.
1: तकनीकी टीम के सदस्य थे अशोक कुमार मिश्र कमल सिंह और हेमराज मीना ओबी इंचार्ज हमारे साथ तुषार पराशर और इस कार्यक्रम के प्रोड्यूसर प्रमोद कुमार मैं महेंद्र सिंह लालस अपनी साथी कमेंटेटर लालिमा अनेजा डैंग के साथ अब आपको ले चलता हूं आकाशवाणी के स्टूडियो वापस नमस्कार
3: नई दिल्ली में राष्ट्रपति भवन में आयोजित नागरिक अलंकरण समारोह प्रथम में माननीय राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू ने हस्ते पद्म पुरस्कार प्रदान करवा जीवंत प्रसारण अमरा दिल्ली केन्द्र थी अमे रिले करी रहा था आकाशवाणी नो आ अहमदाबाद वडोदरा केन्द्र छे रजू करीए छे लोक संगीत શું તમે જાણો છો કે સરદાર શ્રી યાદુભાઈની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મળતા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે અને જો આ અધિકારીના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો ફોન નંબર 07922

શું તમે જાણો છો કે સરકાર શ્રી વ્યાજનું ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો મળ રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5400. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી

0: முதன்மை கட்சி தீபராஜன் பஜனாப் சம்பிரதாக
1: सरदार श्री बाबू भानी भूपाल जी अंत्योदय राशन कार्ड धारकों व अज्ञाता दिनों का कुटुंबों ने बड़ा पात्र अनाज बना के संबंधित जिला निवासी अधिक कलेक्टर श्री पर्याप्त कर सकता है। हमें तो मेरे राशन मोबाइल ऐप द्वारा राशन कार्ड में लगती विविध माहिती तमज बड़ा बड़ा अनाज में जितनी निवासी मिल सकता है तथा फरियाद न दावी सकता है। अरे जो अधिकारियों ने निर्णय की संतोष न था तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अर्जी की अपील करी न्याय मिल सको छो। फोन नंबर 0709 232 5800। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી તો ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓને નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0709 232 5800।
0: લોક સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળ્યું।

पंजीकृत अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 07927 58 400। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધી

0: Agaçmanı önderlerdi buradır.
1: સ્ટ્રોકથી બચવું ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા દરમિયાન બહાર નીકળવાનું ટાળવું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો પાણી પીવું શરબત મોળી છે

આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. કચ્છ જિલ્લામાં આકરા ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની કટોકટીના એંધાણ વર્તાઈ રહ્યા છે. જિલ્લાના 20 મધ્યમ સિંચાઈના ડેમોમાં હાલમાં માત્ર 35% જળ જથ્થો બચ્યો છે, જે રાજ્યના અન્ય ઝોનની સરખામણીએ સૌથી ઓછો છે. આ ડેમોની કુલ સંગ્રહ ક્ષમતા 325.26 મિલિયન ક્યુબિક મીટર છે, જેની સામે અત્યારે માત્ર 129.50 મિલિયન ક્યુબિક મીટર પાણી ઉપલબ્ધ છે. કાલિયા, રુદ્રમાતા, કાસવતી, નિરોણા અને ગજોડ જેવા 5 મુખ્ય ડેમ લગભગ તળિયાઝાટક થઈ ગયા છે, જેમાં જીવંત જળરાશિ 20% પણ ઓછી રહી છે. આ ઉપરાંત જિલ્લા પંચાયત હસ્તકની નાની સિંચાઈ યોજનાના 170માંથી 93 ડેમ સંપૂર્ણ ખાલી થઈ ચૂક્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જો અલ્નિયોના પ્રભાવને કારણે ચોમાસું ખેંચાશે તો આગામી દિવસોમાં જિલ્લાની સ્થિતિ વધુ ચિંતાજનક બની શકે છે. કચ્છ જિલ્લા પંચાયતના 23મા પ્રમુખ તરીકે પ્રભાબેન રવારીએ અને ઉપપ્રમુખ તરીકે મહાવીરસિંહે જવાબદારી સંભાળી. આજે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયતના વહીવટદાર અને જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની સત્તાવાર વરણી કરવામાં આવી હતી અને તેમણે ચાર્જ સંભાળી લીધો હતો તથા અન્ય હોદ્દેદારોની આગામી સામાન્ય સભામાં સત્તાવાર જાહેરાત કરાશે. અત્રે જણાવીએ કે જિલ્લા પંચાયતમાં હોદ્દેદારોની જાહેરાત બાદ હવે સૌની નજર શિક્ષણ સમિતિ, આરોગ્ય, સામાજિક ન્યાય સમિતિ, બાંધકામ, સિંચાઈ સહિતની સમિતિઓના અધ્યક્ષોની જાહેરાત પર છે. ગુજરાત સરકારના પ્રવેશોત્સવ કાર્યક્રમ હેઠળ ભુજ સહિત સમગ્ર કચ્છ જિલ્લામાં 3-5 વર્ષના તમામ બાળકોને આંગણવાડી શિક્ષણનો લાભ આપવા વિશેષ ઝુંબેશ શરૂ કરાઈ છે. આઈસીડીએસ ઘટક ભુજ 1 દ્વારા આંગણવાડી કાર્યકરો મારફતે ડોર ટુ ડોર સર્વે અને નોંધણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બાળકોની નોંધણી માટે માતા પિતા કે બાળકનું ઓળખપત્ર આપવું જરૂરી છે, જેની માહિતી પોષણ ટ્રેકર પોર્ટલ પર નોંધાશે. આંગણવાડીના બાળકોને મફત પૂરક પોષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને માસિક ફ્રી આરોગ્ય તપાસ જેવા મુખ્ય ફાયદાઓ મળશે. વાલીઓને આ અભિયાનનો લાભ લેવા અપીલ કરાઈ છે. પેટ્રોલના ભાવમાં આજે પ્રતિ લીટર 2.61 રૂપિયા, જ્યારે ડીઝલના ભાવમાં 2.71 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 2 અઠવાડિયામાં આ ચોથો વધારો છે. આ વધારા સાથે દિલ્હીમાં પેટ્રોલ હવે 102.12 રૂપિયા પ્રતિ લીટર, જ્યારે ડીઝલ હવે 95.20 રૂપિયા પ્રતિ લીટર થશે. માંડવી ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સતત 14મા વર્ષે દાતાઓના સહકારથી ₹60 લાખના ખર્ચે ગાય તેમજ ભટકતા આખલાઓ માટે 360 ગાડી લીલા ચારાનું 3 માસ સુધી નિરણ કરવાનો સેવાયજ્ઞ શરૂ કરાયો છે. મામલતદાર પ્રદ્યુમનસિંહ જેઠવાના હસ્તે આ નિરણ કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ચેમ્બરના પ્રમુખ વાડીલાલભાઈ દોશીએ જણાવ્યું કે સંસ્થા દ્વારા છેલ્લા 14 વર્ષમાં ₹6.5 કરોડ જેટલી રકમનો સદુપયોગ ગૌ સેવા માટે કરાયો છે. આ પ્રસંગે દાતાઓનું સન્માન કરાયું હતું અને ₹6,35,000નું વધારાનું અનુદાન જાહેર થયું હતું. વૈશાખ જેઠ માસમાં પાવરપટ્ટી પંથકના સીમાડાને રંગીન બનાવતા કચ્છી કુદરતી મેવા સમાન પીલુના વૃક્ષો હવે નામશેષ થવાના આરે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા 2 દાયકામાં જમીનોના ભાવ વધતા સરકારી અને ગૌચર જમીનો પર થયેલા દબાણો, કોલસાના કારોબાર અને પવનચક્કીઓના પગપેસારાને કારણે હજારો વૃક્ષોનો સફાયો કરી દેવાયો છે. રાજાશાહી વખતથી પ્રસિદ્ધ અને કવિઓના સાહિત્યમાં સ્થાન પામેલા મધ મીઠા પીલુ હવે વગડો વેરાન બનતા નવી પેઢી માટે માત્ર ભૂતકાળ બની રહ્યા છે. દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને ભારતીય ચોખા નિકાસકાર ફેડરેશનના ઉપક્રમે કંડલા જેટી નંબર 16 ખાતે શ્રમિકો માટે 1 અઠવાડિયાના અન્નક્ષેત્ર અને છાશ વિતરણ પ્રકલ્પનું ઉદઘાટન કરાયું હતું. ડીપીએના ચેરમેન સુશીલકુમાર સિંહે ઉનાળાની ઋતુમાં મહેનત કરતા શ્રમિકોના કલ્યાણ માટેની આ માનવતાવાદી પહેલને બિરદાવી હતી. રાજ્યમાં આગામી 4

2-3 ડિગ્રી ઘટી શકે છે. જો કે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીને યલો એલર્ટ જાહેર કર્યું છે. જિલ્લામાં આજે પણ સવારથી જ આકરી ગરમી અને અસહ્ય બફારો જોવા મળ્યો હતો, જેના કારણે જનજીવન પર અસર પહોંચી હતી. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.

0: Amedeo Samaps was to Mastani, Tenderas Tasho. Natasha Inua and the band with Udrak and Rashu, and a Abhar Sandhi Rashu, Yura Mitra Nadu Khas Karikram Bhuvan, and the Karikram is that way, who should manage radio dose, we will decide. અને આજે આપણી સાથે સ્ટુડિયોમાં ખાસ વિશેષ અતિથિ ઉપસ્થિત છે ડોક્ટર હર્ષલ પટેલ, જાણીતા એવા ગેસ્ટ એન્ટ્રોપોલોજીસ્ટ શ્રી ડોક્ટર હર્ષલ પટેલ. તમારું સ્વાગત છે આકાશવાણીના આ સ્ટુડિયોમાં.
1: નમસ્કાર પ્રિયમ, આભાર.
0: મિત્રો, આપણે ઘણી બધા સમસ્યાઓમાંથી પીડાતા હોય છે, પેટને લગતા, ગેસને લગતા, પાચનને લઈને અનેક યુવા મિત્રોમાં સવાલ હોય છે કે ભાઈ મને ખાવાનો બહુ શોખ છે, હું બહુ ફૂડી છું, મને તો ખાવા જોઈએ અઠવાડિયામાં બે વાર ત્રણ વાર, પણ મને સાથે સાથે ગેસ રિલેટેડ પ્રોબ્લેમ્સ પણ છે, તો આનું શું? તો આના માટે તમારા આ બધા સવાલ માટે હું આજે આ નિરાકરણ લાવવાનું છે. આજે આ સંવાદ જે કરવાનો છે એ માટે તમારા બધા જ પ્રશ્નો છે એ જવાબ તમને મળશે. તમે જોડાવા રહો આ કાર્યક્રમની સાથે.

0: Ники, Юлия на Каскана Бу, Буда Прашна, Майша на Мана Пелюша, Пет Мина. Първо, и копия от Шарват 2019, на той е съдилитни самосяда Пирай Раяше, опочуни, че самосяда Пирай Раяше, а не Абу Кеса си ме саме алкавеше, Юлия
1: Ай, то дори кавен самосяда ще, да е Юлия Нома то ходиш, по една си вас колгоин чилдрен на една мидан ежа на Волдеж, на който много кавен ли жуеше. Particularly, you don't know how to do it, but today's lifestyle, working style, irregular jogging, time, outside food, refined wheat flour, like a lot of outside food, spicy food, processed meals, all those things contribute to gastric disorders. One of the most common complaints is gas, acidity, reflux, kabajiyat, diarrhea, પેટમાં દુખાવો રહેવો, અપચો, ખાધા પછી પેટ ફૂલ થઈ જવું. આ બધાનો રૂટ કોઝ મોટાભાગના કેસીસમાં ઇરેગ્યુલર લાઇફસ્ટાઈલ અને ડાયટ હોય છે. આપણે એ પણ જોઈએ છીએ કે આજકાલના ઘણા બધા યુવાનોમાં ફિઝિકલ એક્ટિવિટીનો અભાવ છે. એ લોકો વર્ક અને સ્ટડીની સાથે ક્યાંક ને ક્યાંક ફિઝિકલ એક્ટિવિટી મિસિંગ છે.
2: સેમ વે જેને ગેસની તકલીફ વધારે હોય

0: વધારે પ્રોડ્યુસ થાય છે એને એવોઈડ કરવામાં આવે. મેડિકલ ટર્મમાં અમે એને હાઈ અને લો ફોડમેપ ડાયટ તરીકે ઓળખીએ છીએ. ફોડમેપ ડાયટ એટલે ફર્મેન્ટેબલ ઓલિગો ડાઈ મોનોસેકેરાઇડ્સ એન્ડ પોલિઓલ્સ, બેઝિકલી એવી ફૂડ પ્રોડક્ટ્સ કે જે પેટમાં ગયા પછી ગેસનું પ્રોડક્શન વધારે. તો એવી કઈ કઈ વસ્તુઓ છે કે જેમાં ફોડમેપ વધારે છે, જેમ કે ડુંગળી, લસણ, ફુલાવર, કોબી, મશરૂમ, ઘઉં, ચણાની દાળ, અડદની દાળ, રાજમા, સોયાબીન, દૂધ અને દૂધની બધી ડેરી પ્રોડક્ટ એક્સેપ્ટ દહીં અને છાસ, સફરજન, કેરી, તરબૂચ, કાજુ, પિસ્તા. આ હાઈ ફોડમેપ ડાયટ છે, આનાથી ગેસ થવાની સંભાવના વધારે હોય છે. જેની ગેસની તકલીફ હોય એ લોકોએ લો ફોડમેપ ડાયટનો યુઝ કરવો જોઈએ કે જેમાં આ બધી ફૂડ આઇટમ્સ ઓછી કરી અથવા તો પોસિબલ હોય તો એલિમિનેટ કરી એના બદલે એવી વસ્તુનો યુઝ કરવો જોઈએ કે જે ગેસ પ્રોડક્શન ઓછું કરે, જેમ કે ચોખા, ખીચડી, ભાત, ઓટ્સ, દૂધી, તુરઈ, ગાજર, બટાકા, શક્કરિયા, ટામેટા, કાકડી, પાલક, ફ્રૂટ, ડેરી પ્રોડક્ટ્સ. એવી ફૂડ આઇટમ પ્રિફર કરવી જોઈએ કે જે ગેસ ઓછું પ્રોડ્યુસ કરે. એની જોડે દહીં છાશ છે, લગભગ મોટા ભાગના ગ્રીન લીફ વેજીટેબલ્સ, હોલ ફ્રૂટ, કેળા, પપૈયા, સ્ટ્રોબેરી વગેરે.
1: ખોરાક સિવાય
0: બીજા ઘણા બધા પરિબળો છે જે આમાં ભાગ ભજવે છે,

0: એની રીતે પણ આ પ્રોબ્લેમ્સ વધી શકે છે.
1: ડોક્ટર વાસલ, હવે એકવાર યુવાનોની એસિડિટી થઈ ગઈ છે, એને ભણવાનો આ પ્રશ્ન રહેતો હોય છે કે હું કઈ પણ ખાઉં છું તો એસિડિટી થઈ જાય છે, હું બહુ ઓછું ખાઉં છું, ખાવાનું ધ્યાન રાખું છું, છતાં પણ મારો પ્રશ્ન થાય છે, એવો પણ ઘણા એવા સવાલ આવતા હોય છે. ત્યારે જો આપણે હવે ઘરગથ્થુ રીતે આપણે ઇલાજ કરી દેતા હોય છે, પરંતુ હવે આ કેટલું ખતરનાક થઈ શકે પાછલી ઉંમરમાં જો આને ઇગ્નોર કરવામાં આવે તો.
0: એમાં અમારી એડવાઇસ એ છે કે કોઈ પણ વ્યક્તિને જો આ ટાઈપની તકલીફ થતી હોય તો શરૂઆતમાં ઘરેલું ઇલાજ કરે, લાઇફલાઇન મોડિફિકેશન કરે, પરંતુ જો એનાથી બેનિફિટ ના થાય તો ટાઈમલી નિષ્ણાત ડોક્ટરને બતાવવું જોઈએ. એકવાર પૂરી હિસ્ટ્રી એક્ઝામિનેશન અને જરૂર પ્રમાણે ટેસ્ટ કરાયા પછી કોઈક બીજો ડિસઓર્ડર તો નથી એ રૂલ આઉટ કરવામાં આવે છે. ઘણીવાર સિમ્પલ લાગતી એસિડિટીની પાછળ પેટમાં ચાંદા જેવી મોટી તકલીફ પણ સંકળાયેલી હોઈ શકે. આ ટાઈપના ચાંદાની અંદર ઘણીવાર રક્તસ્ત્રાવ થવો, પેટમાં કાળું પડવું, રેરલી કોઈ વાર કેન્સર જેવી પણ તકલીફ સંકળાયેલી હોઈ શકે. એટલે જરૂરી એ છે કે ટાઈમલી ડોક્ટરની રાય લઈ અને એને ડાયગ્નોસ પ્રોપરલી કરવામાં આવે.
1: ડોક્ટર હર્ષદ, હવે યુવાનોને કઈ રીતે ખોરાકમાં કે લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરવો જોઈએ જેથી કરીને આવનારા સમયમાં કે આવનારા વર્ષોમાં તેમની હેલ્થ પર કોઈ અસર ના કરે અને એ પોતાનું જીવન છે એકદમ ખુશખુશાલ જીવી શકે?
0: યસ, આપણે શું ના કરવું એ તો જોયું. હવે એ કે આપણે સારા હેલ્થ માટે શું કરવું જોઈએ. આપણને બધાને ખબર છે કે દરેકની લાઇફસ્ટાઇલ ડિફરન્ટ છે, ફિઝિકલ એક્ટિવિટીનું લેવલ બધાનું અલગ હોય છે, તો ડાયટ તમારી લાઇફસ્ટાઇલને મેચ થતું હોવું જોઈએ. સપોઝ જેની સિડેન્ટરી લાઇફસ્ટાઇલ હોય તો એમાં બી એડવાઇસ કે ફિમેલ્સની ડેલી કેલરી ઇન્ટેક 1600 હોય અને મેલમાં 2000ની આસપાસ હોય. સપોઝ કોઈની મીડિયમ એક્ટિવિટી હોય તો ફિમેલ્સમાં 1800 કિલો કેલરી અને મેલ્સમાં 2200 કિલો કેલરી ડેલી ઇન્ટેક હોય. જેનું સ્ટ્રેનસ વર્ક કરતા હોય એવા ફિમેલ્સને ડેલી 2400 કિલો કેલરી અને જેન્ટ્સમાં 3000 કિલો કેલરી જેવું ઇન્ટેક લેવું જોઈએ. સાથે સાથે પ્રોપોર્શન પણ ઇમ્પોર્ટન્ટ છે. તમારા ડાયટમાં 40-50% જેટલું કાર્બોહાઈડ્રેટ, 25-30% તમારા ડાયટમાં 40-50% જેટલું કાર્બોહાઈડ્રેટ, 25-35% જેટલું પ્રોટીન અને સાથે 20-30% ફેટ હોવી જોઈએ. ફેટની અંદર પણ ગુડ ફેટ શુડ બી પ્રિફર્ડ કે જેની અંદર ટ્રાન્સ ફેટ ના હોય, ઓમેગા 3 ફેટી એસિડ સફિશિયન્ટ માત્રામાં હોય, કે જે તમને તમારા સીડ્સ જેમ કે અળસી છે, ચિયા સીડ્સ છે, નટ્સ છે જેમ કે અખરોટ, કઠોળ, શાકભાજી અને ફિશ માંથી મળી રહેતું હોય છે. એના સિવાય બને ત્યાં સુધી જેટલું બને એટલું ટ્રેડિશનલી કુક થયેલી વસ્તુઓ અને લેસ પ્રોસેસ ફૂડને પ્રિફર કરવું જોઈએ. તમે જો જોશો તો ભારતમાં દરેક રિજન પ્રમાણે ત્યાંની એક થાળી છે જે ત્યાંની લાઇફસ્ટાઇલ અને એન્વાયરમેન્ટને મેચ થાય છે. એવું કહી શકાય કે દેટ ઇઝ ધ ઓપ્ટિમમ એન્ડ બેસ્ટ ફૂડ ફોર ધેમ. એમાં થોડું ઘણું અત્યારની લાઇફસ્ટાઇલ પ્રમાણે તમે મોડિફિકેશન કરી શકો, બટ જસ્ટ મેક શ્યોર કે આપણે એક્સેસિવ પ્રોસેસ ફૂડને અવોઇડ કરીએ. એક્સેસિવ ઓઇલી, સ્પાઇસી, હેવી કેલરી આઇટમ્સને અવોઇડ કરવી જોઈએ. તમારા

0: લગવા ફેટ સોલ્યુબલ અને વોટર સોલ્યુબલ વિટામિન્સ મળી રહે. સાથે સાથે ફિઝિકલ એક્ટિવિટી, મોડરેટ ફિઝિકલ એક્ટિવિટી પણ જરૂરી છે. આજકાલની જે રીતની ઓફિસ વર્ક ટાઈપની લાઇફસ્ટાઇલ છે એમાં જોઈએ ફિઝિકલ વર્ક નથી મળી રહેતું, જેના લીધે કેલરી ઇન્ટેક તો થાય છે બટ કન્ઝ્યુમ નથી થતી. અને ઓવર ધ ટાઈમ ઓબેસિટી, શુગર, જેને કે ડાયાબિટીસ કહેવાય, બ્લડ પ્રેશર અને કાર્ડિયક પ્રોબ્લેમ્સ થતા હોય છે. તો જો એક સારી લાઇફસ્ટાઇલ અપનાવવામાં આવે તો લોંગ ટર્મ સારા સ્વાસ્થ્ય માટે સારા ડાયટની સાથે ફિઝિકલ એક્ટિવિટી, રિડક્શન ઓફ સ્ટ્રેસ, મેડિટેશન, યોગા અને પ્રાણાયામને જો ડેઇલી રૂટીનમાં અપનાવવામાં આવે તો ઘણા સારા રિઝલ્ટ મળે છે. હવે એનાથી આપણને ફાયદા શું થશે? આ લાઇફસ્ટાઇલ ફોલો કરવાથી તમારી મેટાબોલિક ડિસઓર્ડર્સ છે જેમ કે ડાયાબિટીસ, ઓબેસિટી, કાર્ડિયક ઇશ્યુઝ, એ બધાનો રિસ્ક થોડો ઘટી જાય છે. અને ઓબ્વિયસલી ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ બેનિફિટ તો મળે જ છે એ અલગ.
1: જી બિલકુલ. તો હવે યુવાનો, તમને આમાંથી ઘણા બધા પ્રોબ્લેમ્સ નું સોલ્યુશન મળ્યા હશે. તમે ખાઈ પણ શકો છો, કઈ પણ મર્જ પણ કરી શકો છો, અને સાથે સાથે હવે તમારે એ પણ મેચ્યોર કરવાનું છે કે તમે કઈ લાઇફસ્ટાઇલ અપનાવી શકો છો ને તમારું જે આવનારું જે જીવનમાં જે આવનારા વર્ષોમાં પણ તમે આવી જ રીતે હેલ્ધી લાઈફ જીવી શકો છો. તો આ હતો આપણો સંવાદ આજે પેટને લગતી સમસ્યાઓ પર. આ સંવાદ હતો આપણી સાથે ડોક્ટર હર્ષલ પટેલ, જાણીતા એવા ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ હતા. આપણી સાથે આપણે સંવાદ કર્યો અને સરસ વિષય પર વાત કરી. ડોક્ટર હર્ષલ, તો આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી અને યુવાનોને માહિતી આપી અને આપ અમારા સ્ટુડિયોમાં પધાર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.
0: મારો બસ એક જ સંદેશ છે કે યંગ એજ એ એન્જોય કરવાની એજ છે, યુ શુડ એન્જોય, બટ જો આ બધી વસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો યુ કેન રિમેન યંગ ફોર લોંગર ડ્યુરેશન. તમે વધારે એન્જોય કરી શકશો, વધારે ડ્યુરેશન સુધી એન્જોય કરી શકશો. સો આ થોટ સાથે થેન્ક્સ અ લોટ.

મિત્રો, આ હતો ડોક્ટર સાથેનો સંવાદ કે જ્યાં તમે પેટ અને કેસને સમર્થન લગતું કોન્વર્સેશન સાંભળ્યો. અને હવે આપણે વાત કરીશું તો આજે 25 મે છે, એટલે કે બંગાળના જાણીતા ક્રાંતિકારીનો જન્મ જયંતિ છે. રાસ બિહારી બોઝ કે જેનો જન્મ થયો હતો 25 મે 1886, એટલે ભારતીય ક્રાંતિકારી જેમણે બ્રિટિશ રાજ સામે ભારતની સ્વતંત્રતા માટે ગદર અને આઝાદ હિંદ ફોજનું આયોજન કર્યું. તેમણે ભારતમાં ઘણી ક્રાંતિકારી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી, પરંતુ વિદેશમાં રહીને ભારતની સ્વતંત્રતાના પ્રાપ્તિમાં જીવનભર રોકાયા રહ્યા. અને પછી જપાન જઈને ભારતીય સ્વતંત્રતા લીગ અને આઝાદ હિંદ ફોજની સ્થાપના કરવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી. તેમણે હિન્દુ મહાસભાની જાપાની શાખાની સ્થાપના કરી અને તેના પ્રમુખ બન્યા. તેમના જીવનકાળ દરમિયાન તેમણે દેશને આઝાદ કરાવવાના તેમના પ્રયાસો, સ્વતંત્રતાના સંગ્રામમાં તેમનું યોગદાન ઘણું મોટું છે. તો આજે આ દિવસ રાસ બિહારી બોઝને આપણે અર્પણ કરીએ છીએ. આજે તેમની જન્મ જયંતિ છે અને ભારતની ધરતીએ અનેક ક્રાંતિકારીઓને જન્મ આપ્યો છે, આપણે તેમને ભૂલી નથી શકતા. તો આજે રાસ બિહારી બોઝની અનેક વંદન, તેમના ચરણોમાં નમન અને ભારતની ભૂમિ સદૈવ ક્રાંતિકારીઓને યાદ રાખીએ છીએ અને આપણે તેમના ઋણી છીએ.

आप सांभी रहा था बिन फिल्मी की तो प्रसारण आकाशवाणी ना अमदावाद वडोदरा केन्द्र थी करवामां आव्युं। સાંજના 7:10 થવા આવી છે। હવે થોડી જ વારમાં આપ સાંભળશો ગુજરાતીમાં પ્રાદેશિક સમાચાર।

સાંભળી છે. સાંભળ, ખાતાની તૂટેલી અથવા જૂની નોટને બેંક બ્રાન્ચમાં એક્સચેન્જ કરી શકાય છે. વાહ!

0: भी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારેકોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।
2: અરે હમણાં ફક્ત 2000 કેશ છે।
3: અરે પપ્પા, બુલેટ ટ્રેન ના જમાનામાં બહુ ગાડી ચલાવો છો, ડિજિટલ પેમેન્ટ ચલાવો?
2: હા નહીં,
3: હા સીધું યુપીઆઈ થી પેમેન્ટ કરો, સરળ છે।
2: અરે વાહ, મને પણ શીખવાડ।

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ગુજરાતના 5 સહિત 66 મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત કર્યા. રાજ્યના નાગરિકોને હવે વોટ્સએપ પરથી જ ઓનલાઇન સેવાઓ મળશે. ઇબોલાના કેસને પગલે રાજ્ય સરકાર સતર્ક. હોસ્પિટલમાં અલાયદી વ્યવસ્થા ઉભી કરાઈ. પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 2.61 રૂપિયા જ્યારે ડીઝલના ભાવમાં 2.71 રૂપિયાનો વધારો. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની આગાહી. અને વિશ્વ ટેબલ ટેનિસ ડબલ્યુટીટી કન્ટેન્ડર લાગોસ 2026માં માનુષ શાહે મેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં ખિતાબ જીત્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ગુજરાતના 5 સહિત 66 મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત કર્યા. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા આ સમારોહમાં 2 પદ્મવિભૂષણ, 6 પદ્મભૂષણ અને 58 પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયા. ગુજરાતના મહાનુભાવોમાં સાહિત્ય અને શિક્ષણમાં રતિલાલ ભોરીસાગર, કળાક્ષેત્રે ઢોલકવાદક અમીર હાજી કાસમ, રંગમંચ કલાકાર અરવિંદ વૈદ્ય, માણ અખ્યાન અગ્રણી કલાકાર ધાર્મિકલાલ પંડ્યા તેમજ સમાજસેવામાં નિલેશ માંડેવાલાને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયા. રાજ્યના નાગરિકોને હવે વોટ્સએપ પરથી જ ઓનલાઇન સેવાઓ મળશે.

0: આજે ગાંધીનગરમાં રાજ્ય સરકાર અને મેટા વચ્ચે વોટ્સએપ આધારિત નાગરિક સેવા પૂરી પાડવા અંગે મહત્વના સમજૂતી કરાર એમઓયુ થયા છે. આ કરારના પરિણામે ગ્રામીણ અને શહેરી નાગરિકોને ફરિયાદ નિવારણ સહિત આવક જાતિ અને ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર, રેશનકાર્ડ, મહેસૂલ રેકર્ડ, સત્તાવાર સોગંદનામા જેવી 20 જેટલી સરકારી સેવાઓ એક જ વોટ્સએપ નંબર થકી ઘર બેઠા મળતી થશે, જેનાથી અલગ અલગ વેબ પોર્ટલ પર કે કચેરીમાં રૂબરૂ જઈને કતારમાં ઉભા રહેવાથી પણ મુક્તિ મળશે. આફ્રિકામાં મળી આવેલા ઇબોલાના કેસને પગલે રાજ્ય સરકાર સતર્ક થઈ છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશીરીએ જણાવ્યું, રાજ્યમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું, ઇબોલા વાયરસના શંકાસ્પદ દર્દી માટે અમદાવાદ સિવિલ ખાતે 32, સુરત સિવિલમાં 10 પથારી તેમજ શંકાસ્પદ મુસાફર માટે એસવીપી હોસ્પિટલ અમદાવાદ ખાતે 60 પથારીની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિકોએ સહેજ પણ ગભરાવાની જરૂર ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
1: ભારત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા જે ગાઈડલાઈન્સ ગુજરાત સરકારને આપી છે એનું ચુસ્તપણે પાલન કરવા માટેની આખી ટીમનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર તમામ પેસેન્જર ત્યાંથી આવે છે એનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. આખા ભારતની અંદર એક પણ ઇબોલા વાયરસનો કેસ મળવામાં આવ્યો નથી, એટલે ગભરાવાની એક પણ તકો જરૂર નથી.
0: પેટ્રોલના ભાવમાં આજે પ્રતિ લીટર 2 રૂપિયા 61 પૈસા, જ્યારે ડીઝલના ભાવમાં 2 રૂપિયા 71 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. 2 અઠવાડિયામાં આ ચોથો વધારો છે. આ વધારા સાથે દિલ્હીમાં પેટ્રોલ હવે 102 રૂપિયા 12 પૈસા પ્રતિ લીટર થશે, જ્યારે ડીઝલ હવે 95 રૂપિયા 20 પૈસા પ્રતિ લીટર થશે. રાજ્યમાં શિક્ષકોની 3,966 જગ્યા પર આગામી 1-10 જૂન સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જિલ્લા અને નગર શિક્ષણ સમિતિની સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયક, વિશેષ શિક્ષક અને મુખ્ય શિક્ષકની જગ્યા પર ભરતી કરાશે. આ માટે ઉમેદવારની પસંદગી, શૈક્ષણિક લાયકાત, શિક્ષક પાત્રતા, પરીક્ષાના ગુણ અને સરકારના પ્રવર્તમાન ભરતી નિયમના આધારે જ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ભરતીમાં ખાસ દિવ્યાંગ ઉમેદવાર માટે વિશેષ એજ્યુકેટર અને મુખ્ય શિક્ષકની અલગથી જગ્યા અનામત રાખવામાં આવી છે. કચ્છના સરહદી અને દરિયાકાંઠાના વિસ્તારમાં ફરી એકવાર શંકાસ્પદ ડ્રોનના અવશેષ મળી આવ્યા છે. અબડાસા તાલુકાના દરિયાકાંઠા નજીક આવેલા ખિદ્રત ટાપુ પર ડ્રોનની એક પાંખ મળી આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પોલીસ અને ગુપ્તચર એજન્સીઓએ સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ શરૂ કરી છે. સુરતમાંથી 1,50,000 મૂલ્યની બનાવટી ચલણી નોટ કબજે કરવામાં આવી છે. સચિન પલસાણા ટી પોઈન્ટ પાસે બકરા મંડી વેપારીને 50,000 બનાવટી નોટ આપી જનાર લીંબાયતની ટોળકીના 4 શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે 4 આરોપીના ઘરે તપાસ કરતા 1,50,000 મૂલ્યની બનાવટી નોટ મળી આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAV ને ફોલો કરી શકશો. વડોદરામાં જનભાગીદારી અભિયાન સૌથી દૂર સૌથી પહેલા અંતર્ગત અંતરિયાળ ગામોમાં જનસંપર્ક અને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 39 શિબિરમાં 1,800 જેટલા આદિજાતિ લાભાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં 377 નાગરિકોને આધાર સંબંધિત સેવા, 309 આયુષ્યમાન ભારત કાર્ડ, 202 પીએમ કિસાન સન્માન નિધિ યોજના, 53 પરિવારને ઉજ્જવલા યોજનાનો લાભ, 150 રેશન કાર્ડ સેવા ઉપરાંત 30 પેન્શન યોજનાના ફોર્મની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ સાથે જ કેમ્પમાં નિઃશુલ્ક તબીબી સહાય અને દવા પણ પૂરી પાડવામાં આવી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે, ત્યારે ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે રાજેશ પટેલી અને ઉપપ્રમુખ તરીકે ભરત ચૌધરીએ પદભાર સંભાળ્યો. પદગ્રહણ કર્યા બાદ નવનિયુક્ત પ્રમુખે આ મુજબ પ્રતિક્રિયા આપી હતી. મહીસાગરમાં કલ્પનાબા ભુવાર પ્રમુખ અને હંસરાજ વસાવા ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા. જામનગરમાં પ્રમુખ તરીકે રંજનબેન જીવાણી અને ઉપપ્રમુખ તરીકે પરેશ હિરકરાની નિમણૂક કરવામાં આવી. પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ભાવિક પટેલ, ઉપપ્રમુખ રહ્યાબેન આયર, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે પ્રભાબેન હુણ, ઉપપ્રમુખ તરીકે મહાવીરસિંહ જાડેજા, જ્યારે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે હેતલબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે શૈલેષ પટેલની વરણી કરાઈ. દરમિયાન બોટાદ જિલ્લાની બરવાળા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જામસંગ પરમાર, બોટાદમાં કિશોર મેર, રાણપુરમાં રસીલાબેન બાવળિયા તેમજ ગઢડામાં રૂપલબેન વધિયાને નિયુક્ત કરાયા. ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ માટે હિમાક્ષીબેન પટેલનું નામ જાહેર કરાયું, જ્યારે મોરબી તાલુકા પંચાયતમાં તુલસીબેન મરવાણીયાએ ચાર્જ સંભાળ્યો. વડોદરા ખાતે યોજાયેલ

0: મધ્ય ગુજરાત માટેની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં ભૌગોલિક સંકેત જીઆઈટેગ ઉત્પાદનોને પ્રદર્શિત કરાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર અમદાવાદ સેવાગરી બ્લોક પ્રિન્ટ, માતાની પછેડી, પિઠોરા ચિત્રકળા, પેથાપુર પ્રિન્ટીંગ બ્લોક્સ, ખંભાતના અકીપ અને સંખેડા ફર્નિચર જેવા જીઆઈટેગ ધરાવતા ઉત્પાદનોનો આમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત દાહોદમાં બીડવર્ક એટલે કે માળખાનું કામ અને ખંભાતની પતંગ જેવા ઉત્પાદનો જે હાલમાં જીઆઈ નોંધણી પ્રક્રિયામાં છે તે પણ વીજીઆરસી મધ્ય ગુજરાતમાં પ્રદર્શિત થવાની સંભાવના છે. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની આગાહી છે, જોકે ત્યારબાદ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. આ સમયગાળામાં હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળો પવન ફૂંકાવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું.
1: 25 સમગ્ર આકાશ મથક અધિકતમ તાપમાનમાં કોઈ બદલાવ નહીં રહેગા. ઉસમે આગે ધીરે ધીરે તાપમાન ઘટશે, 3 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર ડાઉન હોને કા સંભાવના રહેગા. અમારા જો સૌરાષ્ટ્ર કચ્છ કઠિન ક્ષેત્ર હૈ, ઇસમે ગરમ ઓર ઉમસ ભરી પવન કે કારણ અસહ્ય સ્થિતિ બની રહેને કી પૂર્વાનુમાન દિયા ગયા હૈ. કોસ્ટલ ક્ષેત્ર માં અભી જો પવન કા સ્પીડ હૈ 25 થી 20 નોટ રહેગી.
0: જૂનાગઢમાં આજે કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે પ્રાચીન વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો, જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી 40 થી વધુ આગાહીકારો હાજર રહ્યા. તેઓએ પ્રાચીન પદ્ધતિથી વરસાદનું અનુમાન લગાવ્યું હતું, જેમાં ખાસ કરીને બદલી વાક્ય, પશુ પક્ષીની ચેષ્ટા, અખાત્રીજના પવનની દિશા, હોળીની જાળની દિશા અને નક્ષત્રની ગોઠવણી પરથી આગાહીકારોએ આ વર્ષે પણ સારો વરસાદ રહેશે અને ખેડૂતો માટે સમયસર વાવણી લાયક વરસાદ વરસશે તેવી આગાહી વ્યક્ત કરી હતી. વિશ્વ ટેબલ ટેનિસ WTT કન્ટેન્ડર 2026માં ગુજરાતના માનુષ શાહે મેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સ ખિતાબ જીત્યા છે. નાઇજીરિયાના લાગોસમાં રમાયેલી આ સ્પર્ધામાં તેને 2 ખિતાબ જીતવા સાથે મેન્સ સિંગલ્સ ઇવેન્ટમાં સેમીફાઇનલમાં પણ પ્રવેશ કર્યો. દિયા ચિતાલી સાથે મળી તેણે ફ્રાન્સના લિયો ડી નોટ રેસ્ટને અને કેમિલી લુબ્સને 3-0 હરાવી ટ્રોફી જીતી લીધી. મિક્સ ડબલ્સની સેમીફાઇનલમાં તેમણે કેનેડાની એડવર્ડ લી અને મો ઝાંગની જોડીને 3-0 હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો. સાબરકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા ઘરઆંગણે કેન્સર સ્ક્રીનીંગ અભિયાન અંતર્ગત છેલ્લા 6 મહિનામાં અંદાજીત 3,500થી વધુ નાગરિકની તપાસ કરી 136 જેટલા શંકાસ્પદ કેસ શોધી કાઢવામાં આવ્યા છે. જિલ્લાના 80 જેટલા અંતરિયાળ ગામમાં કેમ્પનું આયોજન કરી આધુનિક તબીબી સંસાધનો સાથે નાગરિકોની નિઃશુલ્ક તપાસ કરાઈ હતી. તાપીમાં ઉચ્છલ તાલુકામાં વટપાડા નેસુ ખાતે અંદાજીત 88 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આદિજાતિ વિભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળા અને સરકારી કુમાર કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે ઉપસ્થિત આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે શિક્ષણ અંગે વાલીઓએ વિદ્યાર્થીઓને દરકાર લેવી જોઈએ તેવો અનુરોધ કર્યો હતો.

પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 2.61 રૂપિયા જ્યારે ડીઝલના ભાવમાં 2.71 રૂપિયાનો વધારો. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની આગાહી. અને વિશ્વ ટેબલ ટેનિસ WTT કન્ટેન્ડર લાગુ. 2026માં માનુષ શાહે મેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં ખિતાબ જીત્યા. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણીના 90 વર્ષની પ્રસાણી યાત્રાની ઉજવણીના ભાગરૂપે પ્રસ્તુત છે પ્રાકૃતિક કૃષિની હિમાયત કરતું રેડિયો પ્રાકૃતિક ખેતી આજની માંગ ભારત

0: जी पंचायत वन उत्पाद लेवा रासायनिक खातर कीटनाशक दवाओं संकर बीज में अतिशय उपयोग थे। पर्यावरण और मानव सृष्टि पर तेना नकारात्मक असर पड़े रही है। आ बधी नकारात्मक असरो थी मुक्ति माटे फक्त ने फक्त प्राकृतिक खेती ज एक विकल्प है। तो ये संभाले प्राकृतिक खेती करता साथे बीजा खेडूतो ने तालीम पण आपे खेडूतो ने।
1: મારું નામ હરિકૃષ્ણ તનુભાઈ પટેલ, હું કરજણ તાલુકા અંધારી ગામમાં રહેવાસી વડોદરા જિલ્લો, હું 2018 માંથી પ્રાકૃતિક ખેતી કરું છું અને મને 2018 માં જયારે ડાયાબિટીસની દવા હાઈબ્લડ ડોક્ટરે આપી હતી તો લીવરનો પ્રોબ્લેમ આવેલો અને એની મેં 18-20% લીવર વર્કિંગ હતું અને લીવર મારું 2 વર્ષમાં ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની તૈયારી હતી। ત્યાર પછી અમારી વાઇફે મને પ્રાકૃતિક ઉપર લઈ ગયા અને પ્રાકૃતિક ઉપર લઈ ગયા પછી રિઝલ્ટ મળ્યું। આજે 2026 થઈ તમે 2018 માંથી પ્રાકૃતિક ખેતી કરતા થયા, જે આજુબાજુના ઝાડના જ્યુસ પીધા પાણાના, અમે પ્રાકૃતિક ખેતીનો ફળ આવ્યો અને પ્રાકૃતિક ખેતી 2018 માંથી અમે કરીએ છીએ અને એની મેં અમે દેશી શાકભાજી રીંગણ મરચા ટામેટા મગ અરદ મિલેટ આઈટમો પછી પંચસ્તરીય બાગ બનાવ્યા છે એમાં ફાલસા સેતુર આંબા અને બધી કલામાં ગાળેલી છે અને અમે આજુબાજુ ગામડામાં અને બધે અમે બધાને શીખવાડીએ છીએ। અત્યારે આપણું ત્યાં ઠંડારી ટ્રેનિંગ સેન્ટર છે, ટ્રેનિંગ પણ આટલી તસ્વીર છે, ખાલી અમે આવવાનું જવાનું રહેશે, જમવાનું બમવાનું બધી વ્યવસ્થા અહિયાંથી અમે કરીએ।
2: અત્યારે ઘનશ્યામભાઈ બહેરભાઈ ગામ બસ્તારા તાલુકો જિલ્લો વડોદરા, શાકભાજી ચીકુ આધારિત ખેતી કરી કરીએ છીએ, ગાય આધારિત ખેતી કરીએ, અમે ગાયનો પ્રસાદ ગાયનું શાક દૂધ છાસ એનો ઉપયોગ કરી આ ખેતી કરીએ છીએ। પ્રાકૃતિકમાં માલ ઘરે બગડતો નથી અને ભાવ સારો મળે છે। આપણા બાળકોને અને ભવિષ્યમાં જે હોય એ રોગ મુક્ત અને જંતુનાશક દવાઓ અને કંટાળો અને ભય મુક્ત ખાવાનું મળે સારું અને તંદુરસ્તી આપી જવાય છે। ખરેખર ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવી જ જોઈએ અને આપણે જે બીજા ઘણા લોકો એમાં ફાયદો થાય છે, જે આપણા દેશનો અને આપણું પોતાનું પણ ઉદ્ધાર કરી શકીએ ખેતી પર બને 100%। ગાયનો પ્રસાર બને, ખાંડને જીવાની ઉપર ઘનશ્યામી બને, હવે એનો ઉપયોગ કરીએ એની જમીનનું પ્રભુતા વધે છે, જમીનના પોષક તત્વની સંખ્યા વધે છે, ખેતીની સંખ્યા વધે છે અને આપણે ઘણો ફાયદો થાય છે। કોઈ રાસાયણિક ખાતર કે દવાની જરૂર પડતી નથી, કોઈ પણ ઓછા આવે છે। પરમાર સુરેશભાઈ રામજીભાઈ મારું નામ છે, આકાશાપુરા મારું પોતાનું ગામ છે, તાલુકો વાગોડા જિલ્લો વડોદરા નો હું ખેડૂત છું અને હું 2018

बताना खाऊ से मतलब जो है

Happening.

0: কোচিং
1: রাসায়নিক খেতে ইয়ান ভুকা জানানো হয় বলছে তুমি জমিন পর্যায়ে অন্যান্য জীবন পায় তুমি বিপরীত অসর পাইছে যেটা প্রাকৃতিক খেতে ইয়ান বাজারে খুব যে ফায়দা করেছে তুমি পর্যাবরণে বাঁচাও পাইছে আর বিষয়ে গুজরাট ন্যাচারাল ফার্মিং সায়েন্স ইউনিভার্সিটি হাল ইয়ান সংশোধক নিয়ামক ডক্টর গোপাল ভদ্রায়
0: ને સાંભળીએ প্রাকৃতিক কৃষি ও খেতে এই পদ্ধতি છે যেটা প্রাকৃতিক সম্পদের উপযোগ করে জমিনের স্বাভাবিক শক্তি জারি রাখা হয় আছে અને ખેતી ખર્ચમાં ઘટાડો કરવામાં આવે છે જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવોને સક્રિય બનાવવામાં આવે છે જેના કારણે જમીનની ફળદ્રુપતા પાણી ધારણ કરવાની ક્ષમતા અને પાક રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે પ્રાકૃતિક કૃષિમાં બહારથી ખરીદવામાં આવતા ખાતર અને દવાઓનો ખર્ચ નહિવત છે અને એક થી બે વર્ષ દરમિયાન આપણે સીધું જ જમીનની ફળદ્રુપતા ઘણી બધી વધારી શકીએ છીએ અને જમીનમાં રહેલો કાર્બન પણ ઘણો બધો ઘટાડી શકીએ છીએ લાંબા ગાળે જમીન માટે સ્વસ્થ અને સજીવ બનતા ઉત્પાદનની સ્થિરતા જળવાય છે અને પાકની ગુણવત્તામાં પણ સુધારો થાય છે કુદરતી રીતે ઉત્પાદિત અનાજ શાકભાજી અને ફળોને બજારમાં વધુ માંગ વધતી જાય છે તેમજ ખેડૂતોને ભાવ પણ સારો મળવા માંડ્યો છે આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ પર્યાવરણને અનુકૂળ છે જે જમીન પાણી અને માનવ સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે તથા ખેડૂતોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવે છે તેથી પ્રાકૃતિક કૃષિ માત્ર ઓછા ખર્ચની ખેતી નહીં પરંતુ ખેડૂતો માટે લાંબા ગાળાની સમૃદ્ધિ સ્થિર આવક અને ટકાઉ વિકાસનો એક મજબૂત આધાર
1: રાસાયણિક ખેતીથી ઉત્પન્ન થયેલ ખોરાકમાં ઝેરી અંશ રહેલા હોય છે જે માનવ આરોગ્ય માટે લાંબા ગાળે હાનિકારક છે જે પ્રાકૃતિક કૃષિથી ઉત્પન્ન ખોરાક ઝેર રહિત અને પોષક તત્વોથી ભરપૂર હોય છે આ વિશે વધુ જાણીએ નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર ડોક્ટર રઘુનંદન બીએલપી સાથે

खर्च

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયા વાંચે છે મુખ્ય સમાચાર. ગુજરાતના 5 સહિત દેશના 66 પ્રતિષ્ઠિત મહાનુભાવોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા. દેશમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની કેન્દ્ર સરકારની ખાતરી. મહારાષ્ટ્રમાં એક વાહન 2000 ફીટ ઊંડી ખીણમાં પડતા 8 લોકોના મોત. ઈરાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકા સાથે ચાલી રહેલો સંવાદ વર્તમાન સંઘર્ષને સમાપ્ત કરવા પર કેન્દ્રિત. અને જાપાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય અલ્ટ્રા રનર્સ એસોસિએશન IAU એશિયા અને ઓશિનિયા ચેમ્પિયનશીપમાં ભારતે ઇતિહાસ રચ્યો. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં વર્ષ 2026 માટે 66 જેટલા પ્રતિષ્ઠિત મહાનુભાવોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા. રાષ્ટ્રપતિના હસ્તે 2 પદ્મ વિભૂષણ, 6 પદ્મભૂષણ અને 58 પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયા હતા. પ્રખ્યાત ફિલ્મ અભિનેતા સ્વર્ગીય ધર્મેન્દ્રસિંહ દેઓલને કલાક્ષેત્રમાં તેમના યોગદાન બદલ મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા. અભિનેતાના ધર્મપત્ની અને સાંસદ હેમા માલિનીએ આ પુરસ્કાર સ્વીકાર્યો હતો. આ ઉપરાંત ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સુકાની હરમનપ્રીત કૌરને પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા. જ્યારે ગુજરાતના લોક કલાકાર ધાર્મિક લાલ પંડ્યા, સમાજસેવક નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલા, લોક સંગીતકાર મીર હાજી કાસમ, સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં યોગદાન આપનારા રતિલાલ બોરીસાગર, કળા અને થિયેટર ક્ષેત્રમાં યોગદાન બદલ અરવિંદ વૈદ્યને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. સરકાર દેશમાં પેટ્રોલિયમ ચીજવસ્તુઓનો પુરવઠો સુનિશ્ચિત કરવા શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. પશ્ચિમ એશિયા સંદર્ભ પર નવી દિલ્હીમાં યોજાયેલી આંતર મંત્રાલય પત્રકાર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું કે દેશમાં એલપીજીનું ઉત્પાદન વધીને 50,000 ટન પ્રતિ દિવસ કરી દેવાયું છે.
1: रिफाइनरी प्रोडक्शन एलपीजी का इंक्रीज किया गया है. इट इज टचिंग अराउंड 50,000 टन पर डे नाउ. एलपीजी घरेलू कुकिंग गैस की सप्लाई के लिए लगभग पिछले 4 दिनों में 1.72 करोड़ सिलेंडर्स की डिलीवरी की गई है और 95% जो डिलीवरी हुई है वो डिलीवरी ऑथेंटिकेशन कोड के साथ की गई है. 5 किलो के सिलेंडर पिछले 4 दिनों में लगभग 1,96,000 सेल हुए हैं.
0: જ્યારે ખાતર વિભાગના અધિકારી અપર્ણા શર્માએ દેશમાં ખાતરનો ભંડાર સંતોષકારક ઉપલબ્ધ હોવાનું જણાવતા કહ્યું કે 3 કરોડ 90 લાખ મેટ્રિક ટનથી વધુના વાર્ષિક અંદાજની સરખામણીએ

0: સર્જાઈ હોવાનું જણાવ્યું છે. વાહનમાં સવાર લોકો દાપોલીથી સતારા જઈ રહ્યા હતા. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો પોતાના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800 1178 00 પર તેમજ માય જીઓવી ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. આ ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા એટલે કે SMSમાં મળેલી લીંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આગામી 29 તારીખ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે ઇંધણ, ખાતર અને વિદેશી મુદ્રા પર વિશેષ ધ્યાન આપવા આહવાન કર્યું. મુંબઈમાં લઘુ ઉદ્યોગ વિકાસ બેંકની 37મી વર્ષગાંઠના કાર્યક્રમને સંબોધતા સુશ્રી સીતારમણે કહ્યું, વૈશ્વિક પડકાર વચ્ચે ઘરેલુ વિકાસને સુરક્ષિત કરવા ભારતની નીતિગત પ્રતિક્રિયાને સાવધાનીથી સંતુલિત કરવામાં આવી છે.
1: अंतर्राष्ट्रीय बाजार में कच्चे तेल की कीमतें लगातार ऊंचे स्तर पर बनी हुई है. इसके साथ ही उर्वरकों की कीमतों में अप्रत्याशित वृद्धि और सोने के बढ़ते दाम भी बाहरी आर्थिक मोर्चे पर नई चुनौतियां पैदा कर रहे हैं. इन तीनों क्षेत्रों ईंधन, उर्वरक और सोना के लिए भुगतान विदेशी मुद्रा में करना पड़ता है. इसलिए हमें इन तीन महत्वपूर्ण पहलुओं यानी 3F फ्यूल, फर्टिलाइजर और फॉरेन एक्सचेंज के व्यापक आर्थिक संदर्भ को अच्छी तरह समझना होगा.
2: फ्यूल,
0: ફર્ટિલાઇઝર એન્ડ ફોરેન એક્સચેન્જ. આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/go અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. ઇરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાકાઈએ કહ્યું કે અમેરિકા સાથે ચાલી રહેલો સંવાદ વર્તમાન સંઘર્ષને સમાપ્ત કરવા પર કેન્દ્રિત છે અને પરમાણુ મુદ્દે અત્યાર સુધી કોઈ ચર્ચા નથી થઈ. ઇરાને જણાવ્યું કે તે હોર્મુઝ સમુદ્ર ધુનીમાંથી પસાર થતા જહાજો પર કોઈ વેરો લગાવવાનો પ્રયાસ નથી કરી રહ્યું, પરંતુ જહાજોને સલામત રીતે પસાર થવા એક વ્યવસ્થા બનાવવા માટે ઓમાન સાથે મળીને કામ કરી રહ્યું છે. દરમિયાન ઇરાનના નૌકાદળે તેલ ટેન્કર સહિત 32 જહાજનો કાફલો સફળતાપૂર્વક સમુદ્રધુનીમાંથી પસાર થયો હોવાની જાહેરાત કરી. તે પહેલા અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ કહ્યું હતું કે ઇરાન અને અમેરિકા વચ્ચે શાંતિ કરાર પર વાતચીત ચાલી રહી છે. તેમણે કહ્યું, પશ્ચિમ એશિયા સંઘર્ષને સમાપ્ત કરવા ચાલી રહેલા પ્રયાસને વૈશ્વિક સમર્થન મળ્યું છે, પરંતુ શાંતિનો માર્ગ સરળ નથી. શ્રી રૂબિયો હાલ ભારતના પ્રવાસે છે અને નવી દિલ્હીમાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકમાં તેઓ ભાગ લેશે. યુગાન્ડામાં ઇબોલાના વધુ 2 નવા કેસ નોંધાયાના અહેવાલ છે. આરોગ્ય અધિકારીઓએ આ અંગેની માહિતી આપતા જણાવ્યું કે આ કેસ બાદ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 7 થઈ ગઈ છે. આ તમામ કેસ પડોશી દેશ કાંગોમાં ફેલાયેલા ઇબોલા સાથે જોડાયેલા છે. કાંગોના અધિકારીઓએ જણાવ્યું કે દેશના પૂર્વ ભાગમાં ચાલી રહેલા આ પ્રકોપમાં ઇબોલાના શંકાસ્પદ કેસની સંખ્યા હવે 900થી વધુ થઈ છે. કાંગોમાં સંદેશાવ્યવહાર મંત્રાલયે રવિવારે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે 904 શંકાસ્પદ કેસ નોંધાયા અને 119 શંકાસ્પદ મોત થયા છે. આ પહેલા અધિકારીઓએ ઇબોલાના 700થી વધુ શંકાસ્પદ કેસ અને 170થી વધુ શંકાસ્પદ મોતની જાહેરાત કરી હતી. ભારતે જાપાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય અલ્ટ્રા રનર્સ એસોસિએશન IAU એશિયા અને ઓશિનિયા ચેમ્પિયનશીપમાં ઇતિહાસ રચ્યો છે. ભારતે ગોલ્ડ 5 ચંદ્રક જીત્યા અને પુરૂષોની શ્રેણીમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું. અમરસિંહ દેવેનભાઈએ 24 કલાકમાં 282.881 કિલોમીટરનું અંતર કાપીને સુવર્ણ અને ગિનો એન્ટોનીએસ 272.894 કિલોમીટરનું અંતર કાપીને રજત ચંદ્રક જીત્યો હતો, જ્યારે કાંસ્ય ચંદ્રક પણ ભારતને જ મળ્યો છે. તો મહિલાઓની શ્રેણીમાં ભારતીય ટીમે કુલ 667.722 કિલોમીટરનું અંતર કાપીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો, જ્યારે તેન્ઝિંગ ડોલમાં ટોચના ભારતીય ખેલાડી રહ્યા અને વ્યક્તિગત રીતે 4થા સ્થાને રહ્યા હતા. જાપાનના હિરોસાકી શહેરમાં યોજાયેલી આ સ્પર્ધામાં 9 દેશના 81 ખેલાડીઓએ ભાગ લીધો હતો. કેન્દ્ર શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તમામ રાજ્યોને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને આગામી 21 જૂને યોજાનારી નીટ UG 2026 પુનઃપરીક્ષાનું સલામત, સુરક્ષિત અને સફળ સંચાલન કરવા અનુરોધ

કર્યો છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ જમ્મુ કાશ્મીરમાં પ્રતિબંધિત જમાત એ ઇસ્લામી સંગઠન સાથે જોડાયેલા આતંકવાદી ભંડોળના કેસ મામલે ત્રણ સ્થળોએ શોધખોળ હાથ ધરી. કાશ્મીરના શ્રીનગર અને શોપિયા જિલ્લામાં શોધખોળ દરમિયાન અનેક ગુનાહિત નાણાકીય દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો મળી આવ્યા. એનઆઈએની તપાસ મુજબ આ પ્રતિબંધિત સંગઠન ખીણ અને દેશના અન્ય ભાગોમાં આતંકવાદી ભંડોળ એકત્ર કરવા અને આતંકવાદને પ્રોત્સાહન આપવામાં સક્રિય રીતે સામેલ હતું. સંગઠને આરોગ્ય અને શિક્ષણ જેવી દાન અને કલ્યાણકારી પ્રવૃત્તિઓના નામે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભંડોળ એકત્રિત કર્યું હતું. ગુજરાતના 5 સહિત દેશના 66 પ્રતિષ્ઠિત મહાનુભાવોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા. દેશમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનો કેન્દ્ર સરકારની ખાતરી. મહારાષ્ટ્રમાં એક વાહન 1500 ફીટ ઊંડી ખીણમાં પડતા 8 લોકોના મોત. ઇરાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકા સાથે ચાલી રહેલો સંવાદ વર્તમાન સંઘર્ષને સમાપ્ત કરવા પર કેન્દ્રિત. જાપાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય અલ્ટ્રા રનર્સ એસોસિએશન IAU એશિયા અને ઓશિનિયા ચેમ્પિયનશીપમાં ભારતે ઇતિહાસ રચ્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

Thank you.

0: द्वारा सम्मान्य डीएम श्री पांडे साहब, डीआरएम श्री आदरणीय वेद प्रकाश जी, सम्मान्य सौ धारासभ्य श्री केशुभाई पटेल, आदरणीय प्रद्युमनसिंह जी जाडेजा, अमरा प्रमुख देवजी भाई, कलेक्टर श्री एसपी श्री और मोटी संख्या में सौ संस्था आगे प्रवासियों की उपस्थिति में आ ट्रेन जयरे शुरू कर समय में गुजरात राजस्थान हरियाणा और दिल्ली आ बदाज प्रांत अंदर आवन जावन करना बदा प्रवासी हो विद्यार्थी हो कला कारीगरों हो डिफेन्स जवान एम परिवार हो अन्य औद्योगिक क्षेत्र जे पण प्रवासी प्रवास करते एमने खूबज मोटो फायदो आ सेवा आवनार समय में मळवानो छे। अपना देश यशस्वी वडाप्रधान श्री नरेन्द्र मोदी साहेब नो हृदय थी आभार मानु छू के कच्छने घणु आप्युं छे पण साथे साथे रेल मंत्रालय माध्यम थी चार चार आधुनिक रेलवे स्टेशनों निर्माण थई रही छे, अन्य प्रांतों ने जोड़ती पण ट्रेनों आपणने मळी छे। त्यारे हूँ देश वडाप्रधान श्री नरेन्द्र मोदी साहेब और रेल मंत्री श्री आदरणीय श्री अश्विनी जी आभार मानु छू।
1: તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે, આ અંગેનો અહેવાલ આપે છે પરેશ મારુ।
2: કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંપન્ન થયા બાદ ભારે ઉત્સુકતા અને અટકળોનો અંત આવ્યો છે, જેમાં કચ્છ જિલ્લા પંચાયત સહિત નવ તાલુકા પંચાયતોમાં આગામી 2.5 વર્ષ માટેના નવા સુકાનીઓ અને અન્ય પદાધિકારીઓની વરણી પ્રક્રિયા વિધિવત રીતે પૂર્ણ થઈ ગઈ છે। ગ્રામીણ વિસ્તારની આ મિની સંસદ સમાન કચ્છ જિલ્લા પંચાયતના 23મા પ્રમુખ તરીકે ભીમાસર ચકાસર બેઠકના ચૂંટાયેલા પ્રભાબેન મેરામણભાઈ હુણની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદે નલિયા બેઠકના મહાવીરસિંહ જાડેજા, કારોબારી ચેરમેન તરીકે સુખપર બેઠકના હરીશ નાનજી ભંડેરી, શાસક પક્ષના નેતા તરીકે કુકમા બેઠકના ધનજી ખીમા ચાવડા અને દંડક તરીકે ગઢશીશા બેઠકના મેઘભાઈ જીવરાજ ગઢવીના નામોની પસંદગી કરવામાં આવી છે। તાલુકા કક્ષાની વાત કરીએ તો ભુજ તાલુકા પંચાયતમાં ભાજપે 32માંથી 21 બેઠકો મેળવી બહુમતી સાથે ભગવો લહેરાવ્યો હતો, જ્યારે કોંગ્રેસને 11 બેઠકો મળી હતી। અહીં પ્રાંત અધિકારી અનિલ યાદવ અધ્યક્ષસ્થાને યોજાયેલી સામાન્ય સભામાં અન્ય કોઈ ઉમેદવારી ન આવતા પ્રમુખ પદે સુખપર 2 બેઠકના લક્ષ્મીબેન રામજી ખેતાણી અને ઉપપ્રમુખ પદે ડગારા બેઠકના રાધાબેન ભગુ વરચન બિનહરીફ ચૂંટાયા હતા। કારોબારી ચેરમેન તરીકે કુલદીપસિંહ દાદુભા ચૌહાણ, જ્યારે શાસક પક્ષના નેતા તરીકે ભરત જેઠાલાલ રાઠોડ તેમજ દંડક તરીકે મોંગીબેન જેસા રબારીની વરણી કરવામાં આવી હતી। નખત્રાણા તાલુકા પંચાયતમાં પ્રાંત અધિકારી ઉજ્જવલ ઉત્સવની અધ્યક્ષતામાં યોજાયેલી સભામાં પ્રમુખ પદે કોટડા રોહા બેઠકના ભારતીબેન ગોસ્વામી અને ઉપપ્રમુખ પદે તલ બેઠકના જ્યોતિબા સોઢાની વરણી કરાઈ હતી, જ્યારે મંજલ બેઠકના જસોદાબેનને દંડક પદે નિયુક્ત કરાયા હતા। અહીં 18 બેઠકોમાંથી 10 બેઠકો પર મહિલાઓ વિજેતા બનતા નારી શક્તિનું પ્રભુત્વ જોવા મળ્યું હતું। લખપત તાલુકા પંચાયતમાં ઘણા વર્ષો પછી પ્રજાએ ભાજપ તરફી ચુકાદો આપતા ભાજપે સત્તા હસ્તગત કરી છે, જ્યાં પ્રમુખ પદે ગંગાબેન મનજી બળિયા અને ઉપપ્રમુખ પદે હસન સુલેમાન પઢિયારની વરણી પર સભ્યોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। કારોબારી ચેરમેન તરીકે પુષ્પાબેન ભવનભાઈ લીમાણી, શાસક પક્ષના નેતા તરીકે કરણ આથારવારી અને દંડક તરીકે રતુબેન કેસાજી મહારાજની નિમણૂક થઈ છે। મુંદ્રા તાલુકા પંચાયતમાં પ્રથમ સામાન્ય સભામાં મતદાનની દરખાસ્ત બાદ હાથ ઊંચો કરીને બહુમતીના સમર્થનથી પ્રમુખ પદે સંતોકભાઈ સ્વરૂપાસિંહ જાડેજા અને ઉપપ્રમુખ પદે હમીર પચાણ રબારીની સત્તાવાર રીતે વરણી કરાઈ હતી। કારોબારી ચેરમેન તરીકે ગાંધાભાઈ ચાવડા, શાસક પક્ષના નેતા પદે આશાબા જાડેજા અને દંડક તરીકે મંજુલાબેન ભીલની વરણી કરવામાં આવી છે। માંડવી તાલુકા પંચાયતની 20માંથી 16 બેઠકો જીતીને ભાજપે સત્તા મેળવી છે, જેમાં બિદડા 1 બેઠકના રેખાબેન પરેશભાઈ છાબૈયા પ્રમુખ પદે અને વિરમભાઈ લાખુભાઈ ગઢવી પ્રતિસ્પર્ધીને શિકસ્ત આપી ઉપપ્રમુખ પદે વિજયી થયા હતા। કારોબારી સમિતિના ચેરમેન પદે બળવંતસિંહ ટપુભા જાડેજા, સત્તા પક્ષના નેતા કીર્તિકુમાર ભાઈલાલ ગોર અને દંડક તરીકે અંકિત ગીરી રાજેશગીરી ગોસ્વામી પસંદગી પામ્યા છે। અબડાસા તાલુકા પંચાયતમાં નલિયા ખાતે પ્રાંત અધિકારી ચેતન પ્રજાપતિની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં ભાજપના પ્રમુખ પદના ઉમેદવાર બાંડિયા બેઠકના જયેન્દ્રસિંહ કરણસિંહ જાડેજાએ કોંગ્રેસના વિક્રમાસિંહ જોરુભા સોઢાને 11 વિરુદ્ધ 7 મતોથી પરાજય આપ્યો હતો। ઉપપ્રમુખ પદ માટે ભાજપના વિનોદભાઈ મનજી દરજીએ કોંગ્રેસના અલી અકબર નૂર મોહમ્મદ સંગારને 11 વિરુદ્ધ 7 મતોથી હરાવી વિજય મેળવ્યો હતો। અહીં કારોબારી ચેરમેન તરીકે પ્રવીણભાઈ ભાનુશાલી, શાસક પક્ષના નેતા તરીકે રાજેશ્રીબેન ગઢવી અને

0: તરીકે રીટાબેન ગોસ્વામીની નિમણૂક કરાઈ છે. રાપર તાલુકા પંચાયતમાં સત્તાપક્ષ ભાજપ દ્વારા મેન્ડેટ અપાયા બાદ 24 માંથી 22 સભ્યોની ઉપસ્થિતિમાં મળેલી સામાન્ય સભામાં પ્રમુખ પદ માટે રાજેશકુમાર ખેંગારભાઈ ઢીલા અને ઉપપ્રમુખ પદ માટે ભરતભાઈ બાબુભાઈ સોલંકીનું એક એક જ ફોર્મ ભરાતા તેમને બિનહરીફ જાહેર કરાયા હતા. કારોબારી ચેરમેન તરીકે શક્તિસિંહ દસુભા જાડેજા, સત્તા પક્ષના નેતા તરીકે ખીમાભાઈ વાઘાભાઈ વાવિયા અને દંડક તરીકે ચિત્રોડ બેઠકના ભાવનાબેન ધારાભાઈ ભરવાડની પસંદગી કરવામાં આવી છે. ભચાઉ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે રાજીબેન કરશનભાઈ વાવિયા, ઉપપ્રમુખ તરીકે સીતાબેન રણછોડભાઈ ઢીલા, કારોબારી ચેરમેન તરીકે ઉપેન્દ્રસિંહ જસુભા જાડેજા, શાસક પક્ષના નેતા તરીકે ભરતભાઈ વિભાભાઈ કોલી અને દંડક તરીકે લક્ષ્મણભાઈ વાલજીભાઈ રબારીનો સમાવેશ થાય છે. અંજાર તાલુકા પંચાયતના હોદ્દેદારો માટે પણ પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે વીરા બેઠક પરથી બિનહરીફ થયેલા સંદીપભાઈ ચાવડા, ઉપપ્રમુખ તરીકે સત્તાપર બેઠકના ભાવનાબેન ગોપાલભાઈ વીરા, કારોબારી ચેરમેન તરીકે દીપકાસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા તરીકે જીવાભાઈ રબારી તેમજ દંડક તરીકે નૌતમભાઈ ચૌહાણની પસંદગી કરવામાં આવી છે. તમામ નવનિર્વાચિત પદાધિકારીઓએ વિજયોત્સવ મનાવી આગામી 2.5 વર્ષ માટે સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે પ્રજાના કામો કરવાની તેમજ વિકાસની ખૂટતી અધુરાશો પૂરી કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. સમાચાર દર્પણ માટે પરેશ મારુ, આકાશવાણી ભુજ.
1: બાવીસમીએ આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે ભુજ ખાતે ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા ગાઈડ સંસ્થા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ વન વર્તુળના વન સંરક્ષક ડોક્ટર ધીરજ મિત્તલે આ અંગે આ મુજબ જણાવ્યું હતું.
2: આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ઉપર આપણે અહીંયા રાજ્ય કક્ષાના ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ સાથે મળી ગાઈડ સાથે મળીને કાર્યક્રમ રાખેલા છે, જેમાં કચ્છ ને આપ સૌ જાણો છો કે કેટલી બધી જૈવ વિવિધતા અહીંયા મળે છે અને એ બહુ ઉપયુક્ત જગ્યા છે આ દિવસની ઉજવણી કરવા માટે. અને જે ઉમરી ખાતે આપની જે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ છે ત્યાંના લોકો પણ આ કાર્યક્રમમાં આજે ઉપસ્થિત થયા અને અમુક લોકો જેઓએ કચ્છમાં બાયોડાયવર્સિટી વિશે યોગદાન આપેલું છે, ચાહે વો વ્યક્તિગત લોકો હોય અને ગુનેરી ગ્રામ સભાના લોકો છે, એને આપણે સન્માન કરવામાં આવ્યું છે અને લોકોમાં જાગૃતતા આવે એક અહીંયા સીડ વૃક્ષોના જે સીડ છે એના ડિસ્પ્લે પણ રાખવામાં આવ્યા છે, વાવેતર પણ કરવામાં આવ્યા છે. એટલે આ દિવસે બધાએ સંકલ્પ લેવો જોઈએ કે ભાઈ જે આપણી બાયોડાયવર્સિટી છે, જે વિવિધતા છે, એને આપણે સંરક્ષણ કરીએ, સંવર્ધન કરીએ અને દરેક વ્યક્તિ આપના સહકાર અને સહયોગ આપે. અને જેમ આજે કીધું કે આપણે આ કાર્યક્રમમાં જેટલા લોકો આવ્યા છે તેઓને એક વૃક્ષ સાપલિંગ પણ આપવામાં આવશે અને બધાને વિનંતી છે કે આપણે પોતાનો ફાળો આપીએ અને જૈવ વિવિધતાને વધારીએ.
1: શ્રોતા મિત્રો, હવે વિતેલા સપ્તાહના કચ્છના અન્ય મહત્વના સમાચારો પર એક નજર કરીએ. પ્રસ્તુત કરી રહ્યા છે કલ્પના શાહ.
3: રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ હરદીપસિંહ ગિલની ભુજ ખાતે સફાઈ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક યોજાઈ. ગાંધીધામ સહિત પૂર્વ કચ્છના લોકો માટે પાસપોર્ટ પ્રક્રિયા સરળ બને અને ભુજ સુધી ધક્કા ન ખાવા પડે તે માટે ગાંધીધામ ખાતે 3 દિવસીય પાસપોર્ટ સેવા કેમ્પનું આયોજન કરાયું. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી જર્જરિત અને ભયજનક બાંધકામો સામેની કડક ઝુંબેશ અંતર્ગત 131 ઇમારતોને નોટિસ આપવામાં આવી, 7 જેટલી અતિ ભયજનક ઇમારત તોડી પાડવામાં આવી. સરહદી પચ્છમ વિસ્તારમાં ઉનાળાના આકરા તાપ વચ્ચે પશુઓ માટે ઘાસચારો અને પીવાના પાણીની અછત સર્જાઈ. ધોરણ 10 અને ધોરણ 12ની પૂરક પરીક્ષાઓ અંતર્ગત જિલ્લામાંથી 6478 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ખાતે આયોજિત કારીગર ટેન્ક અને ગ્રેજ્યુએશન સમારોહમાં જિલ્લાના 12 ગ્રામીણ ઉદ્યમીઓ વિવિધ કેટેગરીમાં વિજેતા બન્યા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ GCAS પોર્ટલ અંતર્ગત એડમિશન લેતા વિદ્યાર્થીઓની સુવિધા માટે કચ્છ યુનિવર્સિટી કેમ્પસ ખાતે હેલ્પ ડેસ્ક શરૂ કરાયું. જિલ્લાના સરહદી વિસ્તારોમાં રહેતા પૂર્વ સૈનિકો અને તેમના પરિવારોને કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી મળે તે માટે આર્મી વેલફેર અવેરનેસ કેમ્પનું આયોજન કરાયું. કચ્છમાં ભુજ, ગાંધીધામ, માંડવી, અંજાર, મુંદ્રા, ભચાઉ, નખત્રાણા, રાપર, કોઠારા, રતનાલ અને પાનધ્રો આઈટીઆઈમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ. અબડાસા તાલુકાના સંવેદનશીલ ખિદરત ટાપુ પરથી વધુ એક ડ્રોનનું પાંખિયું મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની. રાજ્ય સરકાર દ્વારા પ્રવેશોત્સવ અંતર્ગત ICDS કટક ભુજ 1 માં 3-5 વર્ષના 293 બાળકની નોંધણી કરાઈ.
0: અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો. ફરી મળીશું આવતા સોમવારે એક નવા અંક સાથે. નિર્માણ અને રજૂઆત અશરફ નથવાણી, સંકલન પરેશ મારુ, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા દર સોમવારે